નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે બુધવાર, વૈશાખ દિનાંક 16, શક સંવત 1948, વિક્રમ સંવત 2082ની વૈશાખ વદ 5, તારીખ 6 મે 2026. અત્યારે સવારના 5:54 થવા જઈ રહી છે. શરણાઈની મંગળ સુરાવલીઓ સાથે અમારી આજની પ્રથમ પ્રસારણ સભાનો આરંભ કરીએ છીએ. સભાના આરંભે આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક અભિવાદન.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને હવામાન સમાચાર. સૌપ્રથમ આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી. અત્યારે 6:05 ભક્તિ સંગીતનો પ્રાતઃકાલીન કાર્યક્રમ અર્ચના. ચિંતનાત્મક લઘુ વાર્તાલાપની શ્રેણી અમૃતધારા 6:30. આજનો વિષય સુખી થવું હોય તો, વક્તા પ્રેમવત્સલ સ્વામી. 6:35 શ્રી રામચરિત માનસ ગાન.

0: 6:45 મિનિટે સુર સરિતા અને 7 વાગે સદાબહાર ગીત, જૂની ફિલ્મના ગીતોના કાર્યક્રમ. ગુજરાતી ગીતો રજૂ કરીશું 7:20 અને 9:40. 8:30 એનસીઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. ભારત સરકારના લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ આપ સાંભળશો 9:30. 9 વાગે માહિતી સાથે ફિલ્મ સંગીતનો અમારો દૈનિક કાર્યક્રમ સવારે સવારે. 10:02 વિજ્ઞાન જગત કાર્યક્રમ અંતર્ગત ગણિત એટલે શું, શોધ કે આવિષ્કાર, આ વિષય અંગે ભૂમિકા પટેલ અને સાહિલ પટેલ સાથે રવિ મિસ્ત્રીનો સંવાદ રજૂ થશે. 10:30 અને 11:02 ફિલ્મ સંગીત. 10:45 સુગમ સંગીતના કલાકાર અતુલ વૈષ્ણવ અને બપોરે 1:10 સુગમ સંગીત રજૂ કરશે નિરાલી જાની. શ્રોતા મિત્રો, બપોરે 12:02 આકાશવાણીના 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો, જે અંતર્ગત આકાશવાણીના નિવૃત્ત ઉદ્ઘોષક શ્રી પ્રવીણ દવે સાથે શ્રી દેવાંગ ભટ્ટનો સંવાદ રજૂ થશે. બહેનો માટે વિશેષ કાર્યક્રમ સહિયર બપોરે 12:30. 1:30 ફોજી દોસ્તો માટે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ જય ભારતી. 2:40 ગુજરાતી ગીતો. સાંધ્ય પ્રસારણમાં 5:10 ગુલમહોર અને 8 વાગે રજૂ કરીશું સુર માધુરી ફિલ્મ સંગીતના કાર્યક્રમો. સાંધ્ય પ્રસારણમાં 5:45 લોકસંગીતના કલાકાર નવનીત શુક્લ, જે એમના સ્વરમાં ભજનો રજૂ થશે. યુવા દોસ્તો માટે યુવાણી કાર્યક્રમ 6:30. ખેડૂતભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો 7:22. ગુજરાતી ગીતો રજૂ કરીશું 8:30 અને રાત્રે 10:30. સ્પોટલાઇટ કાર્યક્રમ 9:15. રાત્રે 9:30 વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ આજ કે ફનકાર અને રાત્રે 10:30 ફિલ્મ સંગીત. શ્રોતા મિત્રો, કાર્યક્રમોની વિગતો બાદ હવામાન સમાચાર. અમદાવાદનું ગઈકાલનું મહત્તમ ઉષ્ણતામાન 39.6°C, સામાન્ય કરતાં 2.7°C જેટલું ઓછું રહ્યું. લઘુત્તમ ઉષ્ણતામાન 27.9°C નોંધાયું, જે સામાન્ય કરતાં 1.7° વધારે રહ્યું હતું. સવારે 5:30 ઉષ્ણતામાન 29°C અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 71% નોંધાયું છે. આગાહી છે કે મહત્તમ ઉષ્ણતામાન 39°C આસપાસ રહે તેવી સંભાવના છે. આકાશ અંશતઃ વાદળછાયું રહેવાની પણ શક્યતા છે. હવામાન સમાચાર પૂરા થયા. કાર્યક્રમોની રૂપરેખા અને હવામાન સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. હવે સાંભળો હિન્દીમાં સમાચાર.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં સર ફિરોઝી. प्रधानमंत्री नरेंद्र मोदी आज नई दिल्ली में वियतनाम के राष्ट्रपति तो लाम से बातचीत करेंगे. दोनों नेता द्विपक्षीय संबंधों के विभिन्न पहलुओं और पारस्परिक हित के क्षेत्रीय तथा वैश्विक मुद्दों पर व्यापक चर्चा करेंगे. श्री तो लाम कल 3 दिन की भारत यात्रा पर नई दिल्ली पहुंचे. शिक्षा मंत्री धर्मेंद्र प्रधान आज नई दिल्ली के विज्ञान भवन में विद्यालय प्रबंधन समिति दिशा निर्देश 2026 जारी करेंगे. विद्यालय प्रबंधन समितियां निपुण भारत मिशन के अंतर्गत बच्चों में बुनियादी पढ़ने लिखने और गणक क्षमता को मजबूत करने में अहम भूमिका निभाती हैं. सड़क परिवहन और राजमार्ग मंत्री नितिन गडकरी ने कहा है कि इलेक्ट्रिक वाहनों को खरीदने के लिए लोगों में उत्साह बढ़ रहा है. श्री गडकरी ने नई दिल्ली में आयोजित एक निजी ऑटो सम्मेलन में कहा कि जीवाश्म ईंधन के सर्वोत्तम विकल्पों के उपयोग और जनता के बीच इसके प्रचार प्रसार के लिए व्यापक शोध किया जा रहा है. उन्होंने बताया कि राष्ट्रीय राजधानी क्षेत्र दिल्ली में 1,60,000 करोड़ रूपये की लागत से सड़कों का निर्माण हो रहा है. केंद्रीय मंत्रिमंडल ने 5,600 करोड़ रुपए की लागत से देश में कपास क्षेत्र में बाधाओं, घटती वृद्धि और गुणवत्ता संबंधी चिंताओं को दूर करने के लिए कपास उत्पादकता मिशन को मंजूरी दी है. नई दिल्ली में मंत्रिमंडल की बैठक के बाद सूचना

0: આહતો ભક્તિ સંગીતનો પ્રાતઃકાલીન કાર્યક્રમ અર્ચના આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી હવે પ્રસ્તુત છે ચિંતનાત્મક લઘુ વાર્તાલાપની શ્રેણી અમૃતધારા. આજનો વિષય સુખી થવું હોય તો. વક્તા પ્રેમવત્સલ સ્વામી.
1: સુખી થવું હોય તો પોઝિટિવ અભિગમ અપનાવવો જોઈએ. આપણા શાસ્ત્રો અને સંતો કહે છે કે માણસ જેવા વિચારો કરે છે તેવો તે બની જાય છે. તેથી હંમેશા સારું વિચારવું જોઈએ અને સારું કાર્ય કરવું જોઈએ. ઘણી વખત એવું પણ બને છે કે માણસ સારા કાર્યો કરતો હોય છે, તેમ છતાં પણ દુઃખના દિવસો આવે છે. કારણ કે જીવનમાં કોઈપણ માણસના દિવસો એક સરખા પસાર થતા નથી. જ્યારે માણસને મુશ્કેલીઓ આવે છે ત્યારે માણસ ઘણી વખત ભાંગી પડતો હોય છે. આવા સમયે જો માણસ પોઝિટિવ વિચારધારા અપનાવે તો તે મુશ્કેલીઓમાંથી આબાદ રીતે ઉગરી જાય છે. પરંતુ ઘણા માણસો મુશ્કેલીઓની આગળ મસ્તક ટેકાવી દે છે અને શરણાગતિ સ્વીકારી લે છે. આપણા જીવનની સફળતા ફક્ત 10% એના ઉપર નિર્ભર છે કે આપણી સામે કેવી પરિસ્થિતિ સર્જાય છે, અને 90% સફળતા એના ઉપર નિર્ભર છે કે આપણે એ પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરીએ છીએ. એટલે કે સુખ અને દુઃખનો આધાર આપણે પરિસ્થિતિને કેવી રીતે લઈએ છીએ અને તેની

0: સામે કેવા પગલાં ભરીએ છીએ તેના ઉપર નિર્ભર છે. પરિસ્થિતિ ભલે એક સરખી હોય પણ એનો સામનો કરવાની દરેકની રીત એના વ્યક્તિગત અભિગમ ઉપર આધારિત હોય છે. હકારાત્મક વિચારો હંમેશા સંજીવનીનું કામ કરે છે. સારા પુસ્તકો અને સારા મિત્રોનો સંગ જીવનમાં ક્યારેય ના છોડવો જોઈએ. પોઝિટિવ જેનો અભિગમ હોય છે તેનું જીવન પોઝિટિવ બને છે અને નેગેટિવ જેનો અભિગમ હોય છે તો તેનું જીવન પણ નેગેટિવ બની જાય છે. જો માનસિક શાંતિ એટલે કે માનસિક સુખ જોઈતું હોય તો ફક્ત આવનારી પરિસ્થિતિઓ તરફ જ પોઝિટિવ અભિગમ રાખવા જોઈએ, પણ આપણા પરિવારજનો તથા સમાજ તરફ પણ પોઝિટિવ દ્રષ્ટિ એટલે કે ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખવી જોઈએ. દરેક વ્યક્તિમાં ગમે તેટલા અવગુણ હોય પણ એક ગુણ તો અવશ્ય હોય એ નક્કી જ છે. ઘડિયાળ પણ દિવસમાં બે વખત તો સમય સાચો બતાવે જ છે. જેમ ભમરો ફૂલોમાંથી થોડું થોડું મધ ભેગું કરે છે તેમ આપણે પણ બધામાંથી એક એક ગુણ લેવો અને લોકોના અભાવ અવગુણ જોવા નહીં. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન કરેલા પ્રથમ પ્રકરણના 6 વચનામૃતમાં કહે છે કે જે દરેકમાંથી ગુણ ગ્રહણ કરે છે તે દિવસે દિવસે સત્સંગમાં મોટપને પામે છે અને જે અવગુણ લે છે તે સત્સંગમાંથી પડી જાય છે. તેથી દરેકમાંથી આપણે ગુણ લેવા જોઈએ. પરિવારજનો સાથે પણ સંપ અને આત્મીયતા ક્યારે કેળવાય તો જ્યારે આપણે તેમની ભૂલો સ્વભાવને જતો કરીને પોઝિટિવ અભિગમ રાખીએ તો. મતભેદોને લીધે થતા સાસુઓના ઝઘડા હોય, પિતા પુત્રના હોય, તેને મનભેદ ન થવા દેવો. કંઈક વધારે બોલી જાય તો તરત પાછું વળવું, તેના ગુણોને યાદ કરીને જતું કરવું. કોઈકે સરસ કહ્યું છે કે ન ભાવતાને નભાવતા આવડે એનું નામ પરિવાર સંચાલન. તો આપણે જીવનમાં સુખી થવા માટે સૌની સાથે હળીમળીને રહીએ અને પોઝિટિવ વિચારધારાને અપનાવીએ.
1: ચિંતનાત્મક લઘુ વાર્તાલાપની શ્રેણી અમૃતધારાનો આજનો વિષય હતો સુખી થવું હોય તો. વક્તા હતા પ્રેમવત્સલ સ્વામી. શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. હવે રજૂ કરીએ છીએ શ્રી રામચરિત માનસ ગાન. આજના ભાગના કલાકાર જગજીતસિંગ અને કવિતા કૃષ્ણમૂર્તિ, સ્વરકાર સતીશ ભાટિયા.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. આજના ભાગના કલાકાર હતા જગજીત સિંઘ અને કવિતા કૃષ્ણમૂર્તિ, સ્વરકાર સતીશ ભાટિયા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ માણી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે અમે આપને લઈ જઈએ છીએ જૂના ફિલ્મી ગીતોની સફરે. કાર્યક્રમ છે સુર સરિતા. સૌ પ્રથમ સાંભળીએ આંચલ ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં, શબ્દરચના મજરો સુલતાનપુરીની, સંગીત આર ડી બર્મનનું છે.

શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ સાહિર લુધિયાનવીની ગીત રચના, લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીત નિર્દેશનમાં યુગલસ્વર લતા મંગેશકર અને કિશોર કુમારનો. ફિલ્મ છે દાગ.

મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ મોહમ્મદ રફીના સ્વરમાં ગાઈડ ફિલ્મનું ગીત, શબ્દરચના શૈલેન્દ્રની, સંગીત SD બર્મનનું છે.

સદાબહાર ગીત શ્રોતા મિત્રો, જૂની ફિલ્મના આ ગીતોના કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. અત્યારે સવારના 7:10 થવા જઈ રહી છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. દેવભૂમિ દ્વારકાના વાડીનારમાં જહાજ સમારકામ સુવિધાના નિર્માણ અને રાજ્યમાં વધુ બે સેમિકન્ડક્ટર એકમ સ્થાપવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. ચિંતામુક્ત રહીને સ્પષ્ટતા અને સંવેદના સાથે લોકોના પ્રશ્નોનું નિવારણ લાવવા મુખ્યમંત્રીનો તમામ કલેક્ટરને અનુરોધ. ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરાશે. પંચમહાલમાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત. અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં આજે કમોસમી વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકાના વાડીનારમાં જહાજ સમારકામ સુવિધાનું નિર્માણ કરાશે. નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ગઈકાલે લેવાયેલા નિર્ણય અંગે વિગત આપતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, દીનદયાળ બંદર સત્તા મંડળ ડીપીએ અને કોચીન શિપયાર્ડ લિમિટેડ સીએસએલ દ્વારા અંદાજે 1,570 કરોડ રૂપિયાના સંયુક્ત રોકાણ સાથે આ પરિયોજના હાથ ધરાશે. તે ભારતના જહાજ સમારકામ માળખાકીય સુવિધામાં રહેલી એક મોટી ખામીને સીધી રીતે દૂર કરશે.
1: में वाडीनार गुजरात में शिप रिपेयर क्लस्टर इनिशिएटिव लिया गया है 1570 करोड़ रुपीस का. दो फ्लोटिंग ड्राई डॉक्स होंगे इसमें 300 मीटर्स इन लेंथ. आपने अभी हाल ही में देखा होगा एक के बाद एक शिप मैन्युफैक्चरिंग शिपिंग सेक्टर में बड़े रिफॉर्म्स लिए गए बिकॉज आज इस सेक्टर में दुनिया एक अच्छे पार्टनर को ढूंढ रही है. तो उसमें भारत अपने आप को स्थापित कर सकता है और भारत का तो जो मैरिटाइम इतिहास है जो ट्रेडिशन है बहुत लंबा ट्रेडिशन है.
0: આ ઉપરાંત રાજ્યમાં 3,900 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે અમદાવાદના ધોલેરા અને સુરતમાં વધુ બે સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમની સ્થાપના કરાશે. તેનાથી 2,230 કુશળ વ્યાવસાયિકો સાથે સંચિત રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે તેમ શ્રી વૈષ્ણવે ઉમેર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી 11 મે સંભવિત ગીર સોમનાથના પ્રવાસને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષંગવીએ ગઈકાલે પ્રધાનમંત્રીના પ્રવાસના યોગ્ય આયોજન માટે સમીક્ષા બેઠક યોજી. તેમાં શ્રી સંઘવીએ સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થાપન અને શ્રદ્ધાળુઓની સુવિધા અંગે ચર્ચા કરી. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે પ્રધાનમંત્રી 11 મે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન કરશે. તેઓ મંદિરના પુનઃ

0: નિર્માણમાં 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાનારા સ્વાભિમાન પર્વમાં ભાગ લેશે તેમજ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ કલેક્ટરને ચિંતામુક્ત રહીને સ્પષ્ટતા અને સંવેદના સાથે પ્રશ્નોનું નિવારણ લાવવા અનુરોધ કર્યો છે. ગાંધીનગરમાં અડાલજ ત્રિમંદિરમાં ગઈકાલે મહેસૂલ વિભાગની 3 દિવસની ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે આ શિબિરને પોતાની સાથેના સંવાદ અને નાનામાં નાના માનવીના સુખાકારી કલ્યાણના ચિંતનનું માધ્યમ ગણાવી.
1: કલેક્ટરની તાકાત તમે કેટલી વાપરો છો અને નથી વાપરતા એ તમારા ઉપર છે. બધા જ પ્રશ્નોનું સમાધાન તમારી પાસે છે. કાયમ સ્વાગતમાં કહું છું કે આ તમે સ્વાગતમાં કરી નાખો છો, તે પહેલા કરી નાખો તો કેટલો આનંદ થાય. એટલે આવા પ્રશ્નો તમે કોઈક દિવસ ચિંતન માન્ય વડાપ્રધાન શ્રીએ જે શરૂ કરાવ્યું છે તો એટલી જ વાત છે કે તમે જે કાર્ય કરો છો એને તમે 15 દાડે દિવસે રોજ જુઓ સાંજે તો અતિ ઉત્તમ. ના જોઈ શકો 15 દાડે નહીં તો મહિને તો જુઓ કે તમે આખા મહિનામાં શું કર્યું.
0: ઉલ્લેખનીય છે કે ઉત્તમ મહેસૂલી સુશાસન માટે સંકલન, નવીનતા અને પરિવર્તનની વિષયવસ્તુ સાથે આવતીકાલ સુધી યોજાનારી આ શિબિરમાં મહેસૂલી અધિકારી અને તમામ જિલ્લા કલેક્ટર સામૂહિક ચિંતન અને મંથન કરશે. રાજ્ય સરકાર દ્વારા ભાવનગરના લાખણકા બંધમાંથી 16 મિલિયન ક્યુબિક ફીટ MCFT પાણી છોડવાનો નિર્ણય કરાયો છે. તેના કારણે નીચાણવાસમાં આવેલા અધેવાડા અને માલણકાના ચેકડેમ ભરાશે તેમજ ઉનાળામાં પાણી મળતા ખેડૂતોને રાહત મળશે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ભાવનગરના ખેડૂતો અને ગ્રામજનો વતી આ નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરાશે. વિદ્યાર્થીઓ સવારે 8 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પરિણામ જોઈ શકશે. આ માટે વિદ્યાર્થીઓ વેબસાઇટ પર પરીક્ષાનું બેઠક ક્રમાંક ભરવાનો રહેશે. આ ઉપરાંત વોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ધોરણ 10ની પરીક્ષામાં 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. પંચમહાલમાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 3 લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે મહીસાગરના મુડા વડેખ ગામનો એક પરિવાર કારમાં સુરતથી વતન જઈ રહ્યો હતો. આ દરમિયાન ગોધરા નજીક મુંબઈ દિલ્હી નેશનલ કોરિડોર પર ભાટપુરા પાસેથી પસાર થતી કાર અને અજાણ્યા વાહન વચ્ચે ટક્કર થઈ. તેના કારણે કારમાં સવાર એક જ પરિવારના 3 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી 8 વર્ષની બાળકીને હોસ્પિટલ ખસેડાઈ છે. વેજલપુર પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ફોલો કરશો. અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળ પર આજે કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે કહ્યું, આ આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લા અને શહેરમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. ગત 24 કલાકમાં સૌથી વધુ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાજકોટ અને સુરેન્દ્રનગરમાં નોંધાયાના અહેવાલ છે.
2: हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात क्षेत्रों में और सौराष्ट्र कच्छ दोनों क्षेत्रों में. इसमें जो डिस्ट्रिक्ट हमारा गुजरात रीजन में आएगा, अरवल्ली, महीसागर, दाहोद, छोटाउदेपुर और पंचमहल के लिए दिया गया है. इसमें हल्का से मध्यम बरसात के साथ मेघ गर्जना और बिजली गिरने का भी संभावना रहेगा और जो तेज हवा की गति 40 से 50 किलोमीटर प्रति घंटा में रहने का संभावना रहेगा.
0: રાજ્યના અનેક જિલ્લામાં ગઈકાલે કમોસમી વરસાદ થયો. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં ગતરાત્રે વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાઈ અને હળવાથી મધ્યમ વરસાદ પડતા ગરમીમાંથી રાહત મળી. રાજકોટના ગોંડલ શહેર અને ગ્રામ્ય પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા પવન સાથે વરસાદ વરસ્યો. અરવલ્લીમાં પણ મોડી રાત્રે ભારે પવન ફૂંકાતા કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા તો ક્યાંક વીજળીના થાંભલા પડી ગયા, જ્યારે મોડાસા શહેરના પ્રતિકાત્મક બસ મથકની પરની જે ગ્રીલ હતી તે પણ તૂટી પડી હતી તો બીજી બાજુ ઘણા વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું. અમરેલીના ધારીમાં અને આંબાવાડિયામાં પવન સાથે વરસાદ પડતા કેરીના પાકને મોટું નુકસાન થયું છે. આ સાથે જ તુલસીશ્યામમાં ધીમી ધારે વરસાદ પડતા 1.25 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાના અહેવાલ પણ છે. રાજકોટ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ PGVCLના જનરલ મેનેજર સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા છે. તેમને અજાણ્યા વ્યક્તિએ સંદેશ મોકલી અંદાજે

0: 45 લાખ રૂપિયા જેટલી રકમ મોકલવા જણાવ્યું હતું. આ અંગે જનરલ મેનેજરની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું.
1: એમડી સાહેબ કેતન જોશી સાહેબના પ્રોફાઇલ પિક્ચર રાખેલો અને એમના નામ લખેલું એક વોટ્સઅપ નંબરથી મેસેજ આવેલો. આ ટ્રાન્ઝેક્શન થયા પછી 30 લાખ રૂપિયાનો ટ્રાન્ઝેક્શન કરવા માટે ફરીથી મેસેજ આવેલો. ફરીથી મેસેજ આવ્યા પછી એમને શંકા ગઈ, તો એમને પોતાના એમડી સાથે કન્ફર્મ કર્યો, તો ખ્યાલ આવ્યો કે એમની સાથે સાયબર ફ્રોડનો બનાવ બનેલ છે. તો એના પછી એમને રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને જે એમની પાસે વિગતો હતી, બેંક એકાઉન્ટ નંબર અને વોટ્સએપ નંબર, એના આધારે જે બેંક એકાઉન્ટ ધારક અને વોટ્સએપ મોબાઈલ નંબર ધારક વિરુદ્ધ એક ગુનો દાખલ કરવામાં આવે છે. એ ગુનાની તપાસ હાલ સાયબર ક્રાઇમ પોલીસ
0: વલસાડના દરિયાકાંઠા પર મરીન કમાન્ડો દ્વારા તકેદારીના ભાગરૂપે સઘન પેટ્રોલિંગ કરાયું. નાની ભાગલથી મોટા ભાગલ સુધીના દરિયાકાંઠા પર શંકાસ્પદ હોડી અને અવાવરૂ જગ્યાએ તપાસ હાથ ધરાઈ. આ સાથે જ વિસ્તારમાં ફરતા અજાણ્યા કે શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી હતી, તેમ અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે. પંચમહાલના ગોધરા શહેરમાં નવું પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેન્દ્ર શરૂ કરાયું. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત પ્રયાસથી શરૂ કરાયેલા કેન્દ્રમાં દેશી ગાય આધારિત ખેતીથી ઉત્પાદિત થતા તાજા અને કેમિકલ મુક્ત શાકભાજીનું સીધું વેચાણ થઈ રહ્યું છે. નાગરિકોને ઝેરમુક્ત વસ્તુઓનો વધુ ઉપયોગ કરવા તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ T20 ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગે આ મેચ શરૂ થશે. પોઈન્ટ ટેબલમાં હાલ પંજાબની ટીમ પહેલા અને હૈદરાબાદની ટીમ ત્રીજા ક્રમાંક પર છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. દેવભૂમિ દ્વારકાના વાડીનારમાં જહાજ સમારકામ સુવિધાના નિર્માણ અને રાજ્યમાં વધુ 2 સેમિકન્ડક્ટર એકમ સ્થાપવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. ચિંતામુક્ત રહીને સ્પષ્ટતા અને સંવેદના સાથે લોકોના પ્રશ્નોનું નિવારણ લાવવા મુખ્યમંત્રીનો તમામ કલેક્ટરને અનુરોધ. ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરાશે. પંચમહાલમાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત. અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં આજે કમોસમી વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

મીડિયમ વેવ 354.6 દશાંશ મીટર એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો કાર્યક્રમમાં. સૌ પ્રથમ સાંભળીએ તુષાર શુક્લની ગીત રચના કલ્યાણી કોઠળકરના સ્વરમાં.

0: ખુશાલી ની ભાર.
1: નૈનો ખાતર નો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ ગાર્ગી વોરાને. શબ્દરચના કવિ સુંદરમની છે.

0: शालिनी भार
1: नैनो खातरनो कमाल खेतर खेलुत सब बने खुशहाल।
2: શ્રોતા મિત્રો, આ છે સુપર્ણા બેનર્જીના સ્વરમાં વિનોદ જોશીની શબ્દરચના

શ્રોતા મિત્રો, આ છે આનતી શાહના સ્વરમાં હરીન્દ્ર દવેની ગીત રચના.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ ગુજરાતી ગીતોના કાર્યક્રમને અહીં વિરામ આપીએ છીએ. ગુજરાતી ગીતો સાથે આપને ફરી મળીશું 9:40 પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અત્યારે સવારના 7:45 થવા આવી છે. થોડી જ ક્ષણોમાં સાંભળશો ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચાર.

0: આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કપાસ ઉત્પાદકતા મિશન, ગુજરાતમાં બે સેમિકન્ડક્ટર યુનિટ અને વાડીનારમાં જહાજ સમારકામ સુવિધા સ્થાપવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામ સાથે વાતચીત કરશે. ચૂંટણી પંચે ભવાનીપુર મતગણતરી અંગે તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીના આરોપને ફગાવ્યા. ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ રોજગાર કાર્યકારી જૂથની બીજી બેઠક આજથી તિરુવનંતપુરમમાં શરૂ થશે અને આઈપીએલ T20 ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સનો 8 વિકેટે વિજય. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ વધુ બે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને મંજૂરી આપી છે. તે અંતર્ગત ગુજરાતમાં અમદાવાદના ધોલેરા અને સુરતમાં 3,936 કરોડના રોકાણ સાથે બે સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમો સ્થાપિત કરાશે. તેનાથી લગભગ 2,230 કુશળ વ્યવસાયિકો માટે રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મંત્રીમંડળે દેશના કપાસ ક્ષેત્રમાં અવરોધો અને ગુણવત્તાની ચિંતાઓને દૂર કરવા 5,600 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે સાથે કપાસ ઉત્પાદકતા મિશનને પણ મંજૂરી આપી છે.
1: किसानों के लिए जो कॉटन का मिशन है जिसमें प्रोडक्टिविटी भी बढ़ाना, क्वालिटी भी बढ़ाना और टोटल प्रोडक्शन भी बढ़ाना, कैबिनेट ने जो अप्रूव किया वो करीब करीब 32 लाख किसान जो हमारे कपास उगाते हैं देश में उनके लिए बहुत ही एक क्रांतिकारी कदम होगा. नाम इसका कपास क्रांति रखा गया है. अभी भारत करीब विश्व का सेकेंड लार्जेस्ट कॉटन प्रोड्यूसर है. इस डिमांड को मीट करने के लिए कैबिनेट ने अप्रूव किया है 5,659 करोड़ रूपए का.
0: મંત્રીમંડળે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી યોજનાના 5મા તબક્કા તેમજ 2026-27 ખાંડ સિઝન માટે શેરડી માટે 10.25% મૂળભૂત વસૂલાત દરના આધારે 365 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના વાજબી અને લાભદાયી ભાવને પણ મંજૂરી આપી છે. આ ઉપરાંત ગુજરાતના વાડીનારમાં જહાજ સમારકામ સુવિધા સ્થાપવાનો પણ મંત્રીમંડળે મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામ સાથે વાતચીત કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધો તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરશે. રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં આજે સવારે વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. તેઓ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ વચ્ચેની વાતચીત બાદ અનેક સમજૂતી કરારો

પર હસ્તાક્ષર અને આદાન પ્રદાન કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં તેમના વિયેતનામના સમકક્ષ સાથે મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ ગઈકાલે ભારતની 3 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. આ વર્ષે એપ્રિલમાં વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયા પછી તો લામની ભારતની આ પ્રથમ મુલાકાત છે. ભાજપે જણાવ્યું કે ભારત એક લોકશાહી છે અને તેનું હંમેશા સન્માન કરવું જોઈએ. તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીના રાજીનામું નહીં આપવાના અહેવાલ પર પ્રતિક્રિયા આપતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ આ ટિપ્પણીઓને અરાજક ગણાવી અને આવા નિવેદનો કરવામાં સંયમ રાખવાની અપીલ કરી. શ્રી પાત્રાએ કહ્યું કે આ ટિપ્પણીઓ ચિંતાજનક છે. ચૂંટણી પંચે ભવાનીપુર વિધાનસભા મતવિસ્તારમાં મતગણતરી અંગે તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી દ્વારા કરાયેલા આરોપોને પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે. દક્ષિણ કોલકાતાના જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી કે સમગ્ર ગણતરી પ્રક્રિયા પંચના નિયમો અનુસાર કડક રીતે હાથ ધરાઈ હતી અને દરેક પગલે કાયદાનું કડક પાલન કરવામાં આવ્યું હતું. ગણતરી દરમિયાન સીસીટીવી કેમેરા બંધ હોવાના આરોપને સ્પષ્ટપણે નકારતા અધિકારીઓએ પુષ્ટિ કરી કે કેમેરા સમગ્ર મતદાન દરમિયાન કાર્યરત રહ્યા હતા. ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ રોજગાર કાર્યકારી જૂથ ઇડબ્લ્યુજીની બીજી બેઠક આજથી તિરુવનંતપુરમમાં શરૂ થશે. 2 દિવસીય બેઠક દરમિયાન બ્રિક્સ સભ્ય દેશોના પ્રતિનિધિઓ શ્રમ, રોજગાર અને કાર્યકર કલ્યાણ અંગે ચર્ચા કરશે. શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું કે બેઠક દરમિયાન સભ્ય દેશો સામાજિક સુરક્ષા પ્રણાલીઓને આગળ વધારવા, શ્રમ બજારને ઔપચારિક બનાવવા અને કાર્યબળમાં મહિલાઓની ભાગીદારી વધારવા અંગે ચર્ચા કરશે. ચર્ચામાં રોજગાર ક્ષમતા, કૌશલ્ય મેપિંગ, કૌશલ્ય વિકાસ સહિત કામદારોને લાભ આપવામાં ડિજિટલ ટેકનોલોજીની ભૂમિકાનો પણ સમાવેશ થશે. ઉલ્લેખનીય છે કે બ્રિક્સના સભ્ય દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, સાઉદી અરેબિયા, ઇજિપ્ત, ઇથોપિયા, ઇરાન, ઇન્ડોનેશિયા અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સનો 8 વિકેટે વિજય થયો. ગઈકાલે દિલ્હીમાં રમાયેલી મેચમાં દિલ્હીની ટીમે પહેલા બેટિંગ કરી નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 155 રન બનાવ્યા. જવાબમાં ચેન્નાઈની ટીમે 17.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 159 રન બનાવી મેચ જીતી લીધી. ટીમ તરફથી અણનામ 87 રન કરનારા સંજુ સેમસનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા. હવે આજે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે સાંજે 7:30 વાગે મુકાબલો થશે. પોઈન્ટ ટેબલમાં હાલ પંજાબની ટીમ પહેલા અને હૈદરાબાદની ટીમ ત્રીજા ક્રમાંક પર છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવી વિધાનસભાની રચના માટે એક સૂચના જાહેર કરી છે. આ સૂચના ચૂંટાયેલા પ્રતિનિધિઓના શપથગ્રહણ અને રાજ્યમાં નવી સરકારની રચના માટે માર્ગ મોકળો કરે છે. ચૂંટણી પંચે જણાવ્યું કે પરિણામો જાહેર થયા પછી સૂચના જાહેર કરવી એ એક મહત્વપૂર્ણ બંધારણીય પગલું છે. આ સાથે પંચે પશ્ચિમ બંગાળમાં નવી વિધાનસભાની રચનાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. ચૂંટણી પંચે જણાવ્યું કે આ સ્થાપિત પ્રક્રિયા અનુસાર સરકાર બનાવવા આગળના પગલાંને સક્ષમ બનાવશે. વધુમાં પંચે ખાતરી કરી કે ચૂંટણી દરમિયાન તમામ નિયમોનું પાલન કરવામાં આવે. તેમણે જણાવ્યું કે મતદાનથી લઈને ગણતરી સુધીની સમગ્ર પ્રક્રિયા કાયદાકીય માળખા અનુસાર સ્વતંત્ર, ન્યાયી અને પારદર્શક રીતે હાથ ધરવામાં આવી હતી. રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIA પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ISIS સાથે જોડાયેલા બાયોટેરર હુમલાનું કાવતરું ઘડવાના આરોપમાં 3 આરોપીઓ સામે આરોપનામું દાખલ કર્યું છે. આ કાવતરાનો હેતુ એરંડાના બીજમાંથી મેળવેલા અને રાસાયણિક શસ્ત્રો સંમેલનની અનુસૂચિ 1માં સૂચિબદ્ધ ઘાતક જૈવિક ઝેરનો ઉપયોગ કરીને જાહેર સ્થળોએ લોકોને સામૂહિક ઝેર આપવાનો હતો. અમદાવાદની NIA ખાસ અદાલતમાં મુખ્ય આરોપી તેમજ સહ આરોપી સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ, ભારતીય દંડ સંહિતાની સંબંધિત જોગવાઈઓ અને શસ્ત્ર કાયદા હેઠળ આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું. તપાસકર્તાએ ખુલાસો કર્યો કે આરોપીઓ વિદેશમાં ISIS હેન્ડલરોના માર્ગદર્શન હેઠળ કામ કરી રહ્યા હતા અને આતંક ફેલાવવા અને બાયોટેરર હુમલાની તૈયારી કરવા માટે સાથે મળીને કામ કરતા હતા. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે શાળા વ્યવસ્થાપન સમિતિ SMC માર્ગદર્શિકા 2026 જાહેર કરશે. શાળા વ્યવસ્થાપન સમિતિઓ SMC નિપુણ ભારત મિશન હેઠળ મજબૂત
મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાત્મકતા એફએલએનને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ

0: 2020ના વિઝનને અનુરૂપ છે. શાળા વ્યવસ્થાપન સમિતિ પ્રારંભિક ધોરણોમાં માતૃભાષા તથા સ્થાનિક ભાષાના ઉપયોગ અને વાંચનને આદતોને પ્રોત્સાહન આપે છે. ભારત આવતા મહિને ફ્રાન્સના નીસમાં તેની ડીપ ટેકનોલોજી દર્શાવતું એક મોટું પ્રદર્શન યોજશે. આ કાર્યક્રમનું ઉદઘાટન પ્રધાનમંત્રી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન કરશે તેમ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું.
1: અગલે મહિના ભારત ફ્રાન્સ મે નીસ મે ભારત કી ડીપ ટેકનોલોજી કી એક બહુત બડી એક્ઝિબિશન આયોજન કરને વાલા હૈ. દેશ કી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજી ઓર ફ્રાન્સ કી પ્રેસિડેન્ટ આદરણીય મેક્રોન દોનો ઉસ ઉદઘાટન મે રહેંગે. મે માનતા હું ભારત કી કેપેસિટી કો દુનિયા મે દિખાને કે લિયે ભારત કી ઇન્સ્ટિટ્યુશન્સ કી 100 સે જ્યાદા ડીપ ટેક ઉસમે આયેંગે. નિશ્ચિત રૂપ મે વૈશ્વિક ઇમ્પેક્ટ ડાલને વાલા.
0: અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ.
2: આજના મોટાભાગના અખબારોમાં મમતા બેનર્જીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપવાના સમાચાર જોવા મળી રહ્યા છે. ગુજરાત સમાચાર પ્રથમ પાને લખે છે, મમતાની મારફાડ દાદાગીરી, રાજીનામું નહીં આપવું. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, મમતાના ઢીંગના ઢોલ, કહ્યું રાજીનામું નહીં આપવું. મમતાનું ત્રાગુ, 100 બેઠકો લૂંટ થઈ, રાજીનામું નહીં આપવું. આ હેડલાઇન છે નવ ગુજરાત સમયની. સંદેશ પ્રથમ પાને લખે છે કે ભાજપે પશ્ચિમ બંગાળમાં નવી સરકાર રચવાની તૈયારી શરૂ કરી.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કપાસ ઉત્પાદકતા મિશન, ગુજરાતમાં 2 સેમિકન્ડક્ટર યુનિટ અને વાડીનારમાં જહાજ સમારકામ સુવિધા સ્થાપવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામ સાથે વાતચીત કરશે. ચૂંટણી પંચે ભવાનીપુર મતગણતરી અંગે તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીના આરોપને ફગાવ્યા. ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ રોજગાર કાર્યકારી જૂથની બીજી બેઠક આજથી તિરુવનંતપુરમમાં શરૂ થશે. અને આઈપીએલ T20 ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સનો 8 વિકેટે વિજય. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.

0: खुशालीनी भार।
1: नैनो खातरनो कमाल खेतर खेलुत सब बने खुशहाल।
2: અને શ્રોતા મિત્રો, હવે સાંભળીએ કૈલાશ ખેરના સ્વરમાં દેશભક્તિ ગીત।

શ્રોતા મિત્રો, અત્યારે સવારના 8 થવા આવ્યા છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો દિલ્હી કેન્દ્રથી સમાચાર પ્રભાત અને 8 વાગીની 15 મિનિટે મોર્નિંગ ન્યૂઝ.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા એનસીઈઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ માણી રહ્યા છો.
1: આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશવાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી
0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મીડિયમ વેવ 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, અત્યારે સવારના 9 થયા છે. રજૂ કરીએ છીએ માહિતી સાથે ફિલ્મ સંગીતનો અમારો દૈનિક કાર્યક્રમ સવારે સવારે.

સવારે સવારે સવારે સવારે કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને અમારા આકાશવાણીના સ્ટુડિયોમાંથી પ્યાર ભર્યા નમસ્કાર. મિત્રો, દરેક દિવસ પોતાનું આગવું મહત્વ લઈને આવતો હોય છે. દરેક તારીખ ઇતિહાસના પાને અંકિત થયેલી હોય છે. આજની તારીખ પણ એવી જ કંઈક છે, અનેક રીતે યાદ કરવા જેવી છે. સૌપ્રથમ એક એવા વ્યક્તિત્વને યાદ કરવું છે જેમણે સિંહાસન પર બેસીને માત્ર સત્તા નથી ભોગવી પણ વંચિતોના આંસુ લૂછવાનું પવિત્ર કાર્ય કર્યું છે. કોલ્હાપુર સ્ટેટના છત્રપતિ રાજર્ષિ સાહુ મહારાજ, જેઓ આરક્ષણના જનક અને દીનદલિતોના મસીહા હતા. આજે તેમની પુણ્યતિથિ. સાહુ મહારાજનું જીવન એટલે માનવતાનો પર્યાય. તેમણે 1902માં પછાત વર્ગો માટે 50% અનામતની જાહેરાત કરી ભારતમાં સામાજિક ન્યાયનો પાયો નાખ્યો. જ્યારે સમાજ જાતિવાદના અંધકારમાં હતો ત્યારે તેમણે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિભાને પારખી અને તેમના મૂક નાયક અખબાર માટે આર્થિક મદદ કરી હતી. 6 મે 1922ના રોજ આ સૂર્ય અસ્ત થયો, પરંતુ તેમણે પ્રગટાવેલી સામાજિક ક્રાંતિની, સામાજિક સમરસતાની મશાલ આજે પણ આપણું માર્ગદર્શન કરી રહી છે. શ્રોતા મિત્રો, કાર્યક્રમના આરંભમાં સાંભળીએ રોઝા ફિલ્મનું ગીત, એસપી બાલાસુબ્રમણ્યમ અને ચિત્રાના યુગલ સ્વરોમાં.

શ્રોતા મિત્રો, દર વર્ષે 6 મેના રોજ ઇન્ટરનેશનલ નો ડાયટ ડે એટલે કે વૈશ્વિક સ્તરે નો ડાયટ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ડાયટિંગના જોખમો વિશે જાગૃતિ લાવવા અને બોડી પોઝિટિવિટી

કે શરીર પ્રત્યેની સકારાત્મકતા કેળવવા માટે છે. શું આપણે ક્યારેય વિચાર્યું છે કે અરીસામાં જોઈને આપણે આપણા શરીરને કેટલા માપદંડોમાં બાંધી દઈએ છીએ? આજે બધી જ ચિંતાઓ શ્રોતા મિત્રો છોડીને ખુદને સ્વીકારવાનો દિવસ છે. આ દિવસનો આરંભ 1992માં મેરી ઇવાન્સ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમનો હેતુ માત્ર ખાવા પીવાની છૂટ આપવાનો નહોતો, પરંતુ ડાયટિંગના નામે થતા શારીરિક અને માનસિક શોષણ સામે અવાજ ઉઠાવવાનો હતો. આપણે અવારનવાર ઝીરો ફિગર કે સિક્સ પેકની પાછળ દોડીને કુદરતે આપેલા શરીરની રચનાની અવગણના કરીએ છીએ. પરંતુ મિત્રો, યાદ રાખજો, તમારું વજન એ તમારું મૂલ્ય નક્કી નથી કરતું. આજના દિવસે માત્ર એક જ ડાયટને ફોલો કરો, નકારાત્મક વિચારોને તિલાંજલિ આપવાનું ડાયટ. હેપી નો ડાયટ ડે આપ સૌને. અને કાર્યક્રમમાં હવે સાંભળીએ ચીની કમ હૈ ફિલ્મનું ગીત શ્રેયા ઘોષાલના સ્વરમાં.

મિત્રો, કહેવાય છે કે કલા એ માત્ર મનોરંજન નથી, પરંતુ સમાજને જાગૃત કરવાનું માધ્યમ છે. આજે આપણે એક એવી વિભૂતિને યાદ કરવા છે જેમણે ગુજરાતી લોકકલા ભવાઈને વૈશ્વિક મંચ પર ગૌરવ અપાવ્યું, જેમના હૃદયમાં શિક્ષણ અને કલાનો સંગમ હતો, એવા પ્રખર નાટ્યકાર, દિગ્દર્શક અને નૃત્યાંગના શાંતા ગાંધીજીની આજે પુણ્યતિથિ છે. અમરેલીની ધરતી પર જન્મેલા શાંતાબહેને ઇંગ્લેન્ડમાં મેડિકલનો અભ્યાસ કર્યો હતો, પરંતુ તેમનો આત્મા તો કલામાં વસતો હતો. તેમણે ઉદયશંકર કલ્ચરલ સેન્ટરમાં નૃત્યની તાલીમ લીધી અને ઇપ્ટા એટલે કે ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશન દ્વારા કલાને જન જન સુધી પહોંચાડી. તેમની સૌથી મોટી ઓળખ એટલે ભવાઈ શૈલીમાં લખાયેલું અમર નાટક જસમા ઓડણ. આ નાટકે ગુજરાતી રંગભૂમિને એક નવી ઊંચાઈ આપી. તેમણે માત્ર નાટકો જ નથી લખ્યા, પરંતુ અવેહી સંસ્થા દ્વારા બાળકોને સંગીત અને કલાના માધ્યમથી શિક્ષણ આપવાનો નવતર પ્રયોગ અબેકસ પ્રોગ્રામ પણ શરૂ કર્યો. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા એટલે કે NSDના અધ્યક્ષપદે પણ તેઓ રહ્યા હતા. તેમણે અનેક કલાકારોને ઘડ્યા. ભારત સરકારે તેમની આ સાધનાને નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરી છે. આજે ભલે શાંતા ગાંધીજી આપણી વચ્ચે નથી, પરંતુ જસમા ઉડણના દરેક વેશમાં અને ભારતીય રંગભૂમિના દરેક પડઘામાં તેઓ જીવંત છે. આવો રંગભૂમિના આ તેજસ્વી તારલાને આપણે શ્રદ્ધાસુમન અર્પણ કરીએ. આજના દિવસે તેમને શત શત વંદન. અને મિત્રો, સવારે સવારે કાર્યક્રમમાં હવે સાંભળીએ થોડી સી બેવફાઈ ફિલ્મનું ગીત લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વરોમાં.

શ્રોતા મિત્રો, ઇતિહાસના પાનાઓ જ્યારે પણ ભારતની આઝાદીનો ઉલ્લેખ કરશે ત્યારે એક એવા મનીષીનું નામ સુવર્ણ અક્ષરે લખાશે જેમણે મેદાનમાં નહીં પરંતુ અદાલતના કઠેડામાં રહીને અંગ્રેજ સલ્તનતને હચમચાવી દીધી હતી. વલસાડની ધરતીનું રતન અને ભારતના અજોડ ધારાશાસ્ત્રી એવા ભુલાભાઈ દેસાઈને આજે યાદ કરવાનો અવસર છે. આજે તેમની પણ પુણ્યતિથિ. મિત્રો, ભુલાભાઈ માત્ર કાયદાના જાણકાર નહોતા પરંતુ દેશભક્તિના પ્રખર હિમાયતી હતા. તેમની કારકિર્દીનો સૌથી તેજસ્વી અધ્યાય એટલે લાલ કિલ્લાનો ઐતિહાસિક ખટલો, જ્યારે આઝાદ હિન્દ ફોજના સૈનિકો પર રાજદ્રોહનો આરોપ હતો ત્યારે ભુલાભાઈએ પોતાની તર્કબદ્ધ દલીલો અને કાયદાકીય કૌશલ્યથી આખા દેશમાં રાષ્ટ્રવાદનું મોજું પ્રસરાવ્યું હતું. તેમણે સાબિત કરી દીધું કે કલમ અને કાયદાના શસ્ત્રથી પણ દેશની સેવા કેવી રીતે કરી શકાય છે. સ્વરાજની લડત હોય કે ધારાસભામાં જનતાનો અવાજ ઉઠાવવાનો હોય, ભુલાભાઈએ હંમેશા સત્ય અને ન્યાયનો પક્ષ રાખ્યો. તેમની વાકપટુતા અને નિર્ભયતા આજે પણ વકીલો અને દેશભક્તો માટે દીવાદાંડી સમાન છે. આવો આ પ્રખર રાષ્ટ્રભક્તના વિચારોને આપણા જીવનમાં ઉતારીએ અને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ. સાંભળીએ સ્વદેશ ફિલ્મનું ગીત એ આર રહેમાનના સ્વરમાં.

અને શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ આજનો સવારે સવારે કાર્યક્રમ અહીં સંપન્ન કરીએ છીએ. ફરી મળીશું ત્યાં સુધી.

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.
1: રજૂ કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ
2: મદદ અમારી મંજિલ તમારી.

0: નમસ્કાર, આદાબ. હું છું તમારો દોસ્ત અનમોલ.
1: અને હું છું રોઝી. આજે અમે તમને લઈ જશું એક એવા સફર પર જ્યાં હાથનો હુનર, મગજની સમજ અને હૃદયનો ઉત્સાહ બધું મળીને એક નવી કહાની લખે છે.
0: આજનો એપિસોડ સમર્પિત છે એક એવી યોજનાને જે હુનરને ઓળખ આપે છે, શિક્ષણને આપે છે બીજી તક, મહિલાઓને નેતૃત્વનો આત્મવિશ્વાસ આપે છે અને પરંપરાને આધુનિક બજાર સાથે જોડે છે. જી હા, આજે આપણે વાત કરીશું પીએમ વિકાસ વિશે.
1: આ કહાની ફક્ત તાલીમની નથી, આ કહાની છે અવસરની. પીએમ વિકાસનું પૂરું નામ છે પ્રધાનમંત્રી વિરાસત કા સંવર્ધન. આ ભારત સરકારના અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયની યોજના છે.
0: આ યોજનાનું લક્ષ્ય છે દેશના 6 અધિસૂચિત અલ્પસંખ્યક સમુદાયો, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન અને પારસી લોકોના જીવનમાં રોજગાર, સ્વરોજગાર અને આવક વધારવાના નક્કર ઉપાયો કરવાનું.
1: આ એક એકીકૃત પહેલ છે જેમાં 5 જૂની યોજનાઓને એક સાથે જોડી દેવામાં આવી છે.
0: પીએમ વિકાસે 5 પૂર્વ યોજનાઓને એકીકૃત કરી છે. તે છે શીખો ઓર કમાઓ, ઉસ્તાદ, હમારી ધરોહર, નઈ રોશની અને નઈ મંજિલ. એકીકરણનો હેતુ એ છે કે સ્કિલિંગ, શિક્ષણ, મહિલા નેતૃત્વ, ઉદ્યમિતા અને વિરાસત સંરક્ષણ એક જ છત નીચે એક જ દિશામાં આગળ વધે.
2: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
1: પીએમ વિકાસ 4 મોટા સ્તંભો ઉપર ચાલે છે. આ ચારેયનો અર્થ બહુ જ સરળ છે. કૌશલ્ય, નેતૃત્વ, શિક્ષણ અને જરૂરી માળખું.
0: પહેલો સ્તંભ છે ટ્રેડિશનલ સ્કિલિંગ, બીજો છે નોન ટ્રેડિશનલ સ્કિલિંગ, ત્રીજો છે વિમેન લીડરશીપ એન્ડ આંત્રપ્રિન્યોરશીપ અને ચોથો છે એજ્યુકેશન.
1: આ 4 સ્તંભોનું લક્ષ્ય માત્ર કોર્સ કરાવી દેવો નથી. લક્ષ્ય એ છે કે તાલીમ પછી વ્યક્તિને સામે રોજગારનો રસ્તો ખુલે, અથવા તે પોતાનું કામ શરૂ કરી શકે, અથવા તેનો અભ્યાસ પૂર્ણ થઈ શકે અને તેનો આત્મવિશ્વાસ પાછો આવે.
0: મહિલાઓ પર આ યોજનામાં

0: વિશેષ ભાર મુકાયો છે અને દિવ્યાંગ સાથીઓ માટે પણ આમાં જગ્યા નક્કી કરવામાં આવી છે. હવે આપણે જઈએ છીએ એક ઘર તરફ જ્યાં સપના પણ છે, જવાબદારીઓનો બોજ પણ છે અને એક તક પણ દરવાજો ખટખટાવી રહી છે.
1: દિલ્હીની બહારના વિસ્તારમાં રહેતો ઇમરાન 22 વર્ષનો છે. તેણે 12મા ધોરણ પછી કોલેજ છોડી દીધી હતી કારણ કે ઘરમાં આર્થિક તંગી હતી. ઇમરાનની બહેન સમીરા 26 વર્ષની છે. તેના મનમાં એક સપનું છે કે તે પોતાના હુનરથી કંઈક પોતાનું શરૂ કરે, પરંતુ પરિવાર અને સમાજની ખચકાટ તેને વારંવાર રોકી દે છે.
2: અબ્બુ આજે પણ ઇન્ટરવ્યુ આપીને પાછો આવ્યો, પૂછે છે કે સ્કિલ છે અને મારી પાસે જવાબ હોતો જ નથી.
3: બેટા મહેનત તો તું કરે છે, પરંતુ કાગળ અને ટ્રેનિંગ વગર આજકાલ કામ ક્યાં મળે છે?
4: અને મારું સિલાઈ ભરતનું કામ, લોકો વખાણ તો કરે છે પણ ઓર્ડર આપતા પહેલા 100 સવાલ કરે છે.
5: તમે બંને માટે કઈક એવું થઈ જાય જેનાથી હાથનું હુનર પણ ચાલે અને ઘર પણ, બસ આ જ દુઆ છે.
2: સમીરા જો મને કોઈએ એક પોસ્ટ મોકલી છે, પીએમ વિકાસ નામની એક યોજના છે.
4: પીએમ વિકાસ, આ શું છે?
0: આ એક એવી યોજના છે જે લોકોના જીવનની વાર્તાઓ બદલી નાખે છે, કારણ કે જયારે જાણકારી મળે છે ત્યારે રસ્તો દેખાવા લાગે છે.
1: પીએમ વિકાસ હેઠળ તાલીમ ફક્ત ક્લાસરૂમ સુધી મર્યાદિત નથી, આ તાલીમને ઉદ્યોગની જરૂરિયાતો સાથે જોડવામાં આવે છે જેથી તાલીમ પછી રોજગારની સંભાવના વધે.
0: ટ્રેડિશનલ સ્કિલિંગમાં કારીગરો અને શિલ્પકારોને તેમની કલામાં શ્રેષ્ઠ ટેકનિક, ડિઝાઇન, ગુણવત્તા અને બજાર સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે. નોન ટ્રેડિશનલ સ્કિલિંગમાં એવા કૌશલ્યો આપવામાં આવે છે જે આજે ઉદ્યોગ અને સેવાઓમાં માંગમાં છે.
1: અને મહિલા નેતૃત્વ તથા ઉદ્યમિતા વાળા ભાગમાં મહિલાઓને આત્મવિશ્વાસ, નિર્ણય લેવાની ક્ષમતા, નેતૃત્વ કૌશલ્ય અને ઉદ્યમિતાની સમજ આપવામાં આવે છે જેથી તેઓ નોકરી કરવાની સાથે સાથે પોતાનું કામ પણ શરૂ કરી શકે.
0: શિક્ષણ વાળા ભાગમાં શાળા છોડી ચૂકેલા યુવાનોને ફરીથી ભણતર સાથે જોડવામાં આવે છે જેથી તેઓ NIOS જેવા ખુલ્લા વિદ્યાલયના માધ્યમથી 8મા, 10મા કે 12મા ધોરણનો અભ્યાસ પૂર્ણ કરી શકે. ચાલો સાંભળીએ પીએમ વિકાસે કેવી રીતે આમની જિંદગી બદલી નાખી.
2: સમીરા અહીં લખ્યું છે કે 14 થી 45 વર્ષની ઉંમર સુધીના લોકો સ્કિલિંગ અને શિક્ષણમાં આવી શકે છે.
4: અને અહીં મહિલા નેતૃત્વ અને ઉદ્યમિતા પણ છે, મતલબ મારા માટે પણ કઈક હોય શકે છે.
2: અને જો આ શીખો ઓર કમાઓ અને નઈ મંજિલ જેવી જૂની યોજનાઓને જોડીને બની છે.
5: પણ બેટા શું આ બધું આપણા જેવા લોકો સુધી પહોંચે પણ છે?
2: હા અમ્મી, આ આપણા જ માટે છે. હવે હું પણ આનો ફાયદો ઉઠાવીશ, સ્કિલ સાથે જોડાઈશ.
4: હું પણ અમ્મી, હું ઈચ્છું છું કે મારા કામને એક નાનકડી બ્રાન્ડ બનાવું. હું ઈચ્છું છું કે લોકો મારા કામને ઘરગથ્થું કહીને ઓછું ના સમજે.
5: દીકરી બસ હિંમતથી કામ કરવાનું છે.
2: હા અમ્મી,
4: જો મને ટ્રેનિંગ મળે તો હું મારા જેવી બીજી મહિલાઓને પણ સાથે લઈ શકું છું. અમે બધા મળીને કામ કરી શકીએ છીએ.
2: અને જો હું નોન ટ્રેડિશનલ સ્કિલ શીખી લઉં તો નોકરીના ઇન્ટરવ્યુમાં સ્કિલ છે એનો જવાબ હા માં આપી શકું.
5: હવે એવું જ થશે મારા વાલા બાળકો.
4: આમીન.
6: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
1: ઘણા લોકો સ્કિલ શીખે છે પરંતુ સ્કિલ પછી પણ સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે કામ કેવી રીતે શરૂ કરવું અથવા બિઝનેસ માટે પૈસા ક્યાંથી આવશે.
0: પીએમ વિકાસમાં ક્રેડિટ લિંક અને બજાર સાથે જોડવાના પ્રયાસો સામેલ છે. આમાં NMDFC જેવી સંસ્થાઓના માધ્યમથી લોન અને નાણાકીય સહાયના રસ્તાઓ પણ જોડાય છે જેથી તાલીમ પછી લોકો ફક્ત પ્રમાણપત્ર લઈને બેસી ન રહે પરંતુ આગળ વધે.
1: ઘણીવાર તાલીમનો રસ્તો એટલે અવરોધાઈ જાય છે કારણ કે સગવડો નથી હોતી, ટ્રેનિંગ સેન્ટર નહીં, હોસ્ટેલ નહીં, લેબ નહીં, મશીનો નહીં.
0: પીએમ વિકાસનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળો ભાગ PMJVK સાથે કન્વર્જન્સના માધ્યમે જોડાય છે જેથી અલ્પસંખ્યક બહુમતી ધરાવતા વિસ્તારોમાં આવશ્યક સગવડો વિકસિત થાય અને તાલીમ માટે મજબૂત આધાર બને.
1: હજારો યુવાનો આનો લાભ ઉઠાવીને પોતાના જીવનને બદલી રહ્યા છે. ઇમરાન અને સમીરા પણ આ યોજના સાથે જોડાઈ ગયા અને પોતાના અરમાનો પૂરા કરવા લાગ્યા.
0: ઇમરાને એક ટ્રેનિંગ સેન્ટર જોઈન કર્યું. તેણે શીખ્યું કે એવું કૌશલ્ય જે ઉદ્યોગની માંગ મુજબ છે. તેને સમજાઈ ગયું કે આ તાલીમ ફક્ત પુસ્તક નથી, આ તો જિંદગીની તૈયારી છે.
2: આજે પહેલી વાર લાગી રહ્યું છે કે હું કોઈ બાબતમાં કાબેલ બની રહ્યો છું. પીએમ વિકાસે મારો કોન્ફિડન્સ ને ખૂબ વધારી દીધો છે.
4: ભાઈ હવે હું પણ ફક્ત ઘરની દીકરી નહીં રહું, હું એક કામ કરનારી મહિલા બનીશ અને બીજા માટે પણ રસ્તો બનીશ.
2: હા સમીરા, આપણે પીએમ વિકાસ થી પોતે કાબેલ બનીશું અને પોતાના જેવા બીજા લોકોને પણ આના વિશે જણાવીશું.
0: પીએમ વિકાસ નો

0: આકર્ષણ ભાગ એ યુવાનો માટે છે જે કોઈ કારણસર શાળા છોડી ચુક્યા છે. આ ભાગ કહે છે કે છૂટી જવું એ અંત નથી.
1: NIOS ના માધ્યમથી શિક્ષણનો અવસર તેમને ફરીથી મુખ્ય ધારા સાથે જોડે છે. તે ફક્ત ડિગ્રી નથી આપતું, તે આત્મસન્માન પાછું અપાવે છે અને રોજગારના રસ્તાઓ ખોલે છે.
0: PM વિકાસ નો સાર ખૂબ સીધો છે. આ યોજના કહે છે કે જો તમારી પાસે હુનર છે તો તેને દિશા મળે, જો તમારી પાસે સાહસ છે તો તેને સમર્થન મળે, અને જો તમારી પાસે તક નથી તો તક ઉભી કરવામાં આવે છે.
1: અને સૌથી જરૂરી વાત એ છે કે આ યોજના ફક્ત વ્યક્તિને નથી બદલતી, તે પરિવારની દિશા બદલે છે.
0: જ્યારે ઘરમાં એક વ્યક્તિ આત્મનિર્ભર બને છે ત્યારે ઘરના બાકીના સપનાઓને પણ શ્વાસ મળે છે.
1: અને જ્યારે હજારો લાખો લોકો આત્મનિર્ભર બને છે ત્યારે દેશ મજબૂત બને છે.
0: PM વિકાસ હુનરથી સન્માન, શિક્ષણથી તક અને નેતૃત્વથી આત્મવિશ્વાસ આપે છે. તો હવે અમને રજા આપો, આગામી કડીમાં ફરી મળીશું એક નવી યોજના, એક નવી કહાણી અને એક નવી મંજિલ સાથે. ત્યાં સુધી નમસ્કાર, ખુદા હાફિઝ.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભારત સરકારના લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રના પ્રસારણ સાથે આપ જોડાયેલા છો. આપને માટે ફરી એકવાર રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
0: શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં સૌ પ્રથમ સાંભળીએ વિનોદ જોશીની ગીત રચના નિશા ઉપાધ્યાયના સ્વરમાં.

0: પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ બંસરી યોગેન્દ્રને. રચના સુરેશ દલાલની છે.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 232 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શ્રોતા મિત્રો, હંસા દવે ગાયેલ હેમંત દેસાઈની આ શબ્દરચના સાથે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. અત્યારે સવારના 10 થવા આવ્યા છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામ સાથે વાતચીત કરશે. રાજ્યનું ધોરણ 10નું સરેરાશ 83.86% પરિણામ આવ્યું. ગુજરાત બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પરિણામ જોઈ શકાશે. ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર 100% પરિણામ સાથે મોખરે. દાહોદ જિલ્લાના મુનખોસલા કેન્દ્રનું સૌથી ઓછું 33.74% પરિણામ રહ્યું, જ્યારે નર્મદા જિલ્લાનું સૌથી વધુ 90.85% અને પંચમહાલ જિલ્લાનું સૌથી ઓછું 76.42% પરિણામ જાહેર. આ વખતે 1697 શાળાએ 100% પરિણામ મેળવ્યું, તો 164 શાળાનું 30% કરતાં ઓછું પરિણામ આવ્યું. અમદાવાદના ધોલેરા અને સુરતમાં વધુ 2 સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમ તેમજ દેવભૂમિ દ્વારકાના વાડીનારમાં જહાજ સમારકામ સુવિધા સ્થાપવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે નવી દિલ્હીમાં વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ અને વિયેતનામ કમ્યુનિસ્ટ પાર્ટીની સેન્ટ્રલ કમિટીના જનરલ સેક્રેટરી ટુ લામ સાથે મુલાકાત કરી. રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ સાથે જોડાયેલા બાયોટેરર હુમલાનું કાવતરું ઘડવાના આરોપમાં 3 સામે આરોપનામું દાખલ કર્યું. ચૂંટણી પંચે ભવાનીપુર મતગણતરી અંગે તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીના આરોપોને ફગાવ્યા. ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ રોજગાર કાર્યકારી જૂથની બીજી બેઠક આજથી તિરુવનંતપુરમમાં શરૂ થશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે શાળા વ્યવસ્થાપન સમિતિ એસએમસી માર્ગદર્શિકા 2026 જાહેર કરશે. ભાવનગરના લાખણકા બંધમાંથી 16 મિલિયન ક્યુબિક ફીટ એમસીએફટી પાણી છોડવા રાજ્ય સરકારનો નિર્ણય. પંચમહાલમાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત. અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં આજે કમોસમી વરસાદની આગાહી. અને આઈપીએલ T20 ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સનો 8 વિકેટે વિજય. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે 7:30 વાગે હૈદરાબાદમાં મુકાબલો થશે. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.
2: વિજ્ઞાન જગત પ્રસ્તુત કરતા દીપશિખા દુર્ગાપાલ.
3: નમસ્કાર શ્રોતા મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ વિજ્ઞાન જગતમાં આપ સૌ જિજ્ઞાસુ મિત્રોનું હું રવિ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પ્રાચીન કાળથી જ આપણા શાસ્ત્રોમાં જ્ઞાન અને વિજ્ઞાનનો મહિમા અપરંપાર રહ્યો છે. ગણિતના સર્વોચ્ચ સ્થાનને વર્ણવતો એક સુંદર સંસ્કૃત શ્લોક યાદ આવે છે. યથા શિખા મયુરાણામ નાગાનામ મણયો યથા તદવદ વેદાંગ શાસ્ત્રાણામ ગણિતમ મૂર્ધનિ સ્થિતમ. અર્થાત, જેવી રીતે મોરના મસ્તક પર કલગી અને નાગના મસ્તક પર મણી અત્યંત શોભાયમાન લાગે છે, તેવી જ રીતે તમામ વેદાંગો અને વિજ્ઞાનના શાસ્ત્રોમાં ગણિતનું સ્થાન સૌથી ઉપર એટલે કે શિખર પર બિરાજમાન છે. આજે વિજ્ઞાન જગતમાં આપણે એક એવા વિષય પર મંથન કરવાના છીએ જે સદીઓથી મહાન વિચારકો અને વૈજ્ઞાનિકો માટે ચર્ચાનો વિષય રહ્યો છે. ગણિત એટલે શું? એક શોધ કે એક આવિષ્કાર? શું ગણિત

0: એ માત્ર માનવ મગજની એક કલ્પના છે? શું આપણે આ અંકો અને સમીકરણો માત્ર આપણી સગવડ માટે જ બનાવ્યા છે, કે પછી કુદરતે બ્રહ્માંડનું આખું માળખું ગણિતની જ ભાષામાં લખ્યું છે અને આપણે માત્ર તેને ઉકેલવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ? આ ગહન રહસ્યો પર પ્રકાશ પાડવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે વિજ્ઞાનના ઊંડા અભ્યાસુ અને ઉત્સાહી મિત્ર સાહિલ અને ડોક્ટર ભૂમિકા. આપ બંનેનું વિજ્ઞાન જગતમાં હૃદયપૂર્વક સ્વાગત છે. તો ચાલો સાહિલ અને ભૂમિકા,
1: નમસ્કાર.
0: તો આપ મને આજે જણાવો કે આજે આપણે શેના વિશે વાત કરવાના છીએ?
2: આજે આપણે ગણિત વિષય પર વાત કરવાના છીએ કે ગણિત એટલે શું એ સમજીશું, અને ગણિતનું ઇન્વેન્શન થયું છે કે ડિસ્કવરી થઈ છે એક એની પર પણ આજે આપણે ચર્ચા કરીશું.
0: તો સાહિલ, સૌપ્રથમ તો મને જણાવી શકો કે ઇન્વેન્શન અને ડિસ્કવરી વચ્ચે શું મૂળભૂત તફાવત હોય છે?
1: હા, જરૂર. ડિસ્કવરી અને ઇન્વેન્શનની વાત કરીએ એટલે કે ખોજ કરી કે આવિષ્કાર કર્યો એની વાત કરીએ, તો ડિસ્કવરીમાં એવું હોય છે કે જે કુદરતમાં પ્રેઝન્ટ હોય છે ઓલરેડી વસ્તુ, એનું અસ્તિત્વ છે જ અને આપણે એને સમજતા હોઈએ છીએ, રોજબરોજ આપણે જોતા પણ હોઈએ છીએ, છતાંય આપણને એના વિશે જાણકારી નથી હોતી. એટલે જ્યારે એ વસ્તુને આપણે જાણકાર બનીએ છીએ, અને ઉદાહરણથી આપું, ઉદાહરણ તરીકે તો ગ્રેવિટેશનલ લો, ગુરુત્વાકર્ષણનો નિયમ, તો ગુરુત્વાકર્ષણનો બળ તો પહેલાથી છે જ, આપણે નતા જાણતા એને પહેલાં પણ હતો જ,
0: બરાબર.
1: આપણે જોતા પણ હતા કે કોઈ વસ્તુ ઉપર છે તો નીચે ખેંચી આવે છે, પણ આપણને સમજ નથી પડતી કે વસ્તુ છે શું. તો એ વસ્તુને એક આપણા નિયમોમાં લખીએ, લોમાં લખીએ, તો એને કહે કે ડિસ્કવરી કરી,
0: બરાબર.
1: એવી જ રીતે બીજું ઉદાહરણ છે ફ્રિક્શનલ ફોર્સ. કોઈ બે વસ્તુનું ઘર્ષણ થાય, સ્ટ્રાઇકિંગ થાય, તો ફ્રિક્શન થાય છે એ પહેલાથી જાણીએ છીએ, પણ જ્યાં સુધી એક ફ્રિક્શનલ ફોર્સ છે, એક ઘર્ષણનો બળ છે, એ ખબર નથી, એની પહેલા આપણા માટે અચંબિત વસ્તુ હતી,
0: બરાબર.
1: એમ જ પછી આપણામાં જે ડીએનએ હોય છે, ડિઓક્સી રિબોન્યુક્લિક એસિડ, તો એની રચના જે છે એની શોધ કરી, એ આપણામાં પ્રેઝન્ટ તો હતું, એ આપણે નથી બનાવ્યું, પણ એ આપણે શોધ્યું કે એની રચના કેવી છે. તો આ થઈ ડિસ્કવરી, એટલે કે જે કુદરતમાં પ્રેઝન્ટ છે, અસ્તિત્વમાં છે, પણ આપણે એને શોધીએ છીએ, ખોજ. હવે આવે છે આવિષ્કાર, એટલે કે ઇન્વેન્શન શું. તો ઇન્વેન્શન કંઈક એવી વસ્તુ છે જે માનવે બનાવી છે, જેનું અસ્તિત્વ પહેલાં કુદરતમાં નહોતું. જેમ કે ઉદાહરણ તરીકે બલ્બ, પછી ટેલિફોન,
0: બરાબર,
1: મોટર વ્હીકલ છે, આ બધા આવિષ્કાર થાય. આ માનવે બનાવ્યા એની પહેલાં તો નહોતા જ, એટલે માનવે બનાવ્યા છે, એટલે એને કહેવાય ઇન્વેન્શન. ડીએનએ સ્ટ્રક્ચર મેં કીધું કે રચના એની આપણે શોધી, એટલે ડિસ્કવરી. પણ એનું એક ટેકનોલોજીના રૂપમાં જોઈએ તો છે ક્રિસ્પર ટેકનોલોજી. ક્રિસ્પર જે છે શોર્ટ એબ્રિવેટેડ છે, જેનું પૂરું નામ થાય છે ક્લસ્ટર્ડ રેગ્યુલરલી ઇન્ટરસ્પેસ્ડ શોર્ટ પેલિન્ડ્રોમિક રિપીટ્સ. આમાં આપણે ઊંડાણપૂર્વક નથી જતા કેમ કે થોડું વિષય અંતર થશે, પણ ક્રિસ્પર ટેકનોલોજી એવી વસ્તુ છે જે આપણા ડીએનએ હોય છે એને મોડિફાઈ કરવામાં ઉપયોગી લેતા હોય છે. એટલે આથી એ ડીએનએ ટેકનોલોજીની આપણે આવિષ્કાર કર્યો, જે પહેલાં નહોતી. ડીએનએ હતું પણ એની ટેકનોલોજી જે હતી એ આપણે ઇન્વેન્શન કરી. એટલે બંનેનો મૂળ તફાવત તો એ છે કે એક કુદરતમાં પ્રેઝન્ટ છે, અસ્તિત્વમાં છે, અને એક અસ્તિત્વમાં નથી, આપણે એને બનાવીએ છીએ. તો આ થઈ ડિસ્કવરી અને ઇન્વેન્શન વચ્ચેનો મતલબ મૂળભૂત તફાવત છે.
0: તો આપના કહેવા પ્રમાણે એવું કહી શકાય કે કુદરતી પરિમાણોનો ઉપયોગ કરીને જે વસ્તુને આપણે શોધીએ છીએ એને આપણે ઇન્વેન્શન કહી શકીએ.
1: બિલકુલ બિલકુલ, કેમ કે ડિસ્કવરી થશે તો જ ઇન્વેન્શન થશે,
0: બરાબર.
1: આપણો મૂળ સોર્સ તો કુદરત જ રહેશે,
0: કુદરત જ રહેશે, બરાબર. આ વિશે આપ કંઈ જણાવશો?
2: એ જ વસ્તુ છે કે કોઈ વસ્તુ પહેલાં આપણે ડિસ્કવર કરવાની થાય, અને આપણે કોઈ પણ વસ્તુની ઇન્સ્પિરેશન ક્યાંથી લેતા હોઈએ છીએ, કે એવું નથી હોતું કે ઇન્સ્પિરેશન માનવના મગજમાંથી એમને એમને જ ઉદ્ભવ્યા કરે. આપણું ઇન્સ્પિરેશનનો સોર્સ જ એક છે, અને એ છે નેચર, કુદરત. આજુબાજુમાં કુદરતમાં આપણે જે પણ કાંઈ જોઈશું અને એના પરથી આપણે શોધીશું, અને એટલે સૌથી પહેલા ડિસ્કવરી જ થાય. અને એવું નથી હોતું કે ડિસ્કવરીની વાત આપણે કરીએ તો ખાલી એને કોઈક વિજ્ઞાન કે ગણિત પૂરતી જ સીમિત કરી દઈએ. આપણે ઘણી બધી વાર જોતા હોય છે કે ટ્રાવેલિંગમાં પણ ડિસ્કવર અ ન્યૂ પ્લેસ, આવું જે એક બધા કહેતા હોય છે, ધેટ મીન્સ કે કોઈ જગ્યા વિશે આપણને પહેલા નોલેજ નહોતું. જેમ જેમ આખી પૃથ્વી છે, તો પૃથ્વી પર કોઈ પણ જગ્યા છે તો એવું તો હતું નહીં કે આપણે જ્યારથી માનવી છે તો એને બધી જ જગ્યાઓ ખબર હતી. ધીમે ધીમે કરીને એને ડિસ્કવરી કરતા ગયા, અને એ પ્રમાણે ડિસ્કવરી થાય છે, અને લોસ ખબર પડી જાય એના પછી આપણે ઇન્વેન્શન કરવાની શરૂઆત કરીએ. અને ઇન્વેન્શન બેઝિકલી એ જ વસ્તુ હોય છે કે આપણું જીવન કેમનું સરળ થઈ જાય. એ લોઝ આપણે કર્યા તો માનવ જોડે એક ક્ષમતા છે કે લોઝનો ઉપયોગ કરીને સરળ જીવન બનાવવા માટે કંઈક ને કંઈક એ કરતું રહે છે.

0: શોધ થાય,
1: નવી શોધ થાય.
0: હવે આપણે એ જાણીએ કે ગણિત જાણવાની જરૂર કેમ પડી. શું એવું ના થઈ શકે કે ગણિત વિશે ચર્ચા જ ના કરીએ? એટલે કે આપણે બીજા શબ્દોમાં હું પૂછું તો ગણિતની ચર્ચા શા માટે જરૂરી છે?
1: ચોક્કસ. આનું હું એક ઉદાહરણ આપું તમને કે ભાષા છે તો અત્યારે આપણને આ બધી વસ્તુ બહુ જ કોમન લાગતી હોય કે સ્કૂલમાં જઈએ, ભાષા શીખીએ, એનું વ્યાકરણ શીખીએ અને ભાષા આવડી જાય. એક ભાષા તો માતૃભાષા જ હોય છે જે આપણને ઘરેથી સીધી જ કોઈ વગર વ્યાકરણની ખબર હોય છે. પણ જ્યારે ભાષાનો ઉપયોગ થવાનો શરૂ થયો, ભાષા જ્યારે લખી તો એ ભાષાનું ફોર્મેટ હોય એ કે એના સ્વર વ્યંજન થાય, પછી એનું વ્યાકરણ હોય, એના જે નિયમો હોય અને એ નિયમો પરથી આપણે ભાષા જોઈએ. હવે આ ભાષાને આપણે એટલી એવી રીતના લઈ લીધેલી છે કે એકવાર જો વિચારવા બેસીએ કે ભાષા ના શોધાઈ હોય તો આપણે એકબીજા જોડે આપણી ભાવનાઓ કેમની વ્યક્ત કરવી?
0: બરાબર.
1: અત્યારે આપણો જે સંવાદ ચાલી રહ્યો છે, સંવાદ પણ કેમ કરવો? ભાષા જ ના હોત તો સંવાદ કેમ થાય? તો ભાષા વિના બધું જ અટકી જાત. અને એ આના વિશે મને એક ટોની મોરિસન કરીને એક અમેરિકાના સાહિત્યકાર હતા જેમને 1993 નોબેલ પુરસ્કાર એનાયત થયો છે, એમનું એક કોટ છે કે વી ડાય ધેટ મે બી ધ મિનિંગ ઓફ આર લાઈફ, બટ વી ડુ લેંગ્વેજીસ ધેટ મે બી ધ મેજર ઓફ આર લાઈવ. એટલે આપણે મરવાના છીએ કે મરીએ જ છીએ, હોઈ શકે કે એ જ જીવન હોય, પણ એ દરમિયાન આપણે શું કર્યું એ મેજર કરે છે આપણું જીવન, કે આપણે શું શું કરી શકીએ છીએ. અને આપણે લેંગ્વેજીસ સુધી કે આજે આપણે ગમે તેટલું પાછળ હિસ્ટરી જાણવી હોય તો તમારી જોડે શું સ્ત્રોત છે? એ લેંગ્વેજીસમાં કોઈક બુક્સ લખાય છે, તમારી જોડે એ જ સ્ત્રોત છે. કાં તો અત્યારે તમે કોઈક વસ્તુ કોઈક જનરેશનને, અત્યારે જેમ કે નવા નવા ઉપકરણો આવી ગયા છે તો રેકોર્ડિંગ્સ કરીને મૂકી દેશો તો એ પણ એક સ્ત્રોત આવે. પણ એ જો લેંગ્વેજીસ જ ના હોત તો કેમનું કરી શકત? તો એ જ રીતે આજે ભાષા હતી તો આપણે એ વસ્તુ કરી શક્યા. હવે મેં ભાષાનું જ ઉદાહરણ કેમ લીધું તો જે તમે કીધું કે ગણિત પર ચર્ચા ના કરે તો ના ચાલે, કે પછી ગણિતને સમજીએ જ નહીં તો ના ચાલે. તો એમાં એવું છે કે ગણિતને બ્રહ્માંડની ભાષા કહેવામાં આવી છે.
0: બરાબર.
1: જેમ આપણી ભાષાઓ હોય છે એમ ગણિતને બ્રહ્માંડની ભાષાનું નામ આપવામાં આવ્યું છે. અને આવું એટલા માટે કે સૌપ્રથમ કોઈ પણ વિષય હોય એની એક શરૂઆત થઈ હોય. અત્યારે તો બધી બહુ જ વસ્તુ આપણને કોમન લાગે છે કે શાળામાં ગયા એ વિષય છે એટલે ભણવાનો છે ને એવી રીતના, પણ એ વિષયની શોધ થઈ હોય છે. અને જ્યારે શોધ થઈ તો ગણિતની જ્યારે શોધ થઈ તો માણસોએ એની ઇન્સ્પિરેશન ક્યાંથી લીધી? તો એને જોયું આજુબાજુમાં બધી સુંદર સુંદર રચનાઓ હોય છે કુદરતમાં, તો એને શોધવાનું શરૂ કર્યું. આપણે માનવી જ્યારે સવારે ઉઠીએ તો સૂરજ આપણે જોતા હોઈએ છીએ, આકાશમાં સૂરજ હોય છે. જ્યારે રાત્રે આપણે સૂઈએ તો જોતા હોય છે કે ચંદ્ર પણ હોય છે. બંનેમાં કોમન વસ્તુ શું દેખાશે આપણને કે બંને ગોળ આકારના હોય છે. આવા જ આપણે નદીએ જતા હોઈએ છીએ તો પથ્થર પડેલા હોય, શંખ હોય, તો કંઈક ને કંઈક આકારો જોવા મળે છે. અને આ જે આકારો છે એ બધું ભૌમિતિક આકારો હોય છે. અને એટલે આ થયું કે એક એને જોયું કે કંઈક ને કંઈક આકારો છે, એને એક સેન્સ કરી, આપણને આભાસ થયો કે બધા ભૌમિતિક આકારો અલગ અલગ પડેલા છે. અને જેમ જેમ માનવી આગળ થયો એને એમ પણ જોયું કે પૃથ્વીનો જે ગોળો છે એનો જે આકાર છે સ્ફિયર છે, જ્યારે એ જે ઓર્બિટ લે છે ભ્રમણ કક્ષા હોય છે એ એલિપ્ટિકલ શેપમાં થાય છે. તો દરેક વસ્તુ અલગ અલગ આકારોમાં કેમ થતું હોય છે? અને શું આપણે કંઈ એવું કરી શકીએ કે આ જે આકારો છે એની કોઈ નિશ્ચિત એની ગુણધર્મ હોય કે આપણે પછી એમને કન્વે કરી શકીએ? તો આ રીતે એક જ્યોમેટ્રીની વાત થઈ, ભૌમિતિક આકારોની વાત થઈ. અને એના સિવાયનું હું એક ઉદાહરણ લેવા માંગીશ કે હું જેમ કે તમને રવિભાઈ જણાવું કે હું અહીંયા ટેબલ પર બે સંતરા અને બે સફરજન મૂકું છું, તો તમને સંતરા અને સફરજન વચ્ચે કોઈ સામ્યતા દેખાશે?
0: હા, એટલે રંગ આકાર પ્રકાર પ્રમાણે હું એને અલગ પાડી શકું.
1: હા, બરાબર છે. પણ આપણે માની લઈએ કે હું બે સંતરા અને બે કેળા મૂકું તો એનો રંગ પણ સરખો નહીં નીકળે, એના આકાર પણ સરખા નહીં નીકળે.
0: બરાબર છે.
1: પણ તમે એની સામે 10 મિનિટ 15 મિનિટ હું કહું થોડું હજી આમ થોડું ત્યાં ત્યાં બેસી રહેશો તો તમને એક અંદરથી આભાસ થશે કે બેની ક્વોન્ટિટી બે બે છે.
0: બરાબર.
1: એટલે કે એક જે કાઉન્ટિંગની સેન્સ આવી, ગણતરી કરવાની જે આભાસ આવ્યો કે બંને બે બે છે. પણ જ્યાં સુધી અંક નતા શોધાય તો એની પહેલા તમને ખાલી એનો આભાસ હતો કે એ જે વસ્તુ છે એ અહીંયા બી બે પડી છે, પેલી પણ બે જ પડી છે.
0: બરાબર.
1: તો આપણને એનો પહેલા આભાસ થયો કે આ પણ બે છે, આ પણ બે છે, એનો આભાસ થયો તમને. અને આભાસ પરથી તમને એવું અંદરથી એક લાગવા લાગે કે આને કમ્યુનિકેટ કેમનું કરવું.
0: બરાબર.

0: અને એમ જતા જતા આપણે આગળ, પહેલા જ્યારે હિન્દુ અરેબિક ન્યુમરલ સિસ્ટમ આવી, એનું પણ એક રસપ્રદ ઇતિહાસ છે કે હિન્દુ અરેબિક ન્યુમરલ સિસ્ટમ જે છે એ ભારતના અમુક ગણિતશાસ્ત્રીઓ શોધી છે, અને એ ભારતના કયા ગણિતશાસ્ત્રીઓ શોધી છે આપણને ખ્યાલ જ નથી, પણ એટલું ખ્યાલ છે કે ભારતમાં શોધાયેલું છે.
1: બરાબર
0: અને શૂન્ય કરતા પહેલા હિન્દુ અરેબિક ન્યુમરલ સિસ્ટમ શોધાય, એટલે
1: બરાબર
0: કે 1 થી 9ના જે અંક છે એ પહેલા શોધાય, અને શૂન્યની શોધ પાછળથી થઈ,
1: બરાબર
0: અને પછી સ્થાન કિંમતની પણ શોધ થઈ. પણ આપણો જે ટોપિક છે કે આવો છે કે કાઉન્ટિંગની સેન્સ છે, ભૌમિતિક આકારો છે, તો આનાથી આપણને ખબર પડી કે કઈક વસ્તુ છે, એટલે એ એના સંદર્ભમાં જોઈએ તો એ ડિસ્કવરી થઈ કહેવાય એક.
1: બરાબર
0: અને જેમ સાહિલે જણાવ્યું કે ડિસ્કવરી અને ઇન્વેન્શન વચ્ચેનો તફાવત શું છે, તો આ બધી વસ્તુ આપણે ડિસ્કવર કરી કહેવાય, કે
1: બરાબર
0: ભૌમિતિક આકારો જોયા, આપણને કાઉન્ટિંગની સેન્સ છે, તો બધું ડિસ્કવર થયું. પણ હવે એને કોઈને કહેવું હોય તો કેમનું કહીશું,
1: બરાબર કોમ્યુનિકેટ કેવી રીતે થાય?
0: કમ્યુનિકેટ કેમનું કરશું? તો એ કમ્યુનિકેટ કરવા માટે ઇન્વેન્શન કર્યું.
1: બરાબર
0: કે માની લો કે હું એક ઉદાહરણ આપું કે ચોરસ અને લંબચોરસ છે, તો દરેક લંબચોરસને લંબચોરસ જ આપણે કહેતા હોય છે, ચોરસ ના કહેવાય. પણ શું તમને ખબર છે દરેક ચોરસને એક લંબચોરસ પણ કહેવાય?
1: આને થોડુંક વધારે વિસ્તારથી સમજાવો.
0: હા, તો ચોરસ જે છે એની જે ગુણધર્મો છે એ એવા હોય છે કે બધી બાજુ એક સમાન હોવી જોઈએ, અને એની જે દરેક બાજુ હોય છે એ 90 અંશના ખૂણે હોવી જોઈએ. જ્યારે લંબચોરસ છે એના ગુણધર્મો એવા શોધાયેલા છે કે સામસામેની બાજુ સરખી હોવી જોઈએ, અને એની જે દરેક બાજુ હોય છે એ 90 અંશના ખૂણે હોવી જોઈએ.
1: બરાબર
0: તો શું આપણે દરેક ચોરસને લંબચોરસ કહી શકીએ કે દરેક લંબચોરસને ચોરસ કહી શકીએ? આ આધારિત,
1: આ રીતે આપણે દરેક ચોરસને લંબચોરસ કહી શકીએ,
0: પણ દરેક લંબચોરસને ચોરસ
1: ચોરસ ના
0: ના
1: કહી
0: કહી
1: શકીએ.
0: શકીએ. તો આવી બધી જે ગુણધર્મો છે એ બધું આપણે શોધ્યું,
1: બરાબર
0: કે ચોરસ આકાર દેખાતો હતો, લંબચોરસ આકાર દેખાતો હતો, પણ માનવીએ શું કર્યું કે એને એક ફોર્મેટમાં મૂકતું ગયું
1: બરાબર
0: કે ચોરસના ગુણધર્મો શું છે, લંબચોરસના ગુણધર્મો શું છે. તો આવી રીતના જોઈએ તો ગણિતનું ઇન્વેન્શન પણ છે અને ડિસ્કવરી પણ
1: ડિસ્કવરી પણ
0: છે.
1: છે. તો જેમ તમે બંને જણાવ્યું કે આકાર, પ્રકાર, રંગ આ મૂળભૂત વસ્તુઓને સાથે ગણિત જોડાયેલું છે, તો આ સંદર્ભમાં આપણે ગણિતને શું સમજીએ, ઇન્વેન્શન કે ડિસ્કવરી? સાહિલ,
2: આ સંદર્ભમાં આપણે ગણિતને પહેલા તો ડિસ્કવરી કહી શકીએ, કેમ કે પહેલા તો જોયું અને પછી ઇન્વેન્ટ કર્યું, એટલે કે સંવાદ કરવા માટે એની પ્રોપર્ટી છે, એના ગુણધર્મો માટે એને ઇન્વેન્ટ કર્યું કે ભાઈ. અને ઉદાહરણથી લઈએ તો આપણે એક ઉદાહરણ છે કે ખેતર હોય, આપણે તો ચોરસ ખેતર માનીએ, ખેડૂત કોઈ એક ખૂણે ઊભા છે, હવે એમને વિરોધી ખૂણે જવું છે, બાજુના ખૂણે નહીં, તો સ્વાભાવિક છે કે એ ક્રોસમાં જશે, એમને ખબર છે, સેન્સ છે કે એમ જશે તો એમને શોર્ટેસ્ટ સૌથી ટૂંકો રસ્તો
1: બરાબર
2: મળશે.
1: છે,
2: એવું નહીં કરે કે પહેલા જમણી બાજુ જશે
1: પછી
2: પછી ડાબી બાજુ
1: ડાબી
2: જશે,
1: બાજુ જશે, બરાબર.
2: એમાં એમને સમય પણ ઓછો લાગશે
1: એ
2: અને
1: પોતાની રીતે જેનો શોર્ટેસ્ટ રૂટ શોધી
2: શોધી
1: લેશે,
2: લેશે, રાઈટ.
1: બરાબર.
2: એટલે એ સેન્સ હતી,
1: હા.
2: એટલે અને એ જે છે પાયથાગોરસ બને છે જેમ હું તમને કહું, તો એ વસ્તુ એમને સેન્સ પણ હતી અને એ પ્રેઝન્ટ છે નેચરમાં ઓલરેડી,
1: બરાબર.
2: શોર્ટેસ્ટ ડિસ્ટન્સ, તો એને કહીએ ડિસ્કવરી. પણ આ વસ્તુ એવરી ટાઈમ હું તમને કોઈ તમને કે કોઈ બીજાને મારે કહેવું હોય તો શું આટલી લાંબી પ્રોસેસથી કહીશું? એ અઘરું પડશે.
1: બરાબર.
2: તો એને પાયથાગોરસ નામના એક ગણિત શાસ્ત્રી હતા, એમને શું કર્યું, એને એક પ્રમેયના રૂપમાં આપ્યું, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇક્વલ ટુ સી સ્ક્વેર.
1: બરાબર.
2: અહીંયા એ સ્ક્વેર ને બી સ્ક્વેર એ છે કે એ અને બી તો એ છે કે જે 90 અંશનો ખૂણો પડે છે
1: બરાબર,
2: એ બે સાઈડ છે,
1: તેને જોડતી બાજુઓ છે.
2: હા, બાજુ બરાબર
1: બરાબર
2: અને સી છે જે પેલું જે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ છે,
1: બરાબર,
2: હાઇપોટેન્યુઝ કહેવાય
1: રાઈટ.
2: એ છે. તો એમને આ વસ્તુ એક ઇક્વેશનના રૂપમાં આપ્યું, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇક્વલ ટુ સી સ્ક્વેર. એટલે જે પ્લસ માઇનસ સાઇન્સ અને સિમ્બોલ્સની વાત કરીએ આપણે, તો એ ઇન્વેન્ટ કર્યા,
1: બરાબર છે.
2: એ આપણા માટે છે, સરવાળા માટે પ્લસ યુઝ કરીએ છીએ, બાદબાકી માટે માઇનસ, સ્ક્વેર જે છે મતલબ વર્ગ, એ આપણે ઇન્વેન્ટ કર્યું આપણે સમજવા માટે. હોય છે કે પૃથ્વી બહારના જો બીજા જે છે જેને આપણે એલિયન્સ કહેતા હોય છે, એ પણ આ વસ્તુને દર્શાવતા હોય, પણ એ કોઈ એમની ભાષામાં
1: અલગ રીતે રિપ્રેઝન્ટ કરતા હોય.
2: પણ બંનેનો ભાવાર્થ તો એક જ છે કે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ દર્શાવવું. આનું બીજું એક ઉદાહરણ આપણે લઈએ તો એક ઇટાલિયન પોલીમેથ હતા, લિયોનાર્ડો દાવિન્ચી. પોલીમેથ તો એટલે કેમ કે વિવિધ પ્રકારના કામો કરતા હતા,
1: બરાબર છે.
2: એ પેઇન્ટર હતા,
1: પેઇન્ટર હતા,
2: વૈજ્ઞાનિક
1: હતા,
2: બિલકુલ. પણ પેઇન્ટર તરીકે વધુ
1: વધારે પ્રસિદ્ધ
2: પ્રસિદ્ધ હતા, બિલકુલ.
1: બરાબર.
2: તો એમનું એક કાર્ય હતું, એ ટ્રીએટાઇઝ ઓન પેઇન્ટિંગ.
1: ઓકે.
2: એમાં એમને જણાવ્યું હતું કે ઝાડ હોય ને કોઈ પણ, તો કોઈ પણ હાઇટ લઈ લઈએ આપણે, એ હાઇટ થી ઉપરની જેટલી બ્રાન્ચીસ હોય

0: અને નીચેની બ્રાન્ચીસ ની થિકનેસ જે હોય જાડાઈ એ બરોબર જ હોય.
1: ઓકે,
0: એટલે ઉપર માની લો 10 બ્રાન્ચીસ છે અને નીચે 4 છે, મતલબ 4 માંથી પછી ડિવાઈડ થઈને
1: 10 થઈ. ઓકે,
0: તો ઉપરની જેટલી પણ છે બધાની ભેગી કરવાની જાડાઈ અને નીચેની એ બધી જાડાઈ ભેગી કરીએ તો બસ એકદમ એક સમાન થશે.
1: ઓકે,
0: એમને એક બીજા રૂપમાં જોઈએ તો આપણે એવું કહી શકીએ કે બંનેનું ક્ષેત્રફળ એક બેઝિક લેવલે લઈએ કે ઝાડ હોય તો એનું થડ હોય, થડ માંથી માનીએ કે બે બ્રાન્ચીસ છે, તો થડનું જે ક્ષેત્રફળ છે ક્રોસ સેક્શનલી જોઈએ તો એ અને એની જે બે બ્રાન્ચીસ પડે છે એ ક્રોસ સેક્શનનો જે
1: ક્ષેત્રફળ છે
0: એ બંનેનો ક્ષેત્રફળ નો સરવાળો કરીએ
1: સેમ થાય
0: અને પેલાનું સેમ થાય.
1: ઓકે,
0: આ દરેક ઝાડમાં પ્રેઝન્ટ છે.
1: ઓકે,
0: એટલે આ છે તો થઈ તો ડિસ્કવરી
1: બરાબર,
0: પણ આને જે રૂપમાં આપવું છે એ ઇન્વેન્શન છે. અને સારી વાત એ છે કે આના કારણે જ ઝાડ ગમે એટલો વંટોળ આવે છે તો અડીખમ ઉભું રહે છે.
1: ઓકે,
0: એ અલગ વસ્તુ છે કે વધારે વંટોળ આવે તો અમુક પડી જતા, પણ આ જ કારણ છે જેના કારણે
1: સ્ટેબિલિટી મળે.
0: હા, સ્ટેબિલિટી છે એની.
1: ઓકે,
0: અને એમાં જ એક બીજું પણ છે કે એનો જે ડાયામીટર હોય છે થડનો, તો એ ડાયામીટરનો મતલબ રેડિયસ લઈએ હાફ કરી નાખે અને એની જે બીજી બે બ્રાન્ચીસ પડી એનો રેડિયસ મતલબ ડાયામીટર લઈએ કે રેડિયસ લઈએ પણ બધું લઈએ સેમ, તો એ પાયથાગોરિયન ટ્રિપ્લેટ બનતું હોય. એટલે કે મેં જે તમને પહેલા કીધું પાયથાગોરસ વાળું થિયરમ, એમ જ બનતું હોય કે જે પેલું મોટું થડ છે એ પેલું શોર્ટેસ્ટ રૂટ હતો ને એ લઈ લેવાનો અને પેલી બે બ્રાન્ચીસ છે ને એ બે સાઈડ વાળું લઈ લેવાનું.
1: ઓકે,
0: તો આ દરેક જગ્યાએ સેમ જ જોવા મળશે.
1: રાઈટ,
0: અને આમાં જે રોલ પ્લે કરે છે પાઈ રોલ પ્લે કરે છે, કેમ કે થર્ડ જે હોય સર્ક્યુલર હોય અને જેમ ભૂમિકાએ કહ્યું પહેલા કે આપણે એને ગુણધર્મો શોધતા હોઈએ તો વર્તુળ આકાર છે તો એનો ક્ષેત્રફળ માટે પાઈ આર સ્ક્વેર લેતા હોઈએ છીએ, તો પાઈ રોલ પ્લે કરે છે.
1: ઓકે,
0: એટલે પાઈ જે છે એ પાછી આપણી એક ઇન્વેન્શન થઈ કહેવાય.
1: બરાબર,
0: કેમ કે અને પાઈ શું છે પણ તમને કહી દઉં કે પાઈ એક એવી વસ્તુ છે કોઈ પણ નાનું વર્તુળ હોય કે મોટું વર્તુળ હોય, ટોપી હોય ગોળાકારનું,
1: ઓકે,
0: તો એનો જે સર્કમફરન્સ લઈએ એટલે કે એની પેરિફરી લઈએ એને એના વ્યાસ એટલે કે ડાયામીટર વડે ભાગી કાઢીએ તો જે વેલ્યુ આવે ને 3.14 આવતી જાય એ પાય હોય, એ પછી નાનું વર્તુળ હોય કે મોટું વર્તુળ હોય. એક ખૂબસૂરત વસ્તુ છે અને અને પાયની ખૂબસૂરતી એ છે કે એના નંબર રિપીટ પણ નથી થતા.
1: બરાબર છે. ઓકે, તો આપે જણાવ્યું તેમ કુદરતની અંદર કુદરતના નીતિ નિયમો ફિક્સ છે,
0: બિલકુલ
1: સ્થિત છે એકદમ. બરાબર છે, એના પર એ આપણી થાય ડિસ્કવરી, જે આપણે એને જ્યારે જાણીએ છીએ તે ડિસ્કવરી કહેવાય. અને જ્યારે એના પરથી કોઈ વસ્તુ એને રિપ્રેઝેન્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ દેટ ઇઝ અવર ઇન્વેન્શન.
0: બિલકુલ
1: રાઈટ. જો જે રીતે આપણે જણાવ્યું કે માનવજાતને ગણિતની આ સેન્સ છે, તો શું બીજા સજીવોને પણ આ સેન્સ છે ગણિતની ભૂમિકા?
2: હા, આપણે જેમ મેં કીધું કે માનવ જે હતું એને સેન્સ કરી હતી કાઉન્ટિંગ અને જ્યોમેટ્રિકલ શેપ્સ એટલે ભૌમિતિક આકારોથી, તો એમ જ હું જણાવીશ કે આપણે મધપુડો જોયો હશે, તો મધપુડાની જે તમે રચના જુઓ તો એમાં ષટકોણ આકારની રચના હોય છે, તો એ મધમાખીને ષટકોણ આકાર જ કેમ એને નક્કી કર્યો હશે કે હું ષટકોણ આકારમાં જ મારું મધ બધું ભેગું કરું.
1: બરાબર.
2: અને એના પહેલાનો સવાલ કે મધમાખીને ખબર છે કે ષટકોણ આકાર શું હોય? આપણે તો ષટકોણ આકાર શોધ્યો કે એની 6 બાજુ હોય, એના ખૂણાને બધું
1: નિયમ પ્રમાણે એને ષટકોણ કીધું,
2: પણ એને પણ શું એની એ વસ્તુની આકારની કે બધી સેન્સ છે? તો એને લઈને ગણિતમાં પણ એક થિયરમ અત્યારે થિયરમ થઈ ગયો છે, પણ જ્યાં સુધી ગણિતમાં કોઈ વસ્તુ એકદમ પ્રૂફ સાથે ના થઈ જાય ત્યાં સુધી એને કન્જેક્ચ્યુર કહેતા હોય છે. તો 1999 સુધી એ વસ્તુ કન્જેક્ચ્યુરના ફોર્મમાં હતી કે હનીકોમ્બ કન્જેક્ચ્યુર, અને 1999માં એક ગણિત શાસ્ત્રી એનું પ્રૂફ આપી દીધું, તો એ થિયરમ થઈ ગયું છે કે ષટકોણ એ એવો આકાર છે કે સૌથી વધારે કોઈ પણ એક સરફેસ એરિયા લઈ લો, મતલબ કોઈ પણ એક નિશ્ચિત તમે જગ્યા લઈ લો, ટુકડો લઈ લો, અને એ ટુકડામાં તમે અલગ અલગ આકારો મૂકવાની ટ્રાય કરો, તો જો તમે એમાં ગોળ આકાર મૂકતા જશો તો તમે એમાંથી ખાલી 90% જેટલો જ એરિયા વાપરી શકશો, કેમ કે ગોળ જે છે એ એકબીજા જોડે એકદમ ફિટ નહીં આવે, વચ્ચે વચ્ચે જગ્યા રહી જશે. સેમ વસ્તુ ત્રિકોણ જોડે પણ થાય. હવે આપણે કહી શકીએ કે ચોરસમાં એવું ના થાય, કેમ કે ચોરસ તો એકદમ ફિટોફિટ બધા બેસી શકે. હા, પણ ચોરસમાં શું થશે કે ચોરસની જે પરિમિતિ છે અને ષટકોણની જે પરિમિતિ છે એમાં વચ્ચે તફાવત આવી જાય. તમે ચોરસને જો સમાવવા માટે જાઓ એટલા જ એરિયામાં, અને એટલા જ એરિયામાં જો તમે ષટકોણ અંદર મૂકતા જાઓ તો ષટકોણ વધુ સમાશે, અને જેટલા વધુ સમાશે એનો મતલબ કે એનો પરિમિતિ વધી જશે, એટલે એમાં તમે વધારે વસ્તુ સ્ટોર કરી રાખો.
1: એટલે તમારા કહેવા પ્રમાણે ષટકોણની પરિમિતિમાં જે વપરાતું મટીરીયલ છે એના મધપુડાને બનાવવા માટે

0: ચોરસ આકાર લે છે તો એનું મટીરિયલ વધારે જશે,
1: વધારે જશે. બીઝ વેક્સ જેને આપણે બીઝ વેક્સ કહીએ છીએ એને એ વધારે વાપરવું પડે.
0: બરાબર.
1: તો મધમાખી આ વસ્તુ આપણને છે 1999 ખબર પડી, જે વસ્તુ મધમાખીને ઘણા એટલે એ જ્યારથી મધપુડાની રચના હતી ત્યારથી વર્ષોથી ખબર હતી. તો એક સેન્સ છે ભૌમિતિક આકારની એ લોકોને પણ. એવી જ રીતના કાઉન્ટિંગની પણ સેન્સ હોય છે. જે સાહિલ મારી જોડે વાત કરતો હતો કે કાઉન્ટિંગની પણ એને એને બેક્ટેરિયા અને કીડીમાં પણ સેન્સ જોવા મળતી હોય છે.
2: એમાં એવું છે કે એક રિસેન્ટ સ્ટડી છે માઇક્રોબાયોલોજીસ્ટની, જેમાં બેક્ટેરિયા જે હોય છે એ આપણે જાણતા હોય છે કે માઇક્રોસ્કોપિક હોય છે, આપણે નરી આંખે નથી જોઈ શકતા. તો જે બેક્ટેરિયા જે હોય છે એમને પણ કાઉન્ટિંગની સેન્સ છે. એટલા નાના હોય છે કે આપણે નરી આંખે નથી જોઈ શકતા, તો સ્વાભાવિક છે કે એમને આપણા કરતા કેટલી ઘણી ઓછી સમજ હશે, પણ છતાં એ સેન્સ કરી શકે છે. તો સ્ટડીમાં એવું હતું કે બેક્ટેરિયા તો મરાઈન બેક્ટેરિયા હતો, એટલે કે પાણીમાં રહેતો હતો.
0: બરાબર.
2: જેમનું બેક્ટેરિયમનું નામ વિબ્રિયો ફિસ્ચેરી. તો આ જે વિબ્રિયો ફિસ્ચેરી બેક્ટેરિયમ હતું એ એકલતું હોય પાણીમાં, એકલું હોય તો એને ખબર પડી જાય છે કે હું એકલો છું, અને એની સરાઉન્ડિંગ એના બીજા બેક્ટેરિયા હોય તો પણ એને ખબર પડે છે કે મારી પાસે મારા સાથીદારો છે. બેક્ટેરિયાનું તો જનરલ એવું હોય છે કે એ એમની આસપાસમાં મળતું ન્યુટ્રિયન્ટ્સ લે, ગ્રો થાય, પછી ડિવાઈડ થઈ જાય.
0: બરાબર.
2: અને ડિવાઈડ થાય અને પાછું એકમાંથી બે બને, એટલે એમની પ્રોજેની કહીએ આપણે તો મલ્ટીપ્લિકેશન ડિવિઝનથી થાય છે. તો એકમાંથી બે થાય છે, નામ આગળ વધતા જાય. તો એકલા હોય અને વધારે હોય તો એમાં ફરક એ થાય છે કે જયારે પાણીમાં હોય છે ત્યારે એકલામાં બેક્ટેરિયા એક લાઇટ ગ્લો કરે, બાયોલ્યુમિનેસન્સ કહેવાય, એ નથી કરી શકતું. જયારે બહુ બધા ભેગા થાય બેક્ટેરિયા ત્યારે બાયોલ્યુમિનેસન્સ થાય છે, મતલબ એક લાઇટ થાય છે. હવે એ લાઇટ એવી રીતે થાય છે કે મતલબ એ બેક્ટેરિયામાંથી એક કેમિકલ સિક્રેટ થતું હોય, કેમિકલ આવતું હોય છે. તો એકાદ બે હોય તો એનું પાણીમાં પ્રમાણ ઓછું રહે, પણ બહુ બધા બેક્ટેરિયા થઈ જાય તો સ્વાભાવિક છે બધાનું કેમિકલ સિક્રિટ થયેલું હોય તો વધારે થાય, તો એક બાયોલ્યુમિનેસન્સ ગ્લો થતું હોય છે. અને કહેવાય કે કોરમ, એટલે એક નંબર પહોંચી જાય પછી જે ગ્લો થાય લાઈટ તેને કહેવાય કોરમ. તો આ કોરમથી જે સેન્સ કરી શકે છે કે સરાઉન્ડિંગમાં કેટલા બેક્ટેરિયા છે તો એને કહેવાય કોરમ સેન્સિંગ.
0: બરાબર.
2: અને આનાથી અમને ખબર પડે છે કે કેટલા પ્રેઝન્ટ છે અને કેટલા એબસેન્ટ છે,
0: ઓકે,
2: મતલબ કોઈ જીવતા ને મરેલા. પણ આ કોરમ સેન્સિંગ એવું નથી કે બેક્ટેરિયા સુધી પણ સીમિત છે. આ જ વસ્તુ કીડી હોય છે એમના પણ હોય છે, કે કીડી જ્યારે કોઈ કોલોની હોય એમની, ઝુંડ હોય, તો જ્યારે એમને ખતરો લાગતો હોય તો એક જગ્યાથી બીજી જગ્યાએ જ્યારે શિફ્ટ થાય તો શું કરે કીડીઓ, કે એક સર્ટેન નંબરનું ઝુંડ થાય ત્યારે એ એક જગ્યાથી બીજી જગ્યાએ જાય. તો એ એમને ખબર કેમ નહીં પડે છે કે આટલી કીડીઓ થઈ, એમાં પણ સેમ રૂલ લાગે છે. એમની બોડી એક કેમિકલ સિક્રેટ કરે છે, આમાં પણ કોરમવાળો જ રૂલ લાગે છે. જ્યારે એક નંબરે પહોંચે છે ત્યારે એમને સેન્સ કરી શકે છે કે આટલી કીડીઓ છે. અને આ જ કેમિકલ છે જેનાથી આપણને જોયું હોય છે કે કીડીઓ હંમેશા લાઇનમાં જતી હોય છે, એકની પાછળ બીજી, બીજીની પાછળ ત્રીજી, પહેલી વાળી વળશે તો બીજી વાળી પણ વળશે. એટલે કેમ કે કીડીઓ જે હોય છે ને એ એમનો રસ્તો પાછળવાળી કીડીઓને એક કેમિકલ છોડતી જાય દરેક. તો પાછળવાળી કીડીઓ શું કરે, એ કેમિકલ સેન્સ કરે, સ્મેલ કરે અને આગળ આગળ વધતી જાય. એટલે એ કેમિકલ્સથી જ એમનો રસ્તો પણ કાઢતી હોય છે. તો આવી રીતે ક્વોન્ટિટીની સેન્સ એક બીજા ઓર્ગેનિઝમ મતલબ બીજા સજીવોમાં પણ છે, જેનાથી કહી શકીએ કે એ આપણે ખાલી માનવ પૂરતી નથી ગણિત, બીજા સજીવોને પણ એના વિશે જ્ઞાન છે.
0: બરાબર. ભૂમિકા સાહિલ, ખરેખર આજે તમારી સાથીની વાતચીતમાં મારો અને શ્રોતાઓનો ગણિત પ્રત્યેનો જે ડર છે તે ખરેખર ઓગળી ગયો અને કુતૂહલ અનેક ગણું વધી ગયું. પાયથાગોરસના પ્રમેયથી લઈને શૂન્યની અનંત સફર સુધીની તમારી વાતોએ સાબિત કરી દીધું કે ગણિત એ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું સીમિત નથી, પણ તે જીવન જીવવાની એક સચોટ અને તાર્કિક પદ્ધતિ છે. શ્રોતા મિત્રો, ગણિતને જ્યારે આપણે વિજ્ઞાનની નજરે જોઈએ છીએ ત્યારે સમજાય છે કે સૃષ્ટિના કણકણમાં ફૂલોની પાંદડીઓથી લઈને આકાશમાં ગ્રહોની ગતિ સુધી એક ચોક્કસ માપ અને ગણતરી છુપાયેલી છે. સામાન્ય માનવી માટે ગણિતને સમજવું એટલે કુદરતની વ્યવસ્થાને સમજવું. તે આપણને અસ્પષ્ટતામાંથી સ્પષ્ટતા તરફ અને અંધકારમાંથી તર્કબદ્ધ સત્ય તરફ લઈ જાય છે. ભૂમિકા અને સાહિલ, આજે તમે તમારા વ્યસ્ત સમયમાંથી ફાળવીને શ્રોતાઓ માટે આટલી જ્ઞાનવર્ધક ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. શ્રોતા મિત્રો, વિજ્ઞાન જગતના આ અંકમાં બસ આટલું જ. આશા છે કે આજની આપણી આ સફર તમારા મનમાં જિજ્ઞાસાના નવા દ્વાર ખોલશે.

0: પરંતુ આ સફર અહીં અટકતી નથી, કારણ કે જ્ઞાન એ જ વિજ્ઞાનનો પાયો છે અને એટલે જ જોડાતા રહો જ્ઞાનથી વિજ્ઞાનની અને વિજ્ઞાનથી જ્ઞાનની સફરે. ફરી મળીશું આવતા અંકે એક નવા વિષય અને નવી જિજ્ઞાસા સાથે. ત્યાં સુધી રજા આપશો, આવજો.
1: વિજ્ઞાન જગત પ્રસ્તુત કરતા દીપશિખા દુર્ગાપાલ. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીત. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ સોનુ નિગમ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરોમાં રેફ્યુજી ફિલ્મનું ગીત.

શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ સાધના સરગમ અને મુર્તઝા કાદિરના સ્વરમાં સાથિયા ફિલ્મનું ગીત.

આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે.

આકાશવાણી આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. આકાશવાણી

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે સુગમ સંગીત. આજના કલાકાર છે અતુલ વૈષ્ણવ. સૌ પ્રથમ તેમની પાસેથી અવિનાશ વ્યાસની રચના સાંભળીએ.

0: અતુલ વૈષ્ણવે ગાયેલી અનિલ જોશીની શબ્દરચના સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા બરાબર 11 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામનું ઔપચારિક સ્વાગત કર્યું. રાષ્ટ્રપ્રમુખ તો લામે રાજઘાટ પર મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના 19 જિલ્લાની રેલવે પરિયોજનાને કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા અપાયેલી મંજૂરીનું સ્વાગત કર્યું. બિહાર અને ગંગા પશ્ચિમ બંગાળમાં આજે ગાજવીજ અને ભારે પવન ફૂંકાવાનું ઓરેન્જ એલર્ટ. રાજ્યમાં ધોરણ 10નું સરેરાશ 83.86% પરિણામ જાહેર. ગુજરાત બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પરિણામ જોઈ શકાશે. વિદ્યાર્થિનીઓનું 88.28% અને વિદ્યાર્થીઓનું 80.12% પરિણામ. આ વખતે 35,508 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો, જ્યારે 90,863 વિદ્યાર્થીનીઓને A2 ગ્રેડ મળ્યો છે. ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર 100% પરિણામ સાથે મોખરે. દાહોદ જિલ્લાના મૂન ખોસલા કેન્દ્રનું સૌથી ઓછું 33.74% પરિણામ રહ્યું. નર્મદા જિલ્લાનું સૌથી વધુ 90.85% અને પંચમહાલ જિલ્લાનું સૌથી ઓછું 76.42% પરિણામ જાહેર. આ વખતે 1,697 શાળાએ 100% પરિણામ મેળવ્યું છે, તો 164 શાળાનું 30% કરતાં ઓછું પરિણામ આવ્યું. ભારતીય શેરબજારના પ્રારંભિક સત્રમાં તેજીનો માહોલ. સેન્સેક્સમાં 150થી વધુ અને નિફ્ટીમાં 60થી વધુ પોઈન્ટનો ઉછાળો. અમદાવાદના ધોલેરા અને સુરતમાં વધુ 2 સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમ તેમજ દેવભૂમિ દ્વારકાના વાડીનારમાં જહાજ સમારકામ સુવિધા સ્થાપવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. આઈપીએલ T20 ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સનો 8 વિકેટે વિજય. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે સાંજે 7:30 વાગે હૈદરાબાદમાં મુકાબલો. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું લતા મંગેશકર અને મોહમ્મદ રફીએ ગાયેલા આરતી ફિલ્મના ગીતથી.

આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. આકાશવાણી ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશો દિલ હી તો હૈ ફિલ્મનું ગીત. લતા મંગેશકર અને મુકેશના યુગલ

0: અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું વડાલી બ્રધર્સે ગાયેલી નિદા ફાઝલીની રચનાથી. પણ એ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: શબ્દો છે નિદા ફાઝલીના, કલાકાર જગજીત સિંહ.

પાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ

0: પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: 90 વર્ષ. જી હા દોસ્તો, આજે 90 વર્ષે પણ અડીખમ ઉભી છે આપણી આકાશવાણી. સમય બદલાયો, સંજોગો બદલાયા, પરિવર્તનની નવી લહેરો ઉઠી, પણ આકાશવાણીએ હંમેશા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને માન આપ્યું, તેનું જતન કર્યું. વેદોની ઋચાઓ જેટલી સ્પષ્ટ છે તેવી જ રીતે આકાશવાણીની વાણીનો પ્રવાહ પણ એટલો જ સ્પષ્ટ છે. ખળખળ વહેતા ઝરણાનો નાદ જેમ મનમોહક હોય છે, તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે. શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે. આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે. આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ.
2: કાર્યક્રમમાં હવે સાંભળશો સોનુ નિગમે ગાયેલી ગુલઝારની શબ્દરચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: શબ્દોમાં મહેકતી યાદો. આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો બુધવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં. શબ્દોમાં મહેકતી યાદો.
2: કાર્યક્રમના અંતમાં સાંભળશો હરિહરનના કંઠમાં સઈદ રાહીની આ ગઝલ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગીત ગઝલ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામનું ઔપચારિક સ્વાગત કર્યું. ઓસ્ટ્રેલિયાએ રાષ્ટ્રીય બળતણ ભંડાર વધારવા અને કાયમી સરકારી માલિકીના બળતણ ભંડાર સ્થાપિત કરવા બજેટ પ્રસ્તાવમાં $7.20 કરોડના બળતણ સુરક્ષા પેકેજની જાહેરાત કરી. વૈશ્વિક તેલની કિંમતમાં ઘટાડો. બ્રેન્ટ ક્રૂડ 1.21% ઘટાડા સાથે $108 પ્રતિ બેરલ સુધી પહોંચ્યું હોવાના અહેવાલ. દીનદયાળ બંદર સત્તામંડળે પ્રવાહી ગ્રીન હાઇડ્રોજનના નિકાસ માટે GH2 સોલાર સાથે કરાર કર્યા. અલંગાવતું જહાજ અરબી સમુદ્રમાં ફસાયું. 6 ભારતીય અને 1 ઇન્ડોનેશિયન નાગરિક સહિત 7 ક્રૂ મેમ્બર્સને બચાવાયા. ભારતના સમુદ્રી ઉત્પાદનોની નિકાસ 72,000 કરોડ રૂપિયાને વટાવી સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. રાજ્યનું ધોરણ 10નું સરેરાશ 83.86% પરિણામ આવ્યું. ગુજરાત બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પરિણામ જોઈ શકાશે. આ વખતે 1,697 શાળાએ 100% પરિણામ મેળવ્યું તો 164 શાળાનું 30% કરતા ઓછું પરિણામ આવ્યું છે. ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર 100% પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના વિજય બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ હિંસા પર કડક કાર્યવાહીનો ચૂંટણી પંચનો નિર્દેશ. નેપાળના રસ્તે કૈલાશ માનસરોવરની યાત્રા આવતા અઠવાડિયાથી શરૂ થશે. ભારતીય તીર્થયાત્રીઓ માટે બુકિંગ પ્રક્રિયા શરૂ. અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં આજે કમોસમી વરસાદની આગાહી. અને આઈપીએલ T20 ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સનો 8 વિકેટે વિજય. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે સાંજે 7:30 વાગે હૈદરાબાદમાં મુકાબલો. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. શબ્દોમાં મહેકતી યાદો. પ્રસ્તુત છે આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી ભૂતપૂર્વ ઉદ્ઘોષક શ્રી પ્રવીણ દવેની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત. નમસ્કાર શ્રોતા મિત્રો. મિત્રો, આકાશવાણીના 90 વર્ષના ઇતિહાસની ગૌરવશાળી પળોની આજે આપણે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આકાશવાણી અમદાવાદ વડોદરા સાથે વર્ષોથી જોડાયેલા આપણા નિવૃત્ત ઉદ્ઘોષક કે જેમણે પોતાના બુલંદ અવાજ દ્વારા શ્રોતાઓના દિલ જીત્યા હતા અને આજે પણ એ અવાજ ભાવકોના મન હૃદયમાં સચવાયેલો છે તેવા શ્રી પ્રવીણ દવે આપણા સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે. આકાશવાણીની 90 વર્ષની સફળ યાત્રામાં પ્રવીણભાઈનું પણ યોગદાન બહુ મોટું રહ્યું છે. તેમણે રોજબરોજની ઉદઘોષણાની સાથે સાથે ખૂબ જ સારું લેખન કાર્ય કર્યું હતું, ખૂબ જ સારા કાર્યક્રમો બનાવ્યા હતા અને કાર્યક્રમો શ્રોતાઓએ ખૂબ વખાણ્યા પણ હતા. તો પ્રવીણભાઈ, આ ઐતિહાસિક ક્ષણે આપનું આકાશવાણીના સ્ટુડિયોઝમાં હાર્દિક સ્વાગત છે.
2: નમસ્કાર દેવાંગ. નમસ્કાર શ્રોતા મિત્રો.
1: પ્રવીણભાઈ, આપનું રેડિયો સાથે જોડાણ કેવી રીતે થયું?
2: દેવાંગભાઈ, રેડિયો સાથે મારું જોડાણ કેવી રીતે થયું એ પહેલા 90 વર્ષની વાત છે તો રેડિયોની શરૂઆત એટલે કે આકાશવાણીની આખા સમગ્ર ભારતમાં શરૂઆત કેવી રીતે થઈ અને રેડિયોનો એક ખ્યાલ કેવી રીતે જન્મ્યો એની સંક્ષિપ્તમાં વાત કરું.
1: બિલકુલ.
2: મહાભારતની અંદર સંજય રનિંગ કોમેન્ટ્રી આપે છે, કૃષ્ણ શંખનાદ કરે છે અને સાથે સાથે જ્યારે યુદ્ધ ખેલાય છે ત્યારે રણ દુદુંબીઓ વાગે છે તો આ અવાજ જે છે એ એક કાનથી બીજે કાન સુધી પહોંચે છે. એનો અર્થ એ થયો કે હવામાં ધ્વનિ તરંગો તો છે જ, એ અસ્તિત્વ ધરાવે છે. હવે આ ધ્વનિ તરંગોને કેવી રીતે કેન્દ્રિત કરવા અને એને લોકો સુધી વાયરલેસ એટલે કોઈપણ પ્રકારના માધ્યમ વગર પહોંચાડવા એનો સૌથી પહેલો ખ્યાલ જો કોઈને આવ્યો હોય તો 19મી સદીના અંતમાં લ્યુમેલિયો માર્કોની એને આવ્યો હતો.
1: જી.
2: એટલે એણે કહ્યું કે ધ્વનિ તરંગો તો છે તો એને નિયંત્રિત કરવાની જે વાત છે એની પર એણે રિસર્ચ કર્યું અને સૌથી પહેલો એ રેડિયોનો ખ્યાલ આવ્યો. આ રીતે રેડિયોની શરૂઆત થઈ.
1: જી.
2: અને પછી જે ધ્વનિ તરંગો હતા એ ધ્વનિ તરંગોને કેવી રીતે

0: રાખવું, કેવી રીતે લંબાઈ ધરાવવી અને કેવી રીતે એને નિયંત્રિત કરવા, એનો ખ્યાલ જે છે એ ખ્યાલ આપ્યો તો આપણે ફેસલેન્ડે અને એક હેનરી હર્ટ્ઝ. એટલા માટે આજની તારીખમાં એ તરંગોની જે લંબાઈ છે એ હર્ટ્ઝ પર માપવામાં આવે છે. હવે આ રીતે રેડિયોની શરૂઆત થઈ. પછી ભારતની જો વાત કરીએ આપણે, તો ભારતની અંદર 1923માં એ વખતે મુંબઈ, એ વખતનું મદ્રાસ, એ વખતનું કલકત્તા, આજનું કોલકાતા અને ચેન્નઈ, આ ત્રણ શહેરોમાં છે ને રેડિયો ક્લબ ચાલતી હતી. આ રેડિયો ક્લબ ચાલતી હતી, આ રેડિયો ક્લબ જે કાર્યવાહી કરતી હતી, કામગીરી કરતી હતી, એમાં એનું દેવાળું ફૂંકાઈ ગયું. એ દેવાળું ફૂંકાઈ ગયું એટલે એ વખતની જે અંગ્રેજ જે બ્રિટિશ રાજ છે એણે એ ત્રણેયને ઉગારવા માટે એને કબજો કરી લીધો અને સૌથી પહેલા ઇસ્ટ ઇન્ડિયા બ્રોડકાસ્ટિંગ સર્વિસની શરૂઆત કરી. અને એ શરૂઆત કર્યા પછી 1936માં એ ઓલ ઇન્ડિયા રેડિયો, પછી આકાશવાણી કેવી રીતે આવી એ મૈસૂરની અંદર ડોક્ટર ગોપાલન, એમણે એમના ઉદ્બોધનમાં સૌથી પહેલી વખત આકાશવાણી એવો શબ્દ પ્રયોજ્યો હતો. ત્યારથી ઓલ ઇન્ડિયા રેડિયોને આકાશવાણી કહેવામાં આવે છે. અને એ પછી તો શરૂઆત જે આકાશવાણીનું નેટવર્ક શરૂ થયું જે આજ સુધી આપણે કહીએ તો એક
1: અવિરત યાત્રા ચાલુ જ રહી છે.
0: એ યાત્રાની અંદર એક સહયાત્રી તરીકે હું લગભગ 1982માં જોઈન થયો.
1: જી પ્રવીણભાઈ, બહુ સરસ વાત કરી આપે આકાશવાણી કેવી રીતે શરૂ થઈ એની શરૂઆતથી માંડીને અત્યાર સુધી જે અવિરત યાત્રા એની ચાલુ રહી છે અને આપ એમાં 1982માં જોડાયા. તો પ્રવીણભાઈ, જયારે પહેલીવાર માઇક્રોફોન તમે ફેસ કર્યું, લાખો અદ્રશ્ય શ્રોતાઓ સામે બેસીને 354.6 મીટર અર્થાત 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર છે એવું તમે બોલ્યા હશો, તો એ વખતે કેવો રોમાંચ થયેલો આપને?
0: જો દેવાંગભાઈ, માઇક્રોફોનમાં અસંખ્ય કાણા હોય છે, એ જે છિદ્રો છે ને એ પ્રત્યેક છિદ્રમાં મને ચહેરો દેખાતો.
1: વાહ, ક્યા બાત!
0: એટલે મારી સામે કોઈ છે નહીં એવું મને કોઈ દર ફીલ થતું જ નહોતું, પણ એ છિદ્રો મને ચહેરા દેખાતો. મારી સામે ઓડિયન્સ બેઠું છે, લોકો બેઠા છે, હવે એ લોકોને મારે કંઈ પણ પીરસવું હોય અથવા તો કહેવું હોય તો હું સૌથી એમને પહેલા મારી સાથે કનેક્ટ કરતો. અને બીજું એક વસ્તુ હતી કે એ લોકો મને સાંભળે એવી શૈલી મારે વિકસાવી અને કાર્યક્રમો પીરસવા, એવું મેં શરૂઆતથી નક્કી કર્યું.
1: પ્રવીણભાઈ, ભારતમાં આકાશવાણીના 90 વર્ષ થશે અને અમદાવાદ આકાશવાણીને પણ 77 વર્ષ પૂરા થયા છે. આમાંથી લગભગ 3-1 દાયકા તમે આકાશવાણી સાથે જોડાયેલા રહ્યા, તો સમગ્ર સફર આપે કેવી રીતે સફળતાપૂર્વક પાર પાડી?
0: જુઓ, પહેલા તો આને મારી માતૃસંસ્થા જેને કહીએ, કારણ કે મેં નોકરીની સ્વરૂપે સ્વીકારી જ નહોતી. એક અમારું પેશન હતું, એક મને ખૂબ રસ અને રૂચિ હતી.
1: જી,
0: એટલે મેં આકાશવાણીમાં નોકરીના પહેલા દિવસથી લઈને આખરી દિવસ સુધી આ મારો રસનો વિષય છે, સાથે સાથે મારી કારકિર્દી ઘડનાર સંસ્થા છે અને મારા શ્રોતાઓ જે છે એ મારી પાસેથી માહિતી અને મનોરંજન મેળવવા માટે અત્યંત અને કાયમ માટે ઉત્સુક રહે એવા મારા પ્રયાસો હંમેશા રહ્યા છે.
1: જી જી,
0: એટલે હું એ બધા પ્રયાસોને વિવિધ કાર્યક્રમો દ્વારા વિવિધ જુદી જુદી શૈલીમાં પ્રસ્તુત કરી અને પછી હું એમને સુધી એમને માહિતી પણ પહોંચાડવાનો પ્રયત્ન કરતો અને મનોરંજન પીરસવાનો પણ પ્રયત્ન કરતો હતો. બીજું કે જે સ્ટાફ હતો અમારા સમયમાં, જ્યારે નોકરી જોઈન્ટ કરી ત્યારથી લઈ આજ દિન સુધીમાં મોટાભાગના જે રેડિયો સાથે સંકળાયેલા હતા, એટલે રેડિયોમાં જે નોકરી નતા કરતા પણ કલાકારો હતા, કવિઓ હતા, સાહિત્યકારો હતા, સંગીતકારો હતા, ગાયકો હતા, આ બધા બહુ ઉચ્ચ કક્ષાના હતા. એમને જે આદર અને એમની જે એક આભા હતી, એ આભા આમ તો જોકે આકાશવાણીને કારણે પણ ઉભી થયેલી હતી અને સાથે સાથે આકાશવાણી એમનું પણ એટલું જ યોગદાન રહ્યું હતું. એટલે આકાશવાણીની સમૃદ્ધિ જે છે એ સમૃદ્ધિના એ કારણો હતા.
1: આકાશવાણી સાથે સંકળાયેલા હજારો કલાકારો જે હતા એમણે એક આકાશવાણીને સમાજ સુધી પહોંચાડવાનું કામ કર્યું, લોકભોગ્ય બનાવ્યું આ માધ્યમને અને એક રસ ઉભો કર્યો કે જેથી કરીને એ વખતે તો કોઈ ટીવી કે કોઈ બીજા કોઈ મનોરંજનના સાધનો હતા નહીં અને રેડિયો એ કામ બહુ જ સફળતાપૂર્વક નિભાવ્યું. તો પ્રવીણભાઈ, વિવિધ ક્ષેત્રે આકાશવાણીનું સમાજ પ્રત્યે પ્રદાન બહુ જ મોટું રહ્યું છે અને નૈતિક જવાબદારીવાળું રહ્યું છે, તો તેના વિશે આપ શું કહેશો?
0: દેવાંગભાઈ, આકાશવાણીનું કામ જે છે એ સૌથી પહેલું કામ તો માહિતી પીરસવાનું છે.
1: જી,

0: હવે માહિતી જે છે ને એ જેને કહીએ ને આપણે કડવી દવા છે, સીધે સીધી ગળે ના ઉતરે, એટલે આપણે એને સુગર કોટેડ કરવી પડે
1: જી.
0: એટલે એની મનોરંજન ઉમેરાયું, એટલે રેડિયો પછી માહિતી અને મનોરંજનનું સશક્ત માધ્યમ બન્યું
1: જી.
0: એટલે માહિતીમાં લોકોના છે ખેડૂત, મજૂર વર્ગ ગણીએ, મહિલા, બાળકો, બુઝુર્ગો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તમામને આવરી લેતું. હવે આ તમામને જરૂરી માહિતી પૂરી પાડવા માટેનું કામ આકાશવાણી કરે ત્યારે એ સીધે સીધી માહિતી જો એને પહોંચાડે તો એનો પ્રયાસ છે ને એ સફળ ના થાય,
1: ડ્રાય થઈ ગયો,
0: એટલે ડ્રાય થઈ,
1: બોરિંગ લાગે,
0: હા બોરિંગ લાગે. એટલે એમાં મનોરંજનનું તત્વ ઉમેરાયું
1: જી.
0: એવું મનોરંજનનું તત્વ જે ઉમેરાયું એને કારણે શું થયું કે કેપ્સ્યુલ સરસ થઈ ગઈ અને લોકોને એ માહિતી જે રીતે પહોંચાડવાની હતી, જે સમયમાં પહોંચાડવાની હતી અને જેવી રીતે પહોંચાડવાની હતી એવી રીતે પહોંચાડવામાં આકાશવાણી ખૂબ સફળ રહ્યું. દાખલા તરીકે આપણે લઈએ નાટક, તો નાટક એ સમયમાં પણ રંગભૂમિ પર ભજવાતા હતા અને લોકપ્રિય હતા, પણ આકાશવાણીએ જે નાટકો શરૂ કર્યા એ હેતુસર નાટકો શરૂ થયા
1: જી.
0: દાખલા તરીકે દહેજ પ્રથા છે, તો હવે દહેજ પ્રથા વિશે આપણે એમ કહીએ કે ભાઈ તમારે દહેજ ના લેવું જોઈએ કે આમ ના કરવું જોઈએ તો લોકો પર સીધું નહીં કરે, પણ એને એક એ મુદ્દાને આખું નાટ્ય સ્વરૂપ આપવામાં આવ્યું અને એટલું રોચક, રોમાંચક અને રસિક નાટક બનાવવામાં આવ્યું જેથી કરીને સમાજમાં જે મેસેજ, જે સંદેશ પહોંચાડવાનું કામ આકાશવાણીનું હતું અથવા તો એ હેતુ હતો એ હેતુને સિદ્ધ કરવામાં આકાશવાણી ખૂબ ખૂબ ખૂબ સફળ રહ્યું છે, એમાં કોઈ બેમત નથી. ઘણા વચ્ચે એવા માને છે કે ભાઈ આકાશવાણીનું હવે બહુ અસ્તિત્વ નથી અથવા તો શ્રોતાઓ નથી કે એનું કોઈ મહત્વ રહ્યું નથી, એ ભૂલ ભરેલું છે
1: જી.
0: આકાશવાણી જે છે ને એ સદૈવ સદાય કાળ છે. હા ઠીક છે, એની આપણે દર્પણ લાવીએ તો એની પર થોડી ઝાંખપ આવે પણ એને સાફ કરીને થઈ શકે, એવી રીતે એની સામે જે પડકારો ઉભા થયા, એના જે સ્પર્ધકો ઉભા થયા એને કારણે કદાચ એક સમય એમ લાગે કે આકાશવાણીની મહત્તા ઘટી ગઈ છે, પણ ના, એની મહત્તામાં કોઈ દોરાવાર પણ ફેર પડ્યો નથી.
1: પ્રવીણભાઈ, આપની જે કારકિર્દી રહી આકાશવાણીમાં, એમાં ઘણા બધા કાર્યક્રમો કર્યા, તો એ કાર્યક્રમો વિશે થોડી માહિતી આપશો.
0: જો મેં શરૂઆતના દોરમાં હું વડોદરા હતો એટલે વડોદરાની મેં કેમેરાની આંખે તો એક કાર્યક્રમ શરૂ કર્યો હતો જેમાં ગુજરાતી ફિલ્મના કલાકારોની મુલાકાત અને એમને લગતા ગીતો રજૂ કરવાનો બહુ લોકપ્રિય કાર્યક્રમ થયો હતો. એ પછી હું અમદાવાદ આવ્યો, અમદાવાદમાં આવ્યા પછી ફોન ઇન કાર્યક્રમ શરૂ થયો વિવિધ ભારતીમાં હતો ત્યારે, પછી વિવિધ ભારતીમાં પ્રાઇમરીમાં પણ થયો, ત્યારબાદ નાટકો પ્રસ્તુત કર્યા, રૂપકો લખ્યા અને ગ્રામોફોન કરીને એક કાર્યક્રમ હતો, પછી જય ભારતી ઉપરથી એક હિન્દીમાં ફિલ્મ ઉપરનો આધારિત કાર્યક્રમ હતો. આ બધા જે કાર્યક્રમો ભારતીય ફિલ્મો કે સ્તંભ
1: અને યાદ કિયા દિલ,
0: યાદ કિયા દિલને,
1: ફિર યાદ કિયા દિલને,
0: યાદ કિયા દિલને, આ બધા કાર્યક્રમો હતા. જે કાર્યક્રમોની લોકપ્રિયતા તમે તો આજે છો રેડિયો એટલે તમને ખબર જ હશે, આજે પણ પત્રો આવતા હશે, પરંતુ એ બધું જે રસ તો હતો જ, પણ આકાશવાણીને સમૃદ્ધ કરવા માટે લોકોને આકાશવાણી તરફ માન ઉત્પન્ન થાય એની તરફ ખેંચાય એ માટે પણ કાર્યક્રમોમાં સૌથી વધુ ને વધુ રસ ઉમેરવાનો કાર્ય અમે કરતા હતા.
1: પણ પ્રવીણભાઈ, સાથે સાથે એ પણ મારે જરૂર કહેવું પડશે કે એ કાર્યક્રમોને રસપ્રદ બનાવવા માટે આપ જે મહેનત કરતા હતા, આપ જે રિસર્ચ વર્ક કરતા હતા, એક એક માહિતી જે લઈને આવતા હતા, એ ક્યાંય કોઈને, હવે અત્યારે તો આ જમાનામાં તો સોશિયલ મીડિયા પરથી બધું જ મળી જતું હોય છે, પણ એ સમયમાં તમે પુસ્તકો કેટલા બધા વાંચ્યા હશે, તમે કેટલું બધું સંશોધન કર્યું હશે ત્યારે જઈને એ પ્રોગ્રામ બનતા હતા.
0: ના, વાત સાચી છે દેવાંગી તમારી. એ સંશોધન એ નાનપણથી એક શોખ હતો
1: જી.
0: એ એક શોખ એવો હતો કે છાપાઓ વાંચીએ ને એટલે એમાં કંઈક જરૂરી હોય એની કાપલી કાપી લેવાની, કતરણ ભેગા કરવાની મને શોખ હતો અને એ રીતે માહિતી ભેગી કરવાનો મને ખૂબ શોખ હતો. ઘણી વખત નાસ્તો મંગાવીએ તો મને નાસ્તામાં રસ ના હોય પણ એ નાસ્તાનું જે પડીકું બંધાવીએ એ છાપામાં મને રસ હોય અને એમાં કોઈ માહિતી હોય તો એ છાપાની ગંદુ છાપું હોય તો હું લઈ લઉં એને. આ રીતે મેં બધી માહિતી ભેગી કરી હતી અને આકાશવાણીમાં એને પ્રોગ્રામ સ્વરૂપે મેં એને પ્રસ્તુત કરી હતી. એક બે ત્રણ કાર્યક્રમોની હું વાત કરું. ફોન ઇન કાર્યક્રમ જયારે કરતો હતો ત્યારે એક બહેનનો ફોન આવ્યો અને એ બહેન નેત્રહીન હતા અને સંસારની, દાંપત્ય જીવનની વાત ચાલતી હતી. ત્યારે મેં બહેનને પૂછ્યું કે બહેન તમે જન્મથી નેત્રહીન છો કે હા? તો મેં કહ્યું કે જયારે તમને પ્રથમ બાળક જન્મ થયો, તમારા પ્રથમ બાળકમાં, ત્યારે તમને કેવી ફિલિંગ્સ થઈ? એટલે એમણે કહ્યું કે પ્રવીણભાઈ, હું જયારે જન્મી ત્યારે મારી આંખો નહોતી, એ દિવસથી માંડીને કોઈ જિંદગીમાં ક્યારે મેં કોઈ ફરિયાદ, કોઈ કમ્પ્લેન કે પ્રભુને પણ નથી કરી, પણ જે દિવસે બાળકે

0: જન્મ્યો એ દિવસે મારે મને પ્રથમ વખતે ભગવાનની ખામી અથવા તો ભૂલ અથવા તો એને મને છેતરી અથવા તો એને મારી સાથે ખોટું કર્યું એવી પહેલી વખત ફીલ થઈ મને આંખો ન આપીને. કારણ કે દુનિયામાં એવી કઈ માં હોય કે જે એના બાળકના પ્રથમ વખત ચહેરો ના જોઈ છે, ત્યારે કંઈ મને ફીલ થઈ દઉં. પણ સત્ય મેં સ્વીકારી લીધું અને ત્યાર પછી એ બહેન આગળ ભણ્યા અને એમણે એટલી મોટી સંસ્થા કરી સુરેન્દ્રનગરમાં અને એ સંસ્થામાં આજે ભણતી તમામ નેત્રહીન બાળાઓની એ માં છે. આ એક કાર્યક્રમ. બીજો એક કાર્યક્રમ, એક નાટક કરી દીધું જે તમે સાથે હતા, નરવણ.
1: જી, નરવણ.
0: હવે નરવણ નાટક જ્યારે એ કિન્નર ઓપનનું નાટક હતું.
1: જી.
0: અને એક પ્રક્રિયા છે, કિન્નર થવા માટેની જે પ્રક્રિયા છે એની વાત હતી. એટલે હું અને મૌલિન મુનશી, દેવાંગ પણ તમે પણ હતા, લાઈવ રેકોર્ડિંગ કરવા માટે રખિયાલ ત્યાં ગયા.
1: અમરાઈ
0: એ સોનલ દે જે હતી એની જોડે વાત કરી, ત્યારે મેં એને એક પ્રશ્ન પૂછ્યો હતો કે તમે લોકો કિન્નર છો, નથી સ્ત્રીમાં કે નથી પુરુષમાં, પરંતુ એકદમ અંધારી રાતમાં તમે તમારા પલંગ ઉપર સૂતા હો, ઉપર પંખો ફરતો હોય, ત્યારે તમને ક્યારેય એક સંતાનની ઈચ્છા ના થાય? અને એ વખતે એણે રડી પડી હતી અને થયું હતું કે હવે આ જે કોપ છે એ એવા પ્રકારનો કોપ છે કે નથી અમે અહીં કે નથી અહીં, બરોબર થાય ખરું પણ રડી છાને રડી અને મન શાંત કરવા સિવાય બીજા કોઈ માર્ગ નથી. આ બે મારા કાર્યક્રમો જે હતા એની બહુ મહત્વપૂર્ણ વાત મેં તમને કરી. તો આ સિવાય તો મને ઘણા કાર્યક્રમો જે કર્યા.
1: તમે નાટકો પણ પુષ્કળ લખ્યા પ્રવીણભાઈ, તમે તમારું લેખન કાર્ય ઘણું વખણાયું, તમે બહુ સારું લખ્યું, તો એ નાટકો વિશે થોડી વાત કરો.
0: નાટકો ઘણા બધા લખ્યા છે દેવાંગભાઈ.
1: જી.
0: એમાં એક મંથન નાટક છે.
1: જી.
0: બરોબર છે. અને મારા બધા નાટકોમાં તમે સાથે રહ્યા જ છો એ સમયે, બરોબર છે. તો હવે એ નાટકોની આપણે ચર્ચા કરી, સમય ઓછો પડે, પણ ઘણા બધા નાટકો લખવામાં અને રૂપકો લખવામાં એ મને લખવાની મારી જે હથોટી હતી ને એ પહેલેથી હતી. તમને સાચું કહું તો એવું હતું કે જયારે આકાશવાણીમાં હું નોકરી નહોતો કરતો એ પહેલા મેં ડ્રામા આર્ટિસ્ટ તરીકેનું અહીંયા ઓડિશન આપ્યું હતું અને હું ફેલ થયો હતો. પછી નોકરી તો લાગ્યો પણ હું નાટકોમાં ફેલ થયેલો હતો. આ મારી વિચિત્રતા છે. પણ છતાંય મેં વર્ષોથી વફાદારી સાથે આકાશવાણી જોઈન કર્યું અને મારા જીવનમાં અથવા તો મારા વિકાસમાં અથવા તો મારા જ્ઞાનમાં જે કંઈ વૃદ્ધિ કે વધારો કે સમૃદ્ધિ કે સત્યતા છે એ બધાની પાછળ જો કોઈ હોય તો એ આકાશવાણી છે.
1: જી પ્રવીણભાઈ, બહુ સરસ વાતો કરી. તો મને એક અલગ સવાલ કરવાનું પણ મન થાય કે તમે જયારે તમારું બાળપણ હતું અને પછી તમે યુવા અવસ્થામાં આવ્યા હશો આકાશવાણીમાં નોકરી કરી એ પહેલા, તો રેડિયો સાંભળવાનો શોખ હતો આપને?
0: હા, રેડિયો પહેલેથી સાંભળતો હતો.
1: તો ત્યારે ક્યારે એવું થયું કે આમાં પણ હું જઈને બોલે એવું થયેલું ખરું, મગજમાં વિચાર?
0: ના, હું રેડિયો સાંભળતો હતો. મારા ગ્રામ પંચાયતમાં જે રેડિયો હતો એ રેડિયો ચાલુ બંધ કરવાની જવાબદારી મારા ફાધરની હતી, એટલે મારા ફાધર રેડિયો સાંભળે એટલે હું ત્યાં જઈને રેડિયો સાંભળતો ઊંઘી જઉં. એમાં ખેડૂત મંડળનો કાર્યક્રમ જે આવતો હતો ને એ સાંભળતો ઊંઘી જઉં અને મારા ફાધર ઉપાડીને લઈ જાય. પણ ત્યારે એક જ જિજ્ઞાસા હતી અથવા જેને કહીએ ને કુતૂહલ એ હતું કે આટલા નાના ડબલાની અંદર માણસો કેવી રીતે રહેતા હશે, એટલે એ કુતૂહલ હતું. એ પછી તો મારો પોતાનો જે વ્યક્તિગત રસ જે હતો ને એ પોલીસ ખાતામાં હતો અને ઘણા પ્રયત્ન પોલીસ ખાતામાં કર્યા, સફળ પણ થયો. પણ પછી છેવટે એમાં નંબર ના લાગ્યો એટલે પછી મેં આકાશવાણી જોઈન કર્યું. અને આકાશવાણી જોઈન કર્યા એ પહેલા બ્લાઇન્ડ સ્કૂલમાં હતો ત્યારે મારી લેખન વૃત્તિ શરૂ થઈ. અને લેખન પ્રવૃત્તિ શરૂ થયા પછી મારા ઘણા બધા નાટકો આકાશવાણીમાં ભજવાયા, એટલે મારું જે નામ જે થયું સૌથી પહેલા એ એક લેખક તરીકે થયું.
1: જી.
0: અને એ પછી હું ઉદ્ઘોષક તરીકે મને નોકરી મળી અને મેં શરૂઆત કરી.
1: હવે પ્રવીણભાઈ, આકાશવાણી પરથી તો ઘણા બધા લાઈવ બ્રોડકાસ્ટ જીવંત પ્રસારણો થતા હોય છે, તો આ જીવંત પ્રસારણ વિશે થોડી વાત કરીએ. કારણ કે શ્રોતાઓ સાંભળતા હોય છે જીવંત પ્રસારણ, લાઈવ ક્રિકેટ કોમેન્ટ્રી આવતી હોય કે ભાઈ સંસદમાં માનનીય રાષ્ટ્રપતિ જયારે સંસદનું સંબોધન કરતા હોય, એવા ઘણા બધા પ્રોગ્રામ્સ જે હોય એ લાઈવ થતા હોય છે. શ્રોતાઓને ખબર છે કે જન્માષ્ટમીના દિવસે આપણે ડાકોરથી અને દ્વારકાધીશથી પણ લાઈવ કરતા, આ લાઈવ જે કોમેન્ટ્રી થતી હોય છે એમાં કેવા કેવા પડકારોનો સામનો કરવો પડતો હોય છે, આજે આપણે શ્રોતાઓને કહેવું છે.
0: જ્યારે લાઈવ કોમેન્ટ્રી તમે કરો ત્યારે જે કંઈ એર પર જાય છે એને નિયંત્રિત કરવું, કારણ કે કોઈ પણ વ્યક્તિ ગમે તે બોલી જાય અથવા તો ભૂલથી પણ બોલી જાય તો એ કમાનમાંથી છૂટેલા તીર સમાન
1: પાછું નથી,
0: એ પાછું આવતું,
1: એમ બોલાયેલો શબ્દ,
0: બોલાયેલો શબ્દ જે છે એ પાછો ખેંચાતો.

0: પણ આ બધું જે હતું જયારે તાંત્રિક એટલે ટેકનિકલી જયારે આપણે પાવરફુલ નહોતા ત્યારે આ બધા પડકારોનો સામનો કરવો પડતો હતો. આજની તારીખમાં આપણે લાઈવ આપી શકીએ છીએ, પણ આવા બધા પડકારો હવે એટલા માટે થયા કે ટેકનિકલી આપણે સાઉન્ડ થઈ ગયા છીએ.
1: ટૂંકમાં એમ કહી શકે કે જીવન પ્રસારણમાં ઘણા બધા પડકારો આવતા હોય છે, કારણ કે છેલ્લી ઘડીના જે લાઈવ બ્રોડકાસ્ટ થતું એમાં છેલ્લી ઘડીએ પણ ઘણા બધા ફેરફારો હોય છે. તો પ્રવીણભાઈ, આકાશવાણી હંમેશા પરંપરા સાથે જોડાયેલી રહી છે, તો આકાશવાણીના એક ઉદ્ઘોષક તરીકે એક ઉદ્ઘોષણાની શૈલી અને આજકાલ નવા યુગની જે ઉદ્ઘોષણાની શૈલી એ બેમાં તમને શું તફાવત લાગે છે?
0: આમ તો આકાશવાણી એટલે સાહિત્ય અને સમૃદ્ધ ભાષણ માધ્યમ કહેવાય, પરંતુ એક વસ્તુ એ પણ છે કે શ્રોતાઓ તમારા જે છે એ જે ભાષામાં સમજે એ ભાષામાં રજૂ કરવામાં આવે તો પણ સારી વાત છે. હવે આ બેને હું એ રીતે ડિફર કરું છું કે ઉદ્ઘોષક જે છે, ઉદ્ઘોષક જ્યારે ઉદ્ઘોષણાની કરતો હોય ત્યારે એણે ભાષા શુદ્ધિ, શબ્દ ઉચ્ચારણ અને મોડ્યુલેશન આ બધાને ધ્યાન રાખી અને વાત કરવી જોઈએ.
1: જી,
0: પણ હવે તમે જેમ કહ્યું એમ કે પરંપરાગત છે, તો હવે ખેડૂતો માટેનો કાર્યક્રમ છે કે આદિવાસી લોકો માટેનો કાર્યક્રમ છે કે મજૂર મહાજન માટેનો કાર્યક્રમ છે, તો આ કાર્યક્રમો માટે ભાષા શુદ્ધિ કરતા શૈલી જે છે એ મહત્વની છે. આપણા અમદાવાદની અંદર શકરાભાઈ શાણાભાઈની જે આખું એક સ્ટોક કેરેક્ટર હતું, બરાબર, એ સ્ટોક કેરેક્ટર કેટલું બધું લોકપ્રિય હતું,
1: બહુ જ લોકપ્રિય.
0: એ લોકપ્રિય એટલા માટે હતું, એ બંને જણા સાક્ષર હતા, સમજદાર હતા, પણ જયારે એ મજૂરની ભાષામાં અથવા તો એમના લહેકામાં અથવા એમની શૈલીમાં જે વાત કરતા હતા એટલે એ આખો વર્ગ જે છે એ વર્ગ એમની સાથે જોડાતો હતો.
1: જી,
0: અને એમની જે સમસ્યાઓ જે રીતે એ રજૂ કરતા હતા એને એટલે એટલા કારણે એ એટલો બધો કાર્યક્રમ લોકપ્રિય થયેલો કે ના પૂછો વાત. અને આજની તારીખમાં આપણે જો કંઈક જઈએ અને કહીએ કે આ કઈ પેલા શાણાભાઈ શકરાભાઈ વાળું, આ લોકપ્રિયતા હતી, આ એનો જેને કહીએ માનદંડ હતો.
1: ટૂંકમાં એમ કહી શકાય પ્રવીણભાઈ કે બહુ જ સીધી સાદી સરળ ભાષામાં શ્રોતાઓને સમજણ પડે એવી ભાષામાં આપણે હંમેશા આકાશવાણીએ શ્રોતાઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. સમજી શકીએ છીએ કે યંગ જનરેશનને, આજના યુવાઓને ધ્યાનમાં રાખીને જે પ્રાઇવેટ કંપનીવાળા જે અત્યારે પ્રોગ્રામ્સ રજૂ કરી રહ્યા છે એમની શૈલી અલગ હોઈ શકે,
0: દરેકની પોતાની શૈલી અલગ હોય અને હોવી પણ જોઈએ,
1: વેરિએશન
0: પણ. અને બીજું વેરિએશન તો હોવું જોઈએ. દાખલા તરીકે જે એનાઉન્સરને હું એવું માનું છું કે એ કોઈ પણ વિદ્યામાં એક્સપર્ટ ના હોવો જોઈએ, એ સંબંધ કા વેપારી હોવો જોઈએ. કારણ કે આપણે બેઠા છીએ તો આપણી પાસે વિજ્ઞાનની વાત આવે, આપણી પાસે મહિલાની વાત આવે, આપણી પાસે બાળકની વાત આવે, એ કાર્યક્રમ રજૂ કરવાનો છે તો એ પહેલા જે ભૂમિકા બાંધવાની હોય એ એનાઉન્સરે બાંધવાની હોય, તો એનાઉન્સરે સામાન્ય નોલેજ તો હોવું જોઈએ કે એ માટે વાત કરી શકે.
1: બિલકુલ.
0: એક બીજું વૈકલ્પિક શબ્દો એનાઉન્સર માટે ખાસ જે છે કે કોઈ એક વસ્તુ છે, કારણ કે તમારે બે લીટીમાં બોલવાનું હોય,
1: શબ્દ ભંડોળ
0: અને વૈકલ્પિક શબ્દો, ઓલ્ટરનેટ, તમારી વોકેબ્યુલરી હોવી જોઈએ, પણ સાથે સાથે વૈકલ્પિક શબ્દો છે કે દાખલા તરીકે ગીતકાર છે તો હું પહેલામાં ગીતકાર બોલ્યો, પછી બીજામાં હું ગીતકાર બોલું, ત્રીજામાં હું ગીતકાર બોલું, ચોથામાં હું ગીત, તો ગીતકારના કેટલા ઓપ્શન્સ હોઈ શકે, કેટલા ઓલ્ટરનેટ્સ હોઈ શકે.
1: બિલકુલ.
0: એવી રીતે સંગીતકાર, એવી રીતે કોઈ વ્યક્તિના, કોઈ શ્રોતાના, કોઈ સાહિત્યકારના, આ તરામાં તમામે તમામ શબ્દોના જે છે એ ઓલ્ટરનેટ્સ હોય તો તમે એમાં વેરિએશન્સ આપી શકો અને તમારું રિપ્યુટેશન વેલ્યુ જે છે એ તમે ઘટાડી શકો.
1: જી પ્રવીણભાઈ, આજકાલ પોડકાસ્ટ અને સોશિયલ મીડિયાના યુગમાં તમે આકાશવાણીને કઈ દ્રષ્ટિએ જોશો?
0: આ પોડકાસ્ટ ને આ બધા જે છે એ હકીકતમાં તો આકાશવાણીના નાના નાના રેલા કહીએ ને એ છે. મૂળ બેસિકલી તો આ જ વસ્તુ છે. તમે પોડકાસ્ટ જુઓ છો સોશિયલ મીડિયા ઉપર, તો આપણે જે રીતે બેઠા છીએ અહીંયા એ લોકો જોઈ શકતા નથી, અને અહીંયા આપણે જે રીતે બેઠા છીએ, જે રીતે વાત કરીએ છીએ એ રીતે પોડકાસ્ટમાં વાત કરતા હોય છે. પણ પોડકાસ્ટનો સમય છે ને બહુ લિમિટેડ હોય છે, એ 2 મિનિટ 3 મિનિટ 4 મિનિટ એથી વધુ બહુ કરી શકતા નથી, કારણ કે સોશિયલ મીડિયા છે. જ્યારે આકાશવાણીમાં પણ શું છે કે આકાશવાણી પણ એક શેડ્યુલ જે છે એનું, એ શેડ્યુલ પ્રમાણે 15 મિનિટ, અડધો કલાક, કલાક એ રીતે હોય છે. એટલે હું એમાં કોઈ ઝાઝો તફાવત કે ફેર જોતો નથી. હા, એમની પ્રસ્તુતિકરણની શૈલી જે છે એ કદાચ આજના સમયની માંગ પ્રમાણે એ લોકો રાખી શકતા હોય અથવા તો એ લોકો એવી ડેવલપ કરી હોય.
1: જી,
0: પણ એ આકાશવાણીથી થોડી ભિન્ન તો છે જ.
1: પ્રવીણભાઈ, આપે અગાઉ તો વાત કરી પણ આપ ઉદ્ઘોષક રહ્યા છો અને આપ જાણો છો કે આકાશવાણી હંમેશા ભાષાની શુદ્ધતા, તેની ગરિમા જાળવવા પર ભાર મૂક્યો છે અને સાથે સાથે અવાજની જે સ્પષ્ટતા અને મોડ્યુલેશન પણ એટલા જ અગત્યના છે, તો આ વિશે વધુ શું કહેશો આપ?
0: દેવાંગભાઈ, આકાશવાણી મેં કહ્યું એમ ભાષા અને સાહિત્ય

0: સંસ્કૃતિનો એક સંસ્થા છે. જી, એટલે એમાં ભાષા શુદ્ધિ, એમાં મોડ્યુલેશન્સ હોય, શબ્દ ઉચ્ચારણ હોય, પછી લાઘવ હોય, આ બધી વસ્તુની તો જરૂર હોય જ, એના વગર કંઈ ચાલે જ નહીં. એટલે ભાષા સમૃદ્ધિ પછી વાણી ઉચ્ચાર,
1: જી
0: મોડ્યુલેશન્સ, આ બે અગત્યની વસ્તુ છે. કારણ કે આ બે વસ્તુ જો તમારી પાસે હશે તો એકના એક વિષયને તમે 10 રીતે જુદી રીતે રજૂ કરી શકશો અને 10-એ 10 વિષય એ લોકોને સાંભળવા ગમશે. આ જરૂરી છે. હું તમને મારી વાત કરું તો મારું પ્રોપર મહેસાણા. હવે મહેસાણાની લેંગ્વેજ તમને ખબર છે, ચમજ્યાન ચોજ્યાન આવે છે.
1: બિલકુલ
0: મારી
1: બિલકુલ.
0: અને હું હિન્દીમાં કાર્યક્રમ પણ રજૂ કરતો હતો. તો ઘણી વખત એવું બનતું કે સ્ટુડિયોમાં હું હોઉં તો જય ભારતી પ્રસ્તુત કરતો હોઉં, એક આપણા આકાશવાણીના મિત્ર ઉભા હોય અને કેટલાક મારા સગા આવ્યા હોય તો હું ચાલુ કરીને ત્રણેય સાથે ત્રણેય ડાયલેક્ટમાં વાત કરી શકતો હતો. બરોબર, એ જે સમૃદ્ધિ છે એ આવડત છે, એ એનાઉન્સરે રાખવી જોઈએ.
1: જી, એટલે ટૂંકમાં એમ કહી શકીએ કે શ્રોતાઓને જે આપણે રેડિયો પરથી જે બોલીએ છીએ એમાં ભાષાની શુદ્ધિ અને એ જે મોડ્યુલેશન્સની તમે વાત કરી, એ ઉચ્ચારણોની વાત કરી, તો એના કાન સુધી એ તમારો અવાજ પહોંચે, એને બરાબર સમજી શકે, એને વિઝ્યુઅલાઇઝ કરે. મૂળ વસ્તુ આકાશવાણી પર બોલાયેલો શબ્દ એ શ્રોતાઓ હંમેશા એને વિઝ્યુઅલાઇઝ કરે,
0: એક શબ્દચિત્ર રાખવું,
1: એક શબ્દચિત્ર ઉભું થતું હોય છે. તો એ ખાસ અગત્યનું હોય છે આકાશવાણી માટે. તો પ્રવીણભાઈ, આકાશવાણીનું તમારા જીવનમાં શું મહત્વ રહ્યું? તમે તો આકાશવાણીમાં નોકરી કરતા કરતા શ્રોતાઓને ઘણું બધું આપ્યું, પણ તમારા પોતાના અંગત જીવનમાં એનું શું મહત્વ રહ્યું?
0: જુઓ, એક તો સૌથી પહેલા કે આકાશવાણીને મેં એક મારી માતા તરીકે સ્વીકારી હતી નોકરીમાં, એટલે માતાનું જીવનમાં જે મહત્વ હોય એ જ મહત્વ મારા માટે આકાશવાણીનું હતું. એ પ્રવીણ દવેને આજે કોઈ પણ ઓળખે છે તો એની પાછળ અગર કોઈ હોય તો એ આકાશવાણી છે. આકાશવાણી વગર પ્રવીણ દવે કશું જ નથી. આપણી જે સંસ્થા છે, આ તો આકાશવાણીની વાત છે, પણ તમે દૂરદર્શનમાં નોકરી કરતા હોય, કોઈ પણ જગ્યાએ નોકરી કરતા હો, તો તમારી જે સંસ્થા છે ને એ સંસ્થાનું સન્માન તમારા મનમાં હંમેશા હોવું જોઈએ.
1: જી,
0: એટલે મારા મતે પણ આકાશવાણી જે છે એ મારા માટે બહુ ગૌરવશાળી સંસ્થા છે મારા માટે, અને મારામાં ગૌરવ અને ગર્વ જો કંઈ પેદા કર્યું હોય તો આકાશવાણીએ પેદા કર્યું છે. કારણ હું તમને કહું કે જે હું મેં પ્રોગ્રામો કર્યા એ દરમિયાન મેં કંઈ સંશોધન કર્યા, લેખ લખ્યા, એ પછી હું નિવૃત્તિના સમયની અંદર, નિવૃત્તિના સમય પછી મેં બધા એને કલેક્ટ કર્યા, પછી પુસ્તકો પ્રસારિત કર્યા, એને પુસ્તકો લખ્યા, લગભગ 4-5 પુસ્તકો લખ્યા, અને એ પુસ્તકો એ મારી ઓળખ બની. પણ એ ઓળખમાં પાયામાં જો કોઈ હોય તો એ આકાશવાણી.
1: પ્રવીણભાઈ, શ્રોતાઓ દ્વારા મળેલ કોઈ પત્ર કે પ્રતિભાવ જે તમારા હૃદયને સ્પર્શી ગયો હોય, તો એવા કોઈ શ્રોતાઓ વિશે વાત કરવા માંગશો?
0: જો યાદ કિયા દિલને આપણે જયારે કરતા હતા,
1: જી,
0: અને પછી ગ્રામોફોન કાર્યક્રમ કરતા હતા. હવે યાદ કિયા દિલને કાર્યક્રમ જયારે કરતા હતા ત્યારે આપણે સાગર મુવીટોનની એક કાર્યક્રમ કર્યો.
1: બિલકુલ બિલકુલ. જી,
0: તો એ કાર્યક્રમ સાંભળી અને સાગર મુવીટોનના જે માલિક હતા ચિમનલાલ દેસાઈ, એમના સૌથી મોટા દીકરા બુલબુલ એટલે સુરેન્દ્ર દેસાઈ, એ કોઈ સમયે અમદાવાદ આવ્યા હતા. અને એ અમદાવાદ આવ્યા ત્યારે ચંદ્રશેખર વૈદ્ય,
1: જી,
0: એ ચંદ્રશેખર વૈદ્ય એમને વાત કરી ત્યારે એ લોકો મળવા આવ્યા હતા અહીંયા. એક યાદગાર છે. અને બીજો એક યાદગાર છે છાયા ગીત. હું જયારે વિવિધ ભારતીમાં હતો ત્યારે છાયા ગીત કાર્યક્રમ પ્રસ્તુત કરતો મેં, એ છાયા ગીત સાંભળી અને એ જ વખતે પ્રસાર ભારતીના બોર્ડના કોઈક સભ્ય હતા કે મને યાદ નથી એક્ઝેક્ટ
1: નામ, યાદ,
0: હા નામ યાદ નથી, પરંતુ એમનો ફોન આવ્યો. એ કોઈ કામે અહીંયા દૂરદર્શન આવ્યા હતા અને ત્યાં ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા અને એ કાર્યક્રમ સાંભળ્યો. રાત્રે 10:30 મને ફોન કર્યો, ડ્યુટી પર ગયો ઘરે, અને એમણે ફોન કર્યો કે ભાઈ એક આદમી કો મેં મિલના ચાહતા હું, કોણ આઈએ? એટલે ડ્યુટી ઓફિસર મને ફોન આપીને કહ્યું કે ભાઈ એ તો ડ્યુટી પર હી ઓર યહીં પર હે. પછી મારી સાથે એમણે વાત કરી હતી અને એમણે એ કાર્યક્રમ અંગેની ખૂબ એના વખાણ કર્યા ને બધી વાત કરી, એટલે એ એક મારા માટે બહુ જ સુખદ ઘડી હતી.
1: ક્યાં વાત હે, બહુ સરસ. તો પ્રવીણભાઈ, આકાશવાણીના 90 વર્ષની આ સફર એ જયારે 100 વર્ષે પણ પહોંચે ત્યારે પણ ફરી આપણે મળીએ એવી શુભેચ્છાઓ સાથે આપનો ખૂબ ખૂબ આભાર.
0: આભાર દેવાંગભાઈ.
2: શબ્દોમાં મહેકતી યાદો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી ભૂતપૂર્વ ઉદ્ઘોષક શ્રી પ્રવીણ દવેની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત.

0: परब लगावो बर्फ जमावो, परब लगावो बर्फ जमावो, तरस अमारी कोई बुझावो, गरम हवाओ वही रही छे, जरा कूलर के एसी चलावो। बहनों बहनों, अमारी वाली वाली सखियो अने सौ वाला श्रोता मित्रों, काळझाळ गर्मीना आ मे महिनाना प्रथम बुधवारे आप सौनी साथे छे लिपि त्રિવેદી અને અલ્પાશા।
1: શ્રોતા મિત્રો, ગુજરાતમાં હાલ ઉનાળાની પ્રચંડ ગરમી અને હીટવેવના વધતા પ્રકોપને જોતા નાગરિકોની સુરક્ષા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સક્રિય થયું છે। નાગરિકો ગરમીની ગંભીર અસરોથી બચી શકે તે માટે વિભાગ દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે।
0: આરોગ્ય વિભાગે નાગરિકોને ગરમીથી બચવા માટે નીચે મુજબની બાબતોનું પાલન કરવા અનુરોધ કર્યો છે અને આપણે સૌએ આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। પહેલા તો બપોરે 12 થી 4 દરમિયાન કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું। જો બહાર નીકળવું જ પડે તો માથા પર ટોપી, રૂમાલ અથવા ભીનું કપડું રાખવું।
1: હળવા રંગના અને શરીરને ઠંડક આપે તેવા સુતરાઉ કપડાં પહેરવા, શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી, છાશ, લીંબુ શરબત અને નાળિયેર પાણી પીવું, બાળકો, વડીલો અને સગર્ભા મહિલાઓને ગરમીથી સુરક્ષિત રાખવા તેમની ખાસ દેખભાળ કરવી, આ વિશેષ કાળજી ખાસ લેવી જ રહી જેથી કરીને સૌ સલામત રહી શકે।
0: અને જો ચક્કર આવે, અતિશય તરસ લાગે, માથાનો દુખાવો થાય કે બેભાન થવા જેવા લક્ષણો જણાય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો। આરોગ્ય વિભાગનો સૌ માટે સંદેશ પણ છે, આરોગ્ય વિભાગ નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે અને માટે જ આપ સૌના સ્વાસ્થ્ય તેમજ સુખાકારી માટે આ બધા જ પગલાઓનું પાલન કરવાનું સૂચન છે। આપણે સૌએ પોતાના શરીરને ખડતલ પણ બનાવવાનું છે અને સાચવવાનું પણ છે, માટે તકેદારી રાખવી અનિવાર્ય છે।
1: મિત્રો, વધતા તાપમાન સામે સાવચેતી રાખવી એ આપણી સહિયારી જવાબદારી છે। નાગરિકોને સાવચેત રહીને સુરક્ષિત રહેવા વિભાગ દ્વારા હાર્દિક અપીલ કરવામાં આવી છે। તો શ્રોતા મિત્રો, આપણે સૌ જરૂરી બધી જ તકેદારી, કાળજી અને ધ્યાન રાખીએ, આ ઉનાળાનો સામનો પૂરી તૈયારી સાથે કરીએ।
0: અને એવી જ પૂરી તૈયારી સાથે અમે બુધવારનો કાર્યક્રમ પણ લઈને આવીએ છીએ, એટલે કે અમે તૈયાર છીએ આપના પત્રો અને ઈમેલ્સ વાંચવા માટે। તો ચાલો આપના ઈમેલ્સ અને પત્રોની સફર ચાલુ કરીએ। તો આ પહેલો પત્ર છે ચરાડા માણસા તાલુકા જિલ્લા ગાંધીનગરથી શબ્દોના સરતાસ એવા શ્રોતા મિત્ર ગિરીશભાઈ મેસરિયાનો। લખે છે કે 1 એપ્રિલના રોજ જોગાનું જોગ શ્રોતાગણ અને પત્ર મિત્રોનો પ્યારો બુધવાર હતો। સૌ પ્રથમ તો સ્નેહસભર સ્વરે આપે અમારા પત્રનું અતિ લાડથી વાંચન કર્યું, જેનું શ્રવણ કરતા અમારું સમગ્ર મિત્રમંડળ ભાવ વિભોર થયું હતું। સાથે અમારી કવિતા અમર શહીદો જિંદાબાદ આને પણ દેશભક્તિની ભાવનાના લયમાં પ્રસ્તુત કરવા બદલ આપને કોટી કોટી વંદન। તો 1 તારીખે એપ્રિલ ફૂલનો વાર્તાલાપ સર્વોત્તમ લાગ્યો, એટલી સ્વાભાવિક અને સહજતાથી એપ્રિલ ફૂલ બનાવવાની અણમોલ ભેટ આપે શ્રોતાઓને આપી, વાહ! અમને જરાય અણસાર ના આવ્યો કે તમે અમને એપ્રિલ ફૂલ બનાવી રહ્યા હતા। ગિરીશભાઈ, એની જ તો મજા છે ને, આવી મજાક કરવાનો મોકો અમને રોજ રોજ ક્યાં મળે છે। તો આગળ આપે જણાવ્યું છે કે વિશ્વ ચકલી દિવસ વિશેની માહિતી પણ સરસ હતી। ઘર આંગણાના પંખીઓમાં માનવ વસવાટ સાથે ભળી જતી

0: સકલીનું આજકાલ અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. તો 23મી તારીખે શહીદ દિન અને ભગતસિંહ વિશેની વાતો તેમજ હિન્દી દેશભક્તિના ગીતોનું શ્રવણ કરતા આઝાદી જંગનો સમય ચિત્રપટની જેમ સરી જતો દેખાયો. રાષ્ટ્રભાવના જાગૃત થઈ ગઈ. અને 27 તારીખે વિશ્વ રંગમંચ દિન હતો ને જયશંકર સુંદરી તેમજ શેરી નાટકોથી રંગમંચ હોલ સુધીની વાતો કરી તે ગમી. ને ત્યારબાદ એમણે શ્રોતા મિત્રો 6 અક્ષરનો મહિમા આ શીર્ષકની કવિતા લખીને મોકલી છે. રમેશ પારેખ 6 અક્ષરનું આ નામ અને એમને યાદ કરીને આ કવિતા એમણે લખી મોકલાવી છે. 6 અક્ષરની જીવનયાત્રા ફળી, 6 અક્ષરની શોભાયાત્રા નીકળી, હંબો હંબો અમરેલી.
1: ગલી ગલીમાં વાત વિયાણી, ઢાળ ઉતરતી સોનલ શર્માણી, હંબો હંબો અમરેલી.
0: મન પાચમની રાત રઢિયાળી, છોરાએ છોરીને આંખ મિચકારી, હંબો હંબો અમરેલી.
1: ચંદુભાઈને કેવી કળ વળી, આલા ખાચરને આંખે ઝાંખ વળી, હંબો હંબો અમરેલી.
0: ઉઘાડા દ્વારની જાણ મળી, 6 અક્ષરની મોજ નિરાળી, હંબો હંબો અમરેલી.
1: થઈ પાટણની વાત પુરાણી, વિશ્વપ્રિયા કેવી શરમાણી, હંબો હંબો અમરેલી,
2: હંબો હંબો અમરેલી.
0: ગિરીશભાઈ વાહ, આપની સર્જનાત્મકતા ખરેખર પ્રશંસનીય છે અને આટલા પ્રેમ સભર પત્ર માટે દિલથી આભાર.
3: અને ગિરીશભાઈના પત્ર બાદ હવે આ પત્ર છે ભુજ કચ્છથી સૈયરના નિયમિત શ્રોતા પ્રદીપ કે મહેતાનો. જણાવે છે કે અમદાવાદ કેન્દ્રનો આજનો કાર્યક્રમ એટલે કે તારીખ 27 માર્ચનો કાર્યક્રમ શરૂઆતથી માંડીને અંત સુધી સુંદર રહ્યો. વિશ્વ રંગમંચ દિવસને અનુલક્ષીને રજૂ કરવામાં આવેલ નાટક કાલિંદી અત્યંત હૃદયસ્પર્શી અને પ્રેરણાત્મક રહ્યું. મા બાપની બાળકોની સારસંભાળમાં દાખવવામાં આવતી નાનકડી ભૂલને કારણે બાળકનું ભાવિ કેવું દુઃખદાયી બની જાય છે તેનું અસરકારક ઉદાહરણ નાટક મારફત રજૂ કરવામાં આવ્યું. મા બાપની પોલિયોના ટીપા ના પીવડાવવાની ભૂલ કેટલી મોંઘી પડી. અપંગતાને અવગણીને કાલિંદીએ પોતાની આવડત અને સૂઝને કારણે ચિત્ર સ્પર્ધામાં ઇનામ પ્રાપ્ત કરી વિશેષ સિદ્ધિ મેળવી, પોતાની યોગ્યતા સાબિત કરી બતાવી. સુંદર નાટક રચના તથા અસરકારક રજૂઆત કરનાર નાટકના કલાકારોને અભિનંદન. જી પ્રદીપભાઈ, આ નાટક જ એવું હતું કે સીધું દિલને સ્પર્શી જાય અને સાંભળનાર નાટકની સાથે જાણે કે કનેક્ટ થઈ જાય. આપના આટલા સુંદર પ્રતિભાવ માટે ખૂબ ખૂબ આભાર.
0: સરસ મજાનો પ્રદીપભાઈનો પત્ર. અને શ્રોતા મિત્રો, હવે આ પત્ર નરોડા રોડ અમદાવાદથી પ્રથમવાર પત્ર મોકલનાર આપણે શ્રોતા મિત્ર બાલુભાઈ પી ધાનકનો છે. તો શ્રોતા મિત્ર બાલુભાઈનું સ્વાગત થઈ જાય સહિયર પરિવારમાં.
2: સ્વાગત સ્વાગત સ્વાગત.
0: શ્રોતા મિત્રો, બાલુભાઈ લખે છે કે 6 એપ્રિલ અને સોમવારના રોજ કૃતિ દેસાઈનો વાર્તાલાપ ખૂબ જ ગમ્યો. એમની વાર્તાઓ સાંભળવાની મજા આવી ગઈ. તો બાલુભાઈ, અમારા અતિથિ વિશેષની મુલાકાત આપને પસંદ પડી એનો અમને ખૂબ આનંદ છે. થેન્ક યુ સો મચ. પત્ર આવી જ રીતે લખતા રહેજો.
3: અને હવે આ પત્ર છે અમારા 83 વર્ષના નાના ભાઈ બાબુભાઈ દરજીનો જામનગર થી. સાથે છે શૈલેષભાઈ, રમાબેન, ગીતાબેન, કૃષ્ણા, ફાલ્ગુની, હિના તથા ઋષિતા. પત્રની શરૂઆત એમની સ્પેશિયલ વન લાઇનરથી કરી છે કે તમારું આ દુનિયામાં કાંઈ નથી તો ખોટું ઘમંડ ના કરશો. વાહ બાબુભાઈ, માત્ર એક લીટીમાં જ કેટલી મોટી વાત તમે કહી દીધી. આગળ તેઓ લખે છે કે સહિયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ. 6 એપ્રિલના રોજ સોરઠ ધરાની વાતો કરી, 12 ગાઉએ બોલી બદલાય એ જે વાત કરી એ સુપરહિટ હતી. કૃતિ દેસાઈએ જે વાર્તા રજૂ કરી એ ખૂબ ગમી. તારીખ 8 એપ્રિલના રોજ પત્ર તથા ઇમેલના જવાબ વખતે માધુભાઈએ મને યાદ કર્યો તે બદલ માધુભાઈનો આભાર માનું છું. આગળ તેઓ જણાવ્યું છે કે 24 એપ્રિલ એમનો જન્મદિવસ છે અને જામનગર આવવા માટે આમંત્રણ આપ્યું છે. વાહ બાબુભાઈ, આમંત્રણ માટે આપનો ખૂબ ખૂબ આભાર અને આપને સૈયરની ટીમ તરફથી
2: બિલેટેડ હેપી બર્થડે.
3: આપ સ્વસ્થ રહો, નિરોગી રહો અને સૈયર સાથે જોડાયેલા રહો એવી ખૂબ ખૂબ શુભકામના.
0: તો બાબુભાઈના પત્ર બાદ પત્રોની આખે આખી બુકલેટ રંગબેરંગી સ્યાહીથી લખીને મોકલનાર પત્રમિત્ર ગારિયાધારથી જગદીશભાઈ ગોહેલ ઉર્ફે દોસ્તના આ પત્રો છે. એપ્રિલ મહિનો રિવર્સમાં યાદ કર્યો છે. લખે છે કે 20 એપ્રિલના રોજ બે પ્રસિદ્ધ સાહિત્યકારો વીરુભાઈ પુરોહિત અને દાન વાઘેલાના જન્મદિને તેમની એક એક કૃતિનો આસ્વાદ માણવા મળ્યો. 9-23 એપ્રિલ પોષક આહાર પખવાડિયા સંદર્ભે પારુલ વ્યાસ દ્વારા ડોક્ટર રાજલ ઠાકર સાથેની સ્તનપાનની મહત્તા આ વિશે જાણવા જેવી બાબતો ખૂબ ઉપયોગી રહી. ત્યારબાદ પ્રવીણ ચંદ્ર વાઘેલા અને પ્રદીપભાઈ મહેતાની પસંદગીના ગીતો ગમ્યા તો 13 એપ્રિલ સોમવારના રોજ સુભાષભાઈની ઓળખ અને તેમની જ એક કવિતા કાર્યક્રમનો આગાઝ અતિ સુંદર ચા એક થેરાપી અનામિકા વસાવડાનો વાર્તાલાપ ગમ્યો. ચા પીતા રહો. વળી તે દિવસે રૂપેશકુમાર માધુભાઈ અને કિરીટભાઈની પસંદગીના ગીતો ગમ્યા તો 6 એપ્રિલ સોમવારના દિવસે કૃતિ દેસાઈની વાર્તા અને કવિતાઓ બોધદાયક રહી. અલ્પા નિર્મળની પસંદગીનું ગીત બહુ જ ગમ્યું. સાથે એમણે એક સૂચન કર્યું છે કે આપણે માતૃભાષા વર્ષ ઉજવી રહ્યા છીએ ત્યારે માઇક્રોફિક્શનના બદલે લઘુકથા કે લઘુવિકા આ શબ્દોનો પ્રયોગ કરીએ તો. જી જગદીશભાઈ, બિલકુલ કરી જ શકીએ. આ સૂચન અમે ધ્યાનમાં રાખીશું. તો 1 એપ્રિલ બુધવારનો કાર્યક્રમ ખૂબ જ પ્રશંસનીય રહ્યો તેવું આપે કહ્યું છે. આગળ આપ જણાવો છો કે ખુશીના સમાચારે ઘડીક તો હૈયું ઝૂમી ઉઠ્યું હતું. પત્રો અને ઇમેલ સાથે બીજો પડાવ સરસ રહ્યો. હૃદયરોગ અને સારવાર તેમજ લક્ષણ કૃષ્ણ કિશોર ગોહિલ સાથેની મુલાકાત સારી રહી. ગીત પણ સુંદર. તો 10 એપ્રિલ શુક્રવારના રોજ વર્ષા અડાલજા સાથેની વાતચીત ખૂબ સરસ. માર્ચ મહિનાની વાત કરીએ તો 27 માર્ચે નાટક કાલિંદી ખૂબ ગમ્યું. લાંબા સમયે નાટક રજૂ કર્યું, આનંદ આવ્યો. 25 માર્ચના રોજ પત્રો અને ઇમેલ્સના ઉત્તરો સંતોષકારક રીતે અપાયા. 23 માર્ચે વિશ્વ શહીદ દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને હિન્દી ગીતો વગાડ્યા. કાર્યક્રમ વખાણવાલાયક રહ્યો. તો 17 એપ્રિલે શુક્રવારના રોજ પોષક આહાર તેમજ મિનરલ અને વિટામિન્સના મહત્વ વિશે ત્રિલોકભાઈ સાથેની ડોક્ટર વાચિની ભટ્ટની મુલાકાત સાંભળીને શ્રોતાઓને ઘણી સમસ્યાઓનો મહદઅંશે ઉકેલ મળ્યો હશે. વાચિની ભટ્ટને અભિનંદન. પસંદગીના ગીતો પણ ખૂબ ગમ્યા. આ સાથે શ્રોતા મિત્રો, મતદાન જાગૃતિ વિશે એક કવિતા એમણે લખીને મોકલી છે. જોકે આપ સૌએ મતદાન દિવસ નિમિત્તે મતદાન કર્યું જ હશે તેવો અમને વિશ્વાસ છે. અને હવે કવિતા વાંચીએ તે પહેલા જગદીશભાઈ, આટલી મહેનત, ચીવટ, ચોકસાઈથી અને આટલું સમજદારીપૂર્ણ લેટર લખવા માટે, પત્ર લખવા માટે, વિગતવાર પત્ર લખીને કાર્યક્રમને યોગ્ય મહત્વ આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે આપના અભિપ્રાયો પહોંચાડતા રહેજો. હવે કવિતા વાંચીએ છીએ.
3: ખુદને પણ ખુદદાર કરવા મત દેવો પડશે, ને ખેરિયતનો ઇજહાર કરવા મત દેવો પડશે.
0: દિલ ગુલો ગુલઝાર કરવા મત દેવો પડશે, સપનાઓ સાકાર કરવા મત દેવો પડશે.
3: કોઈ બહાનું કોઈ અપીલ એમાં નથી કરવાની, ઇનકાર કે ઇકરાર કરવા મત દેવો પડશે.
0: ડગર લાંબી કાપી નાખી સાવ સાચી વાત, પણ મંઝિલનો એતબાર કરવા મત દેવો પડશે.
3: ઘણું કર્યું અને ઘણું કરવાનું પણ છે હજી, આ મદ દરિયો છે, પાર કરવા મત દેવો પડશે.
0: લય છંદ સુર તાલ છે, રાગ રંગ રસધાર છે, બસ મેઘમાં મલહાર કરવા મત દેવો પડશે.
3: મતથી બેમત થવાની ગુસ્તાખી દૂર રાખજો, આધાર અને ઉદ્ધાર કરવા મત દેવો પડશે. અને હવે આ પત્ર છે શાયરી પ્રિય શ્રોતા રમેશ એલ ભાટિયાનો, જિલ્લા ખેડા, તાલુકા નડિયાદ, મુકામ ઉત્તરસંડાથી. એમના ચીર પરિચિત અંદાજમાં પત્રમાં લખ્યું છે, તહેલકા મચા દેતી હૈ સૈયર કી લિપિ બહેન, જિસે હમ કભી ભૂલ નહીં સકતે. અરમાનો કા ઉમંગ જગા દેતી હૈ અલ્પા બહેન કી જાદુઈ આવાઝ, જિસે હમ છોડ નહીં સકતે. અજનબી હું મેં આકાશવાણી કે હર દસ્તૂર સે, ફિર ભી મુજે સૈયર કી મીઠાશ જાની પહેચાની લગતી હૈ. હર ઠંડી હવા મેં આકાશવાણી કી બાતે હૈ, ગુલ મહોર કી હર બહાર મેં ગુઝરે હુએ જમાને કી યાદે હૈ. મેરી જિંદગી કી તમન્ના હૈ હર વક્ત આકાશવાણી મેં ડૂબ જાઉં, સૈયર કી બસંત બહાર મેં હર પલ મેં દોપહર કો ઢલ જાઉં. દોનો બહેનો કી મધુરતા મેં જો ખુશ્બુ હૈ ઉસકો પાકર મેં હવાઓ મેં ઉડ જાઉં, આકાશવાણી મેં ઓર પાવન હો જાઉં. વાહ વાહ રમેશભાઈ, ખરેખર આકાશવાણી માટેની, આકાશવાણીના વિવિધ રંગી કાર્યક્રમો માટેની આપની આ લાગણી અદ્ભુત છે. આપના પત્રો અને શબ્દો કાર્યક્રમમાં એક નવો જ રંગ ઉમેરી દે છે.
0: તો હવે ભાવનગરથી ઓછામાં વધુ સમાવાની ક્ષમતા ધરાવનાર આપણા વિશિષ્ટ શ્રોતા મિત્ર પ્રવીણ ચંદ્ર પી વાઘેલાના 2 પત્રો છે. લખે છે કે સહિયર કાર્યક્રમમાં રજૂ થતી મુલાકાતો, વાર્તાલાપો, આપશ્રી બહેનો દ્વારા શરૂઆતમાં સુંદર વાતો જે આવે છે તે વાતો અને શ્રોતાઓના પત્રોના લાગણીસભર જવાબો અને ઇમેલ્સનું વાંચન ખૂબ ગમે છે. તેમજ તેમની પસંદગીના ગીતો જે સંભળાવો છો તે સાંભળવાની મજા આવે છે. આ જ રીતે દરેક શ્રોતાઓને સુંદર કાર્યક્રમો સાંભળવા મળતા રહે તેવી આશા. આગળ એમણે એમના ગમતા કાર્યક્રમોની સમીક્ષા લખીને મોકલાવી છે કે 30 માર્ચ સોમવારના રોજ વેસ્ટમાંથી બેસ્ટ વિશે જે સુંદર વાતો કરી તેમજ

મુલાકાતમાં મહિલાઓમાં સાંધાના દુખાવાના કારણો અને દૂર કરવાના ઉપાયોની વાત કરી. તે વાર્તાલાપ ખૂબ ગમ્યો. બંને ગુજરાતી ગીતો પણ સાંભળવા ગમ્યા. તો 1 એપ્રિલ બુધવારના જાહેર કાર્યક્રમમાં શરૂઆતમાં બંને બહેનો દ્વારા શ્રોતાઓ એપ્રિલ ફૂલ બની જાય તેવી વાતો અને ખરેખર શ્રોતાઓને એપ્રિલ ફૂલ બનાવ્યા તેના માટે આપને અભિનંદન. 1 એપ્રિલના સંદર્ભમાં જે સુંદર વાતો કરી તે પણ ગમી. મુલાકાતમાં ડોક્ટર કૃષ્ણ કિશોર ગોહિલ સાથેની વાતચીત ખૂબ જ

0: સંદર્ભમાં જે સુંદર વાતો કરી તે પણ ગમી. મુલાકાતમાં ડોક્ટર કૃષ્ણ કિશોર ગોહિલ સાથેની વાતચીત ખૂબ જ ઉપયોગી રહી. તો 3 એપ્રિલ અને શુક્રવારના સહિયર કાર્યક્રમમાં મને ગમ્યું અંતર્ગત રાજેશ વણકરના પુસ્તકમાં હીરબાઈ વિશેની અભિષેક દરજીની વાતો રજૂ થઈ તે વાતો સુંદર હતી. પસંદગીના ગીતો સાંભળવાની પણ મજા આવી ગઈ. વળી 6 એપ્રિલ અને સોમવારના સહિયર કાર્યક્રમમાં બંને બહેનોની વાતો, લોક સંસ્કૃતિની વિવિધ બોલીઓ અને કાઠિયાવાડી શબ્દો અને અલગ અલગ ભાષાની વાતો તેમજ કૃતિ દેસાઈ દ્વારા વિવિધ વાર્તાઓ રજૂ થઈ તે ખૂબ ગમી. 8 એપ્રિલ અને બુધવારના સહિયર કાર્યક્રમમાં સુંદર વાતો કરી ઈમેલ્સ અને પત્રોનું વાંચન પણ સરસ રીતે કર્યું. નૃતિ શાહ સાથે વિવિધ વાર્તાઓ અને કાવ્યો તેમજ કવિતાઓનું વાંચન સાંભળવા મળેલ તે સાંભળવાની મજા આવી. 10 એપ્રિલ અને શુક્રવારના સહિયર કાર્યક્રમમાં વર્ષા અડાલજા સાથેની વાતો જે ત્રિલોકભાઈ સંઘાણીએ લીધી તે ખૂબ ગમી. પસંદગીનું ગીત સાંભળવાની પણ મજા આવી. તો પ્રવીણ ચંદ્રજીએ 2 સુવિચાર પણ લખીને મોકલ્યા છે. જરૂરિયાત કરતા વધારે ખર્ચ કરવો તે ઉડાવગીરી કહેવાય. પવિત્ર વાંચનથી મન અને તન પુષ્ટ થાય છે. પ્રવીણ ચંદ્રજી, અમારા મન તો આપ સૌ શ્રોતાઓના પત્રો વાંચીને રુષ્ટ અને પુષ્ટ થાય છે. ખૂબ સુંદર પત્રો અને સુવિચારો માટે આપનો ખૂબ ખૂબ આભાર.
1: અને હવે ઓપન કરીએ સૈયરનું ઈમેલ બોક્સ. તો આ સૌથી પહેલો ઈમેલ દેખાઈ રહ્યો છે રાજકોટથી હિતેન પટેલનો. હિતેન પટેલે પ્રથમ વખત સૈયરમાં ઈમેલ કર્યો છે, તો સૈયર પરિવાર મેં ઉનકા સ્વાગત તો બનતા હૈ.
2: સ્વાગત સ્વાગત સ્વાગત.
1: હિતેનભાઈ, સૈયર પરિવારમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હિતેનભાઈ જણાવે છે કે 20 એપ્રિલે ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર રાજલ ઠાકરનો ઇન્ટરવ્યુ અને જે માહિતી એમણે આપી એ ખૂબ ગમી, જે સૌને ઉપયોગી થાય તેવી હતી. જી હિતેનભાઈ, અમારી એ કોશિશ હોય છે કે સૈયર કાર્યક્રમ થકી માહિતી અને મનોરંજન બંને સાંભળનાર સુધી પહોંચે. તો આપ નિયમિત રીતે કાર્યક્રમ સાંભળતા રહેજો અને આપના પ્રતિભાવ અમારા સુધી પહોંચાડતા રહેજો.
0: તો હવે આ પત્ર છે ગાયત્રીનગર સરખેજ થી સૈયર સખી નંદુબેનનો. સાથે છે વર્ષા, દક્ષા, મનુબેન, ધરતી, પિંકી, તપન તથા મુકેશભાઈ. નંદુબેન લખે છે કે સહિયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ અને સૌ સાથે બેસીને સાંભળીએ છીએ. સહિયર અમારો મનગમતો કાર્યક્રમ છે. ભલે આપ બેઠા દૂર પણ સમીપનો ભાસ થાય છે. પાસે બેસી વાતો કરો છો તેવો આભાસ થાય છે. અરે વાહ નંદુબેન, તમે તો શાયરી લખીને મોકલાવીને કાંઈ ખૂબ જ સરસ. આગળ આપ જણાવો છો કે 16 માર્ચના રોજ સ્વસ્થ શરીર એ જીવનનો અદ્ભુત ખજાનો છે એવા સુવિચારથી શરૂઆત કરી, બાળકોના સ્વાસ્થ્ય વિશે વાતો કરી, આંતરરાષ્ટ્રીય રસીકરણ દિવસ હતો, રામાભાઈની પસંદગીનું ગીત વગાડ્યું, કાર્યક્રમ ખૂબ જ ગમ્યો, સોમ પ્રદોષ વ્રત અને શિવજીની પૂજા કરવી આ વિશે વાત કરી નવું જાણવા મળ્યું. હેતલબેન પવારની હિતેશ માવાણીએ જે મુલાકાત લીધી હતી કાનૂની સલાહ વિશેની તે મુલાકાતમાંથી પણ ઘણું બધું જાણવા મળ્યું. પસંદગીનું ગીત ગમ્યું. તો 18 માર્ચના રોજ પત્રોનું વાંચન કર્યું તેમજ સુવિચાર અને રેસીપી આપી. ગિરીશભાઈની કવિતા વાંચી તે ગમી. જુવારની વાનગી આપી તે ખૂબ સરસ હતી. 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ હતો, મુલાકાત સારી લાગી. 23 માર્ચના રોજ શહીદ દિવસ ઉજવવામાં આવે છે. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ ત્રણેયને ફાંસી આપવામાં આવી હતી આ વિશે આપે જણાવ્યું. ગીતો ગમ્યા. 25 માર્ચના રોજ પત્રોનું વાંચન ખૂબ જ સરસ કર્યું. મારા 3 પત્રો વાંચ્યા હું સાંભળીને ખુશ થઈ ગઈ. જી નંદુબેન, આપ ખુશ તો અમે પણ ખુશ.
1: તો હવે આ ઈમેલ છે ગામ નાના પાળિયાદ, પોસ્ટ કુંભારા, તાલુકો જિલ્લો બોટાદ થી મેર જસમતભાઈ નો. સાથે છે મેર વિજયભાઈ, મેર કૈલાસબેન, મેર વિલાસબેન અને સમગ્ર મેર પરિવાર. જણાવે છે કે બપોરે જમતા જમતા કાર્યક્રમ સાંભળવાની ખૂબ જ મજા આવે છે. અચ્છા, તો જસમતભાઈ, સૈયર કાર્યક્રમ સાંભળતા સાંભળતા તમે જમો છો એનો અર્થ એ થયો કે તમે દરરોજ નિયમિત રીતે 12:30-1 વાગે જમી લો છો અને આહાર નિષ્ણાતોના મત અનુસાર જમવા માટેનો આ સમય ઉત્તમ સમય છે. કારણ કે સૂર્ય જ્યારે મધ્યાહ્ને હોય ત્યારે આપણો જઠરાગ્નિ પણ તેજ હોય છે, એટલે જો આ સમયે ભોજન લેવામાં આવે તો એનું પાચન ખૂબ સારી રીતે થાય છે.
0: તો હવે જામનગરથી ધર્મેન્દ્રસિંહજી ગોહિલનો સંદેશ છે. જણાવે છે કે 24 એપ્રિલ શુક્રવારના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ આ વિશે આપ બંને બહેનોએ ખૂબ સુંદર વાતો કરી. તો વળી એ દિવસે સુચિતા ભટ્ટ પંડ્યા સાથેની ત્રિલોક સંઘાણીની લેખન વિશેની જે વાતચીત હતી તે સાંભળવાની મજા આવી ગઈ. અને 27 એપ્રિલ સોમવારના રોજ મોહિની એકાદશી વિશે આપે ખૂબ સરસ વાતો કરી. કાર્યક્રમ 100 માંથી 100 ખૂબ જ સુંદર.

0: રીમા શાહ સાથેની આપ બંને બહેનોની મુલાકાત હતી તે સાંભળીને પણ આનંદ આવ્યો. ધર્મેન્દ્રસિંહજી, આપનો સંદેશો અમારા સુધી પહોંચાડવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
1: અને હવે આ ઈમેલ છે ગામ સરસિયા તાલુકા ધારી જિલ્લા અમરેલીથી ગઝલ પ્રેમી શ્રોતા પરમાર અમિત કમલેશભાઈનો. સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ, રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા, ગારિયાધારના જગદીશભાઈ ગોહિલ ઉર્ફે દોસ્ત, ભાણિયા ભાણકીની ટીમ જેમાં છે ક્ષેયા, મીત, ઉર્વિશ, રુદ્ર, રીમા, પરી, પૂજા, હિવા અને નવા પધારેલા મહેમાન ભત્રીજી રીવાબેન. જણાવે છે કે તારીખ 20, 22 અને 24 એપ્રિલ આ ત્રણેય દિવસના કાર્યક્રમો સરસ હતા. તારીખ 22 એપ્રિલ બુધવારે ઈમેલ અને પત્ર આધારિત કાર્યક્રમ ખૂબ સરસ હતો અને મારા ઈમેલનો જવાબ આપવા બદલ આભાર. અને ત્યારબાદ તેઓ લખે છે કે ધોરણ 2 માં ભણતા 8 વર્ષના બાળકનો પ્રત્યુત્તર ખૂબ સરસ હતો જે એ દિવસે સાંભળ્યો હતો, તો તેનું નામ જણાવવામાં આવે તેવી વિનંતી, કારણ કે એ દિવસે સરખું સાંભળી શકાયું નહોતું. જી ચોક્કસ અમિતભાઈ, સૈયરના નિયમિત શ્રોતા માધુભાઈનો એ દીકરો છે અને એનું નામ છે વિવેક. વિવેકે લખેલો પત્ર જ્યારે અમે વાંચ્યો ત્યારે અમે પણ ખૂબ જ સાનંદ આશ્ચર્ય અનુભવી રહ્યા હતા. આટલી નાની ઉંમરમાં ખૂબ જ સરસ પત્ર એણે લખ્યો હતો.
0: તો હવે આ ઈમેલ છે ડેર પાટણથી તળપદા શબ્દોના શહેનશાહ એવા આપણા શ્રોતા મિત્ર ધીરજભાઈ વી રબારીનો. એક એવી બાબત એમણે આપણા સૌ સાથે શેર કરી છે, આપણને કહી છે, જણાવી છે, જેના ઉપર કદાચ આપણે સૌએ વિચાર કરવો જોઈએ. જણાવે છે કે હમણાં 5 રવિવારથી સાબરમતી નદીની હાલત જોઈને હૃદય દ્રવી ઉઠ્યું. પાણી દૂષિત કરતી વસ્તુઓ જોઈ એમ થાય કે આપણને જરાય પરવા નથી કે સાબરમતી નદીને સ્વચ્છ રાખવી જોઈએ. આવું કેમ? આપણે સૌ આ બાબતે મનોમંથન કરીને નદીને સ્વચ્છ રાખવા સંકલ્પ કરીએ. ક્યાંય કોઈ નદીને દૂષિત કરતી વસ્તુઓ નદીમાં નાખતા હોઈએ અથવા કોઈને નાખતા જોઈએ તો એને પણ સમજણ આપીએ. પર્યાવરણને નુકસાન કરતી વસ્તુઓને આપણે ધીમે ધીમે ઓછી કરી અને છેલ્લે એનો સંપૂર્ણ ઉપયોગ બંધ કરીએ. હું છેલ્લા 5 રવિવારથી પગપાળા માં ભદ્રના દર્શન કરવા જતો હતો. બને ત્યાં સુધી BRTS મેટ્રો ટ્રેન અને AMTS બસનો ઉપયોગ કરતો. ટ્રાફિક વ્યવસ્થાને મદદ કરીશ અને હોર્નનો ઉપયોગ નહીવત કરીશ એવું હું પોતે પાડું છું અને સૌને સૂચન પણ આપું છું. જી ધીરજભાઈ, આ ખૂબ સુંદર વાત કરી આપે અને સૌ કોઈએ બની શકે ત્યાં સુધી પર્યાવરણને દૂષિત ન થાય તેવા પગલાં લેવા જોઈએ. એવું કંઈ પણ કરતા અટકવું જોઈએ જેનાથી પર્યાવરણ દૂષિત થાય. ટ્રાફિક વ્યવસ્થામાં આપણે સહભાગી મદદરૂપ બની શકીએ તે પણ એક ખૂબ સરસ વાત છે. દરેકે આ વિશે વિચાર કરવો જોઈએ. તો આગળ એમણે જણાવ્યું છે કે ગુજરાત સ્થાપના દિવસને અનુલક્ષીને જે કાર્યક્રમ આપ્યો તે દિવસે દરેક શ્રોતાઓએ પોતાના વિસ્તાર વિશે સ્વમુખે ઐતિહાસિક ધાર્મિક સ્થળો વિશે વિસ્તૃત છણાવટસભર જાણકારી આપી કાર્યક્રમ સુપર રહ્યો. સાથે સાથે બુધવારના દિવસે ઈમેલના પત્રોની જગ્યાએ પરમ પૂજ્ય ગાંધીજી વિશે તેમજ અમદાવાદના ગાંધી આશ્રમ વિશે વિસ્તૃત છણાવટ માહિતી રૂપક દ્વારા આપવામાં આવી તે ખૂબ સરસ રહી. તે બદલ પ્રસ્તુત કરતા તેમજ દરેકે દરેકનો ખૂબ ખૂબ આભાર, દરેકને અભિનંદન. જી ધીરજભાઈ, કાર્યક્રમ આપને ગમ્યો તેનો અમને ખૂબ આનંદ છે. આપના અભિપ્રાય બદલ થેન્ક યુ.
1: અને હવે આ 3 ઈમેલ છે ગામ જાડિયા અમરાજી તાલુકા પાલીતાણા જિલ્લા ભાવનગરથી માધુભાઈ લખમણભાઈના. સાથે છે ચેતનાબેન, અશ્મિતાબેન, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન. જણાવે છે કે આકાશવાણી અમદાવાદ પરથી આવતા સહિયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ. કાર્યક્રમ ખૂબ સરસ આવે છે. બંને બહેનો ખૂબ જ સરસ રીતે આ કાર્યક્રમ રજૂ કરે છે. આકાશવાણી એક એવું કેન્દ્ર છે જ્યાં માર્ગદર્શન, મનોરંજન, જ્ઞાન, માહિતી આ બધું જ મળી જાય છે અને એમાં ભાઈને ભૂલાવે એવા દોસ્તો મળ્યા. આકાશવાણીથી ધીરજભાઈ રબારી, કિરીટભાઈ સોલંકી, હિરેનભાઈ સુપેડા, પોપટભાઈ રાવળ, જસમતભાઈ મેર, કલ્પાબેન ઉપાધ્યાય અને અલ્પાબેન નિર્મળ આ બધા ભાઈ બહેનને ભૂલાવે એવા મિત્રો મળ્યા છે. અરે વાહ માધુભાઈ, આ જાણીને તો અમને પણ ખૂબ જ ખુશી થઈ. એટલે જ તો છે આપણા સહિયરનો અનોખો એવો આ મસ્ત મજાનો પરિવાર. આગળ અન્ય ઈમેલમાં તેઓ લખે છે, મારા દીકરા વિવેકનો પત્ર વાંચ્યો, મારી છાતી તો ગજગજ ફૂલી ગઈ. જી માધુભાઈ, બીજા ધોરણમાં ભણતા આપના દીકરાએ સહિયર કાર્યક્રમ સાંભળ્યો અને સાંભળીને અમને જે પ્રતિભાવ આપ્યો એ વાંચીને અમે પણ ખૂબ જ રાજી થયા અને ખૂબ આનંદ આવ્યો કે આટલી નાની ઉંમરમાં એને આવો કાર્યક્રમ ગમે છે અને આટલા બધા વિચારો પણ આવે છે. અને આગળ માધુભાઈ જણાવે છે કે તારીખ 1 મેનો કાર્યક્રમ ખૂબ જ સરસ હતો. મિત્રોના વોઇસ કોલમાં

0: રાત વિશે અલગ અલગ જગ્યાની માહિતી ખૂબ ગમી. જી માધુભાઈ, પહેલી મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસે આ વખતે અમે એક નવતર પ્રયોગ કર્યો અને એ દ્વારા શ્રોતાઓ પાસેથી ગુજરાત વિશેની ખરેખર ખૂબ જ અવનવી વાતો જાણવા મળી.
1: તો હવે આ ઈમેલ છે ગિરનારની તળેટીમાં વસેલા શહેર જૂનાગઢથી સહિયર કાર્યક્રમના બાગવાન એવા શ્રોતા મિત્ર કિરીટ સોલંકીનો. એમની સાથે છે એમના સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી. લખે છે કે 4 મેનો કાર્યક્રમ સાંભળીને ખરેખર ખૂબ જ આનંદ થયો, કારણ કે એમાં ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ આના વિશે ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી. જો કે મેં કચ્છમાં 33 વર્ષ વિતાવ્યા છે, તો ત્યાંની જો ખાણીપીણીની એક ખૂબ જ લોકપ્રિય વાનગીનો ઉલ્લેખ કરું તો ત્યાં ખારી ભાત ખૂબ જ પ્રખ્યાત છે અને જ્યાં સુધી મહેમાનને ખારી ભાત જમાડવામાં ન આવે ત્યાં સુધી મહેમાન ગતિ અધૂરી રહે છે. વાહ કિરીટભાઈ, જો આજ તો છે ને મજા આ માધ્યમની, આપણે કેટલી સરસ માહિતી અને જાણકારીની આપલે કરી શકીએ છીએ આના થકી. આગળ આપે જણાવ્યું છે કે સાથે સાથે આકાશવાણીની પ્રસારણ યાત્રાના 90 વર્ષને અનુલક્ષીને મારા વિચારો આકાશવાણી અમદાવાદના આ પ્રસારણ યાત્રાના પ્લેટફોર્મ પરથી પ્રસ્તુત કરી અમારા જેવા શ્રોતાઓને જે સન્માન પ્રાપ્ત થયું છે એનો શબ્દોમાં ઉલ્લેખ કરવો ખૂબ જ મુશ્કેલ છે. ટૂંકમાં આકાશવાણી અમદાવાદનો ખૂબ ખૂબ ખૂબ ખૂબ આભાર. વાહ કિરીટભાઈ, આવો જ આભાર અમે આપ સૌ શ્રોતા મિત્રોનો પણ માનીએ છીએ, કારણ કે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં આપ સૌ શ્રોતા મિત્રોનો ખૂબ જ વિશેષ, ખૂબ જ મહત્વનો અને મોટો ફાળો રહ્યો છે. થેન્ક યુ સો મચ.
0: તો મિત્રો, પત્રો અને ઇમેલ્સની આજની આ સફરને અહીં જ પૂરી કરીએ.
1: આ વાત સાથે જ લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને આજના દિવસ માટે આપશો રજા.
2: આવજો, ફરી મળીશું.
1: આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઇમેલ આઈડી પણ ફરી એક વાર યાદ કરાવી દઉં, abad@gmail.com.

આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. બરાબર 1 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

0: એક અને 20 મિનિટ આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.
1: આકાશવાણી સમાચાર, યશ્વી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય સંવાદ. તમિલનાડુમાં બહુમતી માટે 11 બેઠક ઓછી હોવાથી ટીવી કે અન્ય રાજકીય પક્ષ સાથે ચર્ચા શરૂ કરી. પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં અસામાજિક તત્વો દ્વારા કરાયેલા ગોળીબારમાં 3 જવાન ઇજાગ્રસ્ત. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ દ્વારા સૈન્ય અભિયાન પ્રોજેક્ટ ફ્રીડમને કામચલાઉ રોકવાની જાહેરાત બાદ વૈશ્વિક તેલની કિંમતમાં ઘટાડો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ નવી દિલ્હીમાં વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામ સાથે વાતચીત કરી રહ્યા છે. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધના વિવિધ પાસાઓની સાથે પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા થવાની સંભાવના છે. અગાઉ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના 3 દિવસના પ્રવાસ પર આવેલા તો લામનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. આ પહેલા રાષ્ટ્રપ્રમુખ તો લામે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.
2: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજ શામ રાષ્ટ્રપતિ ભવન મેં શ્રી તો લામ કે સાથ બેઠક કરેંગી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિયેતનામ કે રાષ્ટ્રપતિ સે મુલાકાત કરેંગે. શ્રી તો લામ આજ 56વા સપ્રુ હાઉસ વ્યાખ્યાન ભી દેંગે. આજ કી વાર્તા દ્વિપક્ષીય સંબંધો કો નઈ ગતિ દેને ઓર ભારત વિયેતનામ સહયોગ કે નયે અવસર ખોલને કી ઉમ્મીદ હૈ. અનુપમ મિશ્ર, આકાશવાણી સમાચાર, દિલ્હી.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના 19 જિલ્લાની રેલવે પરિયોજનાને કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા અપાયેલી મંજૂરીનું સ્વાગત કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, આ પરિયોજનાઓથી સંપર્ક વધશે અને કાર્યક્ષમતામાં પરિવર્તન આવશે. આ સાથે જ દેશની માળખાકીય સુવિધા અને આર્થિક વિકાસને પણ પ્રોત્સાહન મળશે. પ્રધાનમંત્રીએ કહ્યું, આ પરિયોજનાથી દેશભરના મુખ્ય પ્રવાસન સ્થળ સુધી પહોંચ વધુ સરળ બનશે. શ્રી મોદીએ સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશની સંખ્યા 33થી વધારી 37 કરવાના મંત્રીમંડળના નિર્ણયની પ્રશંસા કરી. તેમણે કહ્યું, તેનાથી દેશની ન્યાયિક વ્યવસ્થા મજબૂત બનશે અને લોકોને ઝડપથી ન્યાય મળી શકશે. તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટા રાજકીય પક્ષ ટીવીકે 108 બેઠક પર જીત મેળવી છે. જોકે બહુમતી માટે હજી પણ ટીવીકે પાસે 11 બેઠક ઓછી હોવાથી પક્ષે કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષ સાથે ચર્ચા શરૂ કરી છે. કોંગ્રેસના પ્રવક્તા ગિરીશ ચોડણકરે જણાવ્યું કે ટીવીકેને ટેકો આપવાનો નિર્ણય બેઠક પછી લેવાશે, જ્યારે અખિલ ભારતીય અન્ના દ્રવિડ મેનુત્રા કઝગમ એઆઈએડીએમકેના વિજેતા ઉમેદવાર લીમા રોઝે કહ્યું તેમનો પક્ષ ટીવીકેને ટેકો આપવા ચર્ચામાં છે. તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટો પક્ષ બનીને ઉભરી આવેલી તમિલગાંવ વેત્રી કઝગમ ટીવીકેના નેતા જોસેફ વિજય આજે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અરલેકર સાથે મુલાકાત કરશે. તેઓ રાજ્યમાં નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવ્યા બાદ પક્ષને વધુ 10 ધારાસભ્યના સમર્થનની આવશ્યકતા છે. આસામમાં મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા આજે ગુવાહાટીના રાજભવનમાં રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને પોતાનું રાજીનામું સુપરત કર્યું. વિધાનસભા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિણામોની જાહેરાત પછી રાજ્યમાં નવી સરકારની રચના માટે આ રાજીનામાથી માર્ગ મોકળો થયો છે. આસામના મુખ્ય ચૂંટણી અધિકારી અનુરાગ ગોયલે વિધાનસભા ચૂંટણીના પરિણામો ઔપચારિક રીતે રાજ્યપાલને સુપરત કર્યા અને નવા ચૂંટાયેલા સભ્યોની સત્તાવાર યાદી સોંપી. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાના તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીના નિવેદનની ટીકા કરી. સુશ્રી બેનર્જીએ કહ્યું હતું કે તેઓ રાજ્યપાલને તેમનું રાજીનામું નહીં સોંપે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પ્રધાને આક્ષેપ લગાવ્યો કે તૃણમૂલ કોંગ્રેસ દ્વારા જનાદેશનો અસ્વીકાર કરવો એ પશ્ચિમ બંગાળમાં લોકશાહીને નબળી કરવાનું ઉદાહરણ છે. તેમણે કહ્યું, સુશ્રી બેનર્જી જનાદેશના અસ્વીકારની સાથે સ્વતંત્ર, નિષ્પક્ષ અને સુરક્ષિત ચૂંટણી કરાવનારા ચૂંટણી પંચ તથા સુરક્ષા દળની વિશ્વસનીયતાને પણ ઠેસ પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના વિજય બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ પાઠવી. વ્હાઇટ હાઉસના પ્રવક્તા કુશ દેસાઈએ કહ્યું, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પ્રધાનમંત્રીને આ ઐતિહાસિક ચૂંટણીના વિજય અંગે શુભકામના પાઠવી છે. ભાજપે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં 294માંથી 206 બેઠક

નિરાલી જાનીએ ગાયેલી વિનોદ જોશીની શબ્દરચના આપે સાંભળી, અને આ સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ બરાબર

જીતી છે. મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસને માત્ર 80 બેઠક મળી છે, જ્યારે આસામમાં ભારતીય જનતા પાર્ટી સતત ત્રીજી વખત સત્તા જાળવી રાખવામાં સફળ રહી છે, તો પુડુચેરીમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એનડીએ 30માંથી 18 બેઠક જીતીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં અસામાજિક તત્વો દ્વારા કરાયેલા ગોળીબારમાં એક પોલીસ જવાન અને કેન્દ્રીય દળના બે જવાન ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. આ ગોળીબાર તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરાયો હોવાનો આક્ષેપ છે. પોલીસના તપાસ અભિયાન દરમિયાન હથિયાર અને વિસ્ફોટકો કબજે કરાયા છે. ઇરાનના પાટનગર તહેરાન નજીક એક શોપિંગ સેન્ટરમાં આગના બનાવમાં 8 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે 36 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સ્થાનિક સમાચાર માધ્યમના અહેવાલ મુજબ તહેરાન પ્રાંતના અંદિશે શહેરના અરગવન શોપિંગ સેન્ટરમાં ગઈકાલે આગ લાગી હતી, જો કે તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ચીનના વિદેશમંત્રી વાંગ યી અને ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ આજે પેચિંગમાં વાતચીત કરી. તેમની આ વાતચીત ઇરાન પર હોર્મુઝ સમુદ્ર દુનીને આંતરરાષ્ટ્રીય જહાજ માટે ખોલવા અને સંઘર્ષ સમાપ્ત કરવા માટે અમેરિકા સાથે સમજૂતી કરવા વધતા દબાણ વચ્ચે થઈ છે. ચીનની સમાચાર માધ્યમના અહેવાલ મુજબ બંને વિદેશમંત્રીઓએ હોર્મુઝ સમુદ્ર દુનીની નાકાબંધી હટાવવા સંબંધિત મુદ્દાઓ અંગે ચર્ચા કરી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સૈન્ય અભિયાન પ્રોજેક્ટ ફ્રીડમને કામચલાઉ રોકવાની જાહેરાત બાદ આજે વૈશ્વિક તેલની કિંમતમાં ઘટાડો નોંધાયો. બ્રેન્ટ ક્રૂડ 1.21% ઘટાડા સાથે $108 પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યું હતું. કિંમતોમાં ઘટાડા બાદ પણ વ્યાપક તેલ બજારમાં હજી પણ અછત યથાવત છે. સંઘર્ષ શરૂ થયા પછીથી કાચા તેલની કિંમતમાં અંદાજિત 50% ઉછાળો આવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ રાષ્ટ્રીય બળતણ ભંડાર વધારવા અને કાયમી સરકારી માલિકીના બળતણ ભંડાર સ્થાપિત કરવા તેના આગામી બજેટ પ્રસ્તાવમાં $7.20 કરોડના બળતણ સુરક્ષા પેકેજની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બાનીઝે જણાવ્યું હતું કે આ યોજનામાં આશરે 1 અબજ લીટર સરકારી માલિકીના બળતણ ભંડારનો સમાવેશ થાય છે, જે ઓછામાં ઓછા 50 દિવસની બળતણ માંગને પહોંચી વળવા માટે પૂરતો છે. આ યોજનાનો હેતુ દેશને પુરવઠામાં વિક્ષેપોથી બચાવવાનું છે. આ ભંડાર નિર્માણમાં આશરે $2.11 કરોડનો ખર્ચ થશે. બળતણ કંપનીઓને તેમની સંગ્રહ ક્ષમતા 30 દિવસથી વધારીને આશરે 40 દિવસ કરવાની પણ જરૂર પડશે. ઓસ્ટ્રેલિયાના ઉર્જામંત્રી ક્રિસ બોવેને કહ્યું કે આ એક મોટો નીતિગત ફેરફાર છે, કારણ કે આંતરરાષ્ટ્રીય ઉર્જા સંસ્થામાં સૂચિબદ્ધ ઘણા દેશથી વિપરીત ઓસ્ટ્રેલિયા પાસે અગાઉ પોતાનો સરકારી માલિકીનો બળતણ ભંડાર ન હતો. સરકારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોને ખોટો ગણાવ્યો છે, જેમાં સંરક્ષણ સચિવ રાજેશ કુમારે સિંહે એવો દાવો કર્યો છે કે પાકિસ્તાને ગયા વર્ષે 10 મે ભારતની સિસ્ટમને જામ કરી હતી. એક સોશિયલ મીડિયા સંદેશમાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો PIBના તથ્ય તપાસ એકમે સ્પષ્ટતા કરી છે કે આ વીડિયો કૃત્રિમ બુદ્ધિમત્તા AI દ્વારા બનાવાયેલો ખોટો વીડિયો છે. પાકિસ્તાનના પ્રચાર એકાઉન્ટ્સ દ્વારા ખોટી માહિતી ફેલાવવા તેનો પ્રસાર કરવામાં આવી રહ્યો છે. એકમે નાગરિકોને આવા વીડિયોનો શિકાર ન બનવા અને આવી શંકાસ્પદ સામગ્રીની જાણ factcheck@pib.gov.in પર ઇમેઇલ દ્વારા કરવા અપીલ કરી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગે આ મેચ શરૂ થશે. પોઈન્ટ ટેબલમાં હાલ પંજાબની ટીમ પહેલા અને હૈદરાબાદની ટીમ ત્રીજા ક્રમાંક પર છે. ગઈકાલે દિલ્હીમાં રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સનો 8 વિકેટે વિજય થયો. અણનમ 87 રન કરનારા ચેન્નઈના સંજુ સેમસનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય સંવાદ. તમિલનાડુમાં બહુમતી માટે 11 બેઠક ઓછી હોવાથી ટીવી કે અન્ય રાજકીય પક્ષ સાથે ચર્ચા શરૂ કરી. પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં અસામાજિક તત્વો દ્વારા કરાયેલા ગોળીબારમાં 3 જવાન ઇજાગ્રસ્ત. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ દ્વારા સૈન્ય અભિયાન પ્રોજેક્ટ ફ્રીડમને કામચલાઉ રોકવાની જાહેરાત બાદ વૈશ્વિક તેલની કિંમતમાં ઘટાડો અને IPL ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરાયું છે. આ વર્ષે 83.86% પરિણામ આવ્યું છે. કુલ 7,56,392 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

0: જેમાં 6,34,327 વિદ્યાર્થી પ્રમાણપત્રને પાત્ર બન્યા હતા. રાજ્યમાં સૌથી વધુ 90.85% પરિણામ સાથે નર્મદા જિલ્લો પ્રથમ ક્રમે છે, જ્યારે પંચમહાલ જિલ્લાનું સૌથી ઓછું 76.42% પરિણામ આવ્યું છે. ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર 100% પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે છે, ત્યારે આજોલની શાળાના આચાર્ય દિનેશ પટેલે પ્રતિક્રિયા આપી હતી.
1: શાળાનું પરિણામ 100% આવવા પાછળ અમારું શ્રી વિદ્યા ઉત્તેજક મંડળ પરિવાર દ્વારા તથા દાતાશ્રીઓ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી સામગ્રીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે, કે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ પરીક્ષાની સારી તૈયારી કરી શકે. સાથે સાથે અમારી શાળાના તમામ શિક્ષક મિત્રો પણ વધુ સમય ફાળવીને અને શાળા સમય બાદ પણ રોકાઈને વિદ્યાર્થીઓને સારી તૈયારી કરાવી હતી અને એ થકી જ અમે આજે આટલું સારું પરિણામ મેળવી શક્યા છીએ.
0: જ્યારે દાહોદ જિલ્લાના મૂનખોસલા કેન્દ્રનું સૌથી ઓછું 33.74% પરિણામ આવ્યું છે. 1,697 શાળાઓનું 100% પરિણામ આવ્યું છે, જ્યારે 164 શાળાનું પરિણામ 30% કરતા ઓછું રહ્યું છે. કુલ 35,508 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આજે જાહેર કરાયેલા ધોરણ 10ના પરિણામમાં રાજ્યના 33 જિલ્લા પૈકી ડાંગ જિલ્લાનું 88.17% પરિણામ આવ્યું છે, જ્યારે મહેસાણા જિલ્લાનું પણ 88.14% પરિણામ આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાએ 88.2% પરિણામ મેળવી ઉત્તમ દેખાવ કર્યો છે. ગત વર્ષમાં જિલ્લાનું પરિણામ 85.63% હતું. બીજી તરફ 100% પરિણામ ધરાવતી શાળાઓમાં ભાવનગરની શ્રી કૃષ્ણકુમાર સિંહજી અંધ ઉદ્યોગ શાળાનો પણ સમાવેશ થાય છે. રાજ્યના અન્ય જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લાનું પરિણામ 83.27% આવ્યું છે, જેમાં વડાવલી કેન્દ્રનું સૌથી ઊંચું 96.95% અને સૌથી નીચું સંખેશ્વર કેન્દ્રનું 65.64% પરિણામ આવ્યું છે. કચ્છ જિલ્લાનું કુલ પરિણામ 84.64% નોંધાયું છે, તો જામનગર જિલ્લામાં કુલ 85.8% વિદ્યાર્થીઓ પાસ થયા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તેમજ દમણ દીવનું કુલ પરિણામ 91.13% રહ્યું છે. વલસાડ જિલ્લામાં 401 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો, જ્યારે 48 શાળાનું પરિણામ 100% આવ્યું છે. ડાંગની કુલ 18 શાળાઓએ 100% પરિણામ મેળવ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં સૌથી વધુ પરિણામ પાવી જેતપુર કેન્દ્રનું 94.34%, જ્યારે સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર કેન્દ્રનું 61.51% રહ્યું છે. તાપીને અડીને આવેલા મહારાષ્ટ્રના નવાપુરમાં બર્ડ ફ્લૂ પોઝિટિવ આવતા ઉચ્છલ ખાતે પશુપાલન વિભાગ સજ્જ થઈ કામગીરીમાં જોતરાયું છે. અત્યાર સુધી લાખોની સંખ્યામાં મરઘાઓને ક્લીન કરી લાખો ઈંડાનો નાશ કરવામાં આવ્યો છે. ઉચ્છલ ખાતે આવેલ 3 જેટલા પોલ્ટ્રી ફાર્મમાં સર્વેક્ષણની કામગીરીની સાથે સાથે 10 જેટલા ગામમાં લોક જાગૃતિ અને જ્યાં ઘરેલુ પક્ષીનો ઉછેર થતો હોય તેવા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ વિશે તાપી જિલ્લા નાયબ પશુપાલન વિભાગના ઇન્ચાર્જ ડોક્ટર રવિ ગોંડલિયાએ વધુ માહિતી આપી હતી.
2: તાલુકામાં સર્વેલન્સ અને કામગીરી હાલ ચાલુ છે. આ ઉપરાંત ઉચ્છલ તાલુકામાં 3 પોલ્ટ્રી ફાર્મ છે, જેમાંથી જે સૌથી નજીક પોલ્ટ્રી ફાર્મ છે જેમાં હાલમાં કોઈ મરઘા નથી, તથા જે બીજા 2 પોલ્ટ્રી ફાર્મ છે તેમાં કોઈ એબનોર્મલ મોર્ટાલિટી એટલે કે જે બર્ડ ફ્લૂમાં મોર્ટાલિટી જોવા મળે છે એ આપણને જોવા મળેલ નથી.
0: ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી છે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના હોદ્દેદારોની પસંદગી પ્રક્રિયા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે, તેમજ જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોના નામ અંગે પણ ચર્ચા કરાઈ હોવાના અહેવાલ છે. સમુદ્રમાં ડૂબી રહેલા ભારતીય જહાજને પાકિસ્તાન નૌકાદળે બચાવ્યું છે. અલંગના શિપ બ્રેકિંગ યાર્ડમાં બંગાળ માટે આવી રહેલું જહાજ MV ગૌતમ અરબી સમુદ્રમાં ટેકનિકલ ખામીને કારણે ડૂબવા લાગ્યું હતું. આ જહાજમાં 6 ભારતીય અને 1 ઇન્ડોનેશિયન નાગરિક સહિત કુલ 7 ક્રૂ મેમ્બર સવાર હતા. મુંબઈ સ્થિત મેરીટાઇમ રેસ્ક્યુ એન્ડ કોઓર્ડિનેશન સેન્ટરે તાત્કાલિક સહાય માટે પાકિસ્તાની સત્તાવાળાઓનો સંપર્ક કર્યો. 8 પાકિસ્તાની નેવી અને તેની સિક્યુરિટી એજન્સીએ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને 7 ક્રૂ મેમ્બર્સને બચાવ્યા લેવાયા હતા. હવામાન વિભાગ તરફથી આગાહી જાહેર કરવામાં આવી છે કે રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં વરસાદની સંભાવના વધુ હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. અમદાવાદમાં આજે આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે, જેના કારણે ગરમીમાં થોડી રાહત મળી શકે છે. હવામાન વિભાગના વડા AK દાસે વધુ માહિતી આપતા જણાવ્યું કે હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય બન્યા છે, જેના કારણે વાતાવરણમાં અસ્થિરતા વધી છે. સાથે 2 અલગ અલગ સિસ્ટમ અને ભેજભર્યા પવનના પ્રભાવને કારણે વરસાદી માહોલ સર્જાયો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ

0: આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર. હવે આપ સાંભળશો જૂનાગઢ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે સંજીવ મહેતા. વૈશાખ માસના પ્રારંભથી જ જૂનાગઢમાં તાપમાનનો પારો ઉંચકાઈને 44 ડિગ્રીએ સ્થિર થતાં નાગરિકોએ આગરી ગરમીની અનુભૂતિ કરી હતી. જૂનાગઢ શહેરની સાપેક્ષમાં ગિરનાર પર્વત પર તાપમાન વધુ રહેતું હોવાને કારણે જનજીવન અને પશુ પક્ષીઓ પણ ગરમીથી પ્રભાવિત થયા હતા. આવી ગરમીમાં સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રહેલા સિંહ, વાઘ અને દીપડા સહિતના પ્રાણીઓ તેમજ પક્ષીઓના પાંજરામાં ફુવારા પદ્ધતિથી કૃત્રિમ ઠંડક આપવાનો પ્રયાસ સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો હતો, તો પાંજરામાં રહેલા પાણીની કુંડીઓમાં તેમજ મગર અને હિપોપોટેમસના હૂજમાં બરફ નાખીને શીતળતા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગરમી વધવાની સાથે જૂનાગઢમાં ગીર પંથકની પ્રખ્યાત કેસર કેરીનું પણ આગમન થઈ ગયું છે અને દૈનિક 4,000થી વધુ બોક્સ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ઠલવાઈ રહ્યા છે. રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત જૂનાગઢ જિલ્લા પંચાયતની 30 અને 9 તાલુકા પંચાયતની 158 બેઠક માટે મતદાન થયું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો જ્વલંત વિજય થયો હતો. તો કેશોદ નગરપાલિકાની 9 વોર્ડની 36 બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ 33 બેઠક પર વિજય હાંસલ કરી ભાજપાનું શાસન સ્થાપિત કર્યું હતું. રાજકીય પરિણામોની સાથે સાથે બોર્ડ પરિણામ પણ જાહેર થતાં શહેરની વિવિધ શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા ખુશાલી સાથે પરિણામની ઉજવણી કરવામાં આવી હતી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ધોરણ 10નું પરિણામ જાહેર થતાં શિક્ષણ જગતમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તો તમામ શાળામાં 35 દિવસનું ઉનાળુ વેકેશન પડી જતાં વિદ્યાર્થીઓ વિવિધ સમર કેમ્પના માધ્યમથી વેકેશનનો સદુપયોગ કરી રહ્યા છે. વૈશાખ સુદ પૂનમે આદ્યકવિ નરસિંહ મહેતાની 618મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નરસિંહ મહેતાના ચોરા ખાતે સવારે મંગળા દર્શન, વિશેષ પૂજા અર્ચના અને રાજભોગ ઉત્સવ વચ્ચે મહેતાજીની ભાવવંદના કરવામાં આવી હતી. તો શહેરની મધ્યમાં આવેલ નરસિંહ સરોવર ખાતે વહેલી સવારે નરસિંહના પ્રભાતિયા અને ભજનો દ્વારા ભક્તિસંગીતનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. નરસિંહ મહેતા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા અપનાગર વૃદ્ધાશ્રમ ખાતે નરસિંહના પુસ્તકોની યાત્રા અને જાણીતા વક્તા જય વસાવડાના વ્યાખ્યાનનો કાર્યક્રમ પણ માતાજીની જન્મજયંતિ નિમિત્તે યોજવામાં આવ્યો હતો. તો બુદ્ધ પૂર્ણિમાના અવસરે બૌદ્ધ સંઘ અને દલિત સંગઠન દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભગવાન બુદ્ધના અહિંસા, સમરસતા અને કરુણાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પૂર્વે 14 એપ્રિલે ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની 135મી જન્મજયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પ, લોકડાયરો અને બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ જ દિવસોમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો 4થો પદવીદાન સમારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો, જેમાં 105 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવાની સાથે 25,000થી વધુ છાત્રોને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની પદવી આપવામાં આવી હતી. જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરનું 198મો પાટોત્સવ, સત્સંગ સભા અને જળયાત્રા સહિતના ધાર્મિક પ્રસંગો સાથે ઉજવવામાં આવ્યો. આ મંદિરમાં બિરાજતા રાધારમણદેવ અને સિદ્ધેશ્વર મહાદેવની પ્રતિષ્ઠાને 198 વર્ષ થયા હોય સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતેથી પોથીયાત્રા અને જળયાત્રા નીકળી હતી, જે સ્વામી મંદિર પહોંચી ધર્મસભામાં પરિવર્તિત થઈ હતી. જૈન સમાજ દ્વારા 2542માં જૈન શાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સંપ્રદાયના ચારે ફિરકાઓ એકત્રિત થયા હતા અને ભગવાન મહાવીર સ્વામીના સંદેશ સાથે જૈન ઉપાશ્રયથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદ બાપુ દ્વારા શરૂ કરવામાં આવેલ વાંચન વલોણુ સંસ્થાના માધ્યમથી યુવા પેઢી વાંચન તરફ ભળે અને વધુને વધુ પુસ્તકનો વ્યાપ વધે તે માટે ફરતું પુસ્તકાલય શરૂ કરવામાં આવ્યું છે અને લોકોને પુસ્તકો વાંચવા પ્રેરણા આપવામાં આવી રહી છે. આ ઉપરાંત માવતર યોજનાનો પ્રારંભ કરી શહેરમાં વસતા નિરાધાર લોકો, શારીરિક અશક્ત લોકોને ઘરે બેઠા બંને સમયે ભોજનનું ટિફિન પહોંચે તેવો સેવા યજ્ઞ પણ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. આ સાથે જ જૂનાગઢ જિલ્લાનો સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખક હતા સંજીવ મહેતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ, પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું સુરેશ વાડકરે ગયેલી દાસી જીવણની રચના.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ. 354.6 મીટર એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે

ટ્રાન્સમીટર્સ પર ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો, પરંતુ અમારા ડીટીએચના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

तोफानी पाछी चालीम जवानी करू दुनिया दीवानी मुन्ने जानी ले।

લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી અરે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી અરે બોલ બોલ તો થોડી થોડી છેલ થતી લો ગુજરાતી અરે તન છોટું પણ મન મોટું અરે તન છોટું પણ મન મોટું છે ખમીર વંતી જાતી અરે ભલે લાગતો ઘોડો

મિત્રો, આથી માહિતી અમારા આજે બીજી સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમોની. હવે સાંભળીએ પોલીસ સમાચારમાં ખોવાયેલ વ્યક્તિ અંગેની જાહેરાત. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી બનાસકાંઠા પાલનપુરના જણાવ્યા અનુસાર ગુમ થનાર ધ્રુવીબેન વસંતભાઈ ડોડિયા શરીરે પાતળા બાંધાના છે, રંગે ગહોરના, ઉંમર વર્ષ 18, ઊંચાઈ 5 ફૂટ, આંખો કાળી, વાળનો રંગ કાળો, ચહેરો ગોળ, કાળા કલરનું ટી શર્ટ તથા પેન્ટ પહેરેલ છે. ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષા જાણે છે. તારીખ 20 માર્ચ 2026 રોજ પાલનપુરથી ગુમ થયેલ છે. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી બનાસકાંઠા પાલનપુરના જણાવ્યા અનુસાર ગુમ થનાર હિમાનીબેન યોગેશકુમાર બારૈયા શરીરે મધ્યમ બાંધાના, રંગે ગહોવર્ણા, ઉંમર વર્ષ 25, ઊંચાઈ 5 ફૂટ, આંખો કાળી, વાળનો રંગ કાળો, ચહેરો લંબગોળ, શરીરે કાળા કલરની કોટનની સાડી પહેરેલ છે. ગુજરાતી ભાષા જાણે છે. તારીખ 20 માર્ચ 2026 રોજ પાલનપુરથી ગુમ થયેલ છે. શ્રોતા મિત્રો, જે કોઈને આ વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેઓએ નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે પ્રસ્તુત છે ગુલમહોર હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ.

0: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: ત્રિદેવ ફિલ્મનું ગીત સાંભળીએ. મનરુદા સલખાઈ અગ્નિક અને સાથીઓના સ્વરમાં

ઉનાળા માં જયારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: लता मंगेशकर, सोनू निगम ने आप सांभळी रह्या था, फिल्मनुं नाम हतुं वीर झारा।
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો।

છા રંગના સુતરાઉ કપડા પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

ન્યૂયોર્ક ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા મોહિત ચૌહાણ અને સાથીઓના સ્વરમાં. ગુલમોહર કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ. નવનીત શુક્લને સાંભળીએ. રચના છે ગંગા સતીની.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે

કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજીને ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07920328490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: केतिरनि ई मुख्यमंत्रियुनि जे शामिलु थियण जी उमीद आहे। सरकार ॿुधायो त मुल्क भर में घरेलू एलपीजी विर्छ आम रवाजी तौर ते जारी आहे। कंहिं बि एलपीजी विकिरो कंदड़ वटि रसद में कमीअ जी ख़बर कोन आई आहे। नई दिल्लीअ में मुंतज़िम अंदरूनी वज़राती प्रेस ॻाल्हि ॿोल में पेट्रोलियम ऐं कुदरती गैस वज़रात जी जॉइंट सेक्रेटरी सुजाता शर्मा ॿुधायो त
1: भारत सरकार का ये प्रयत्न है कि घरेलू एलपीजी उपभोक्ताओं को कुकिंग के लिए 100% सप्लाई इंश्योर की जा सके और कमर्शियल को भी 70% तक देने का प्रयास किया जा रहा है। डोमेस्टिक कुकिंग एलपीजी का डिस्ट्रीब्यूशन नॉर्मल है। एलपीजी डिस्ट्रीब्यूटर्स पर कोई ड्राई आउट रिपोर्टेड नहीं है और लगभग 95% एलपीजी सिलेंडर की डिलीवरी ऑथेंटिकेशन कोड के द्वारा की जा रही है।
0: सुप्रीम कोर्ट कॉलेजियम पंजाब ऐं हरियाणा हाईकोर्ट जे 10 वकीलनि खे जजनि जे रूप में मुक़ररु करण जे सुझाव खे मंज़ूरी ॾिनी आहे। सुप्रीम कोर्ट मुख्य जज सूर्यकांत जी सिदारत में 4 मई ते थियल बैठक में वकीलनि जा नाला पधरा कया विया। मर्कज़ी वणज ऐं उद्योग मंत्री पीयूष गोयल अॼु भारत ऐं ॾखण एशिया जे लाइ एयरबस जे सरबराह मैनेजिंग डायरेक्टर जुर्गन वेस्टमेयर साण हिकु सख्यार्थी बैठक कई। श्री गोयल सोशल मीडिया पोस्ट में चयो त बैठक दौरान ॿिन्ही पखनि एरोस्पेस वर निर्माण खे ओॼु ॾियणु, रसद जी सीरीज़ खे मज़बूत करणु, सार संभाल मरम्मत ऐं इंतिज़ामी सघ खे वधाइण ते ॻाल्हि ॿोल कई। आईपीएल क्रिकेट में अॼु सनराइज़र हैदराबाद जो मुक़ाबिलो पंजाब किंग्स सां थींदो। हैदराबाद में इहा मैच शाम 7:30 खां खेॾी वेंदी। आख़िर में अहम ख़बरुनि ते नज़र विझंदासीं। प्रधानमंत्री नरेंद्र मोदी ऐं वियतनाम जे राष्ट्रपति तोलाम विच में नई दिल्लीअ में ॻाल्हि ॿोल थी। केतिरनि ई अहम समझौतनि ते सही सिका कया विया। भारत ऐं यूरोपीय संघ ईवी बैटरीअ जे ॿीहर इस्तेमाल सघ खे मज़बूत करण लाइ हिकु गॾियल पहल जी शुरूआति कई। असम जे मुख्यमंत्री हिमंता बिस्वा सरमा पंहिंजो इस्तीफ़ा सौंपियो। नई सरकार जो कसम अदायगी समारोह 11 मई खां पोइ। विज्ञान ऐं तकनीक राज्य मंत्री जितेंद्र सिंह पंहिंजी जापानी सानी ओनोडो किमी सां मुलाक़ात कई। ऐं आईपीएल क्रिकेट में अॼु शाम सनराइज़र्स हैदराबाद जो मुक़ाबिलो पंजाब किंग्स सां थींदो। आकाशवाणी तां सिंधी समाचारनि जो इहो अंक ते समाप्त थियो। नमस्ते।
2: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર, સાંભળીએ હવામાન સમાચાર. હવામાન ખાતાની યાદી અનુસાર આગાહી છે કે અમદાવાદ શહેર તથા તેના આસપાસના વિસ્તારોમાં આકાશ અંશતઃ વાદળછાયું રહેશે. મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. આજનું મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું, જે સામાન્ય કરતાં 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું નોંધાયું. લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું, જે સામાન્ય કરતાં 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધુ નોંધાયું. 5:30 વાગે હવામાં ભેજનું પ્રમાણ 34% રેકોર્ડ થયું. વરસાદ નોંધાયો નથી. હવામાન સમાચાર આપે સાંભળે, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. સુનેવું.

0: કમાલ, ખેતર, ખેડૂત સૌ બને ખુશહાલ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: શાલિની ભાર.
1: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું તમારી રેડિયો મિત્ર માનસી રોહિત. આશા છે કે તમે સૌ મજામાં જ હશો. મિત્રો, આજે ઘણા દિવસો પછી તમારી સમક્ષ મારી મસ્ત મીઠી અને મજાની વાતો લઈને હાજર થઈ છું. મિત્રો, જેમ જેમ સમય આગળ વધે છે તેમ તેમ એવું લાગે છે કે જીવનમાં એક નવા મોડ પર આવીને ઊભા રહી ગયા હોય. કેટલાક એવા અનુભવો થાય છે કે જે ક્યારેય વિચાર્યા ન હોય, તેથી જ તેને સ્વીકારવામાં પણ ઘણી વાર લાગે છે. તો કેટલાક અનુભવોથી ઘણી વાર મૂંઝવણમાં પણ જતું રહેવાય છે. હવે શું કરવું, આગળ શું થશે, આવું કેમ થયું? ક્યારેક જીવન અટકી જતું હોય તેવું લાગવા લાગે છે, નહીં? શું તમે પણ મારી જેમ આવું અનુભવ્યું છે? મિત્રો, જીવન ક્યારેય અટકતું નથી. એ તો ખડખડ નદીના પ્રવાહની જેમ વહેતું ચાલતું રહે છે. ઉતાર ચડાવ આવે છે, પણ એનું નામ જ તો જીવન છે, ખરું ને? આપણે જે અત્યારે જીવી રહ્યા છે, અનુભવી રહ્યા છે, એ જ ખરું જીવન છે. તેને સમજવામાં આપણે ક્યાંક ને ક્યાંક મોડું કરી દઈએ છે, કારણ કે આગળ શું થવાનું છે તે આપણને ખબર નથી. જે થઈ ચૂક્યું છે તેને આપણે બદલી શકવાના નથી. આપના હાથમાં ફક્ત ને ફક્ત આપનું વર્તમાન છે. તેથી જ જીવનની દરેક પળો આપને માનવી જોઈએ. તો આ સાથે જ આપને સાંભળીશું ફિલ્મ આરાધનાનું આ ગીત.

મિત્રો, અત્યારે તો ગરમા ગરમ માહોલ ચાલી રહ્યો છે ચૂંટણીનો અને પરીક્ષાના પરિણામોનો. ધોરણ 12ના પરિણામો આવી ચૂક્યા છે અને આજે ધોરણ 10ના પરિણામો પણ આવી ચૂક્યા છે. આજે કેટલાય ઘરમાં મીઠાઈ વહેંચાઈ હશે તો કેટલાય ઘરોમાં શાંતિ અને ચિંતાનો માહોલ હશે. પણ વાત આટલી જ નથી, આજના યુવાઓની દુનિયા થોડી અલગ છે. સોશિયલ મીડિયા પર ફાઇનલી ફ્રી થી લઈને ન્યૂ જર્ની સુધીના સ્ટેટસ અને સ્ટોરીઓ જોવા મળી રહી છે. 2 દિવસ પહેલાં ધોરણ 12નું પરિણામ જાહેર થયું અને હવે લાગે છે કે જીવનનો એક પડાવ પૂર્ણ થયો. પરંતુ એ શાળાની યાદો, મિત્રો સાથેના પળો, બધું જ હવે યાદોમાં વણાઈ ગયું. હવે બધા જ પોતપોતાની દિશામાં આગળ વધવા તૈયાર થઈ રહ્યા છે, કોઈ નવી શરૂઆતની ઉમંગ સાથે, હે ને? હવે જેમ જેમ યુગ બદલાયો છે એમ લોકોની વિચારધારા પણ બદલાઈ છે, અને એ પણ સાચી દિશામાં. ઘણા લોકો પરિણામમાં આવેલા ગુણ કરતાં બાળકમાં રહેલા

0: ગુણોને વધારે મહત્ત્વ આપી રહ્યા છે. ભલે પરીક્ષામાં ગુણો ઓછા આવ્યા હોય, પણ જે ક્ષેત્રમાં રસ હોય એ ક્ષેત્રમાં આગળ વધવા અને માતા પિતા પણ હવે પરંપરાગત રસ્તો બતાવવા કરતાં બાળકના સપના અને ઈચ્છાઓને વધુ પ્રોત્સાહન આપે છે. આજના યુવા મિત્રો માત્ર રોજગાર માટે જ નહીં, પણ પોતાના શોખ જુનૂનને પણ કારકિર્દી તરીકે સ્વીકારવા લાગ્યા છે. અને આ રીતે યુવાનોમાં નવા વિચારો, સાહસ અને સમાજ પ્રત્યે જવાબદારી પણ વધતી જાય છે, જે ભવિષ્ય માટે એક સકારાત્મક સંકેત છે. તો મિત્રો, આવી જ રસપ્રદ વાતોને આગળ વધારતા હવે સાંભળીશું આપના વાર્તાકાર ડૉક્ટર મુકુલ ચોક્સીનો એક ખાસ વાર્તાલાપ, જેમનો વિષય છે બદલાતા સામાજિક પરિવેશમાં આજના યુવાનની ભૂમિકા.
1: બદલાતા સામાજિક પરિવેશમાં આજના યુવાનની ભૂમિકા, આ વિષય ઉપર વાત કરતાં સૌપ્રથમ તો બદલાતો સામાજિક પરિવેશ એને આપણે વ્યાખ્યાયિત કરવો પડે. હું માનું છું કે ભારત અત્યારે એક સંક્રાંતિ કાળમાંથી પસાર થઈ રહ્યું છે અને માત્ર સામાજિક નહીં પરંતુ તમામ ક્ષેત્રે પરિવર્તનો જે અગાઉ 25-30 વર્ષે આવતા હતા તે હવે દર 5 વર્ષે આવે છે અને ખૂબ ઝડપથી આપણે પરિવર્તિત થઈ રહ્યા છીએ. તો આપણું એક ઉભરતું રાષ્ટ્ર છે, આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારત બહુ હેવીવેઇટ રાષ્ટ્ર બની રહ્યું છે, એટલે અત્યારે એક વિકાસશીલ અને અતિ વિકસિત બનવાની તૈયારીમાં છે એવું રાષ્ટ્ર હોવાથી ખૂબ જ વધારે પરિવર્તનોને આપણે એબ્સોર્બ કરવા પડે. એની સાથે સાથે યુવા વર્ગ કે જે અત્યાર સુધી 17-18 વર્ષથી શરૂ કરીને 35 સુધી આપણે ડિફાઇન કરતા હતા, તો હવે તો 35-40 સુધીના પણ યુવાન કહી શકાય અને 18ને બદલે આપણે 13-14 વર્ષથી જ એને યુવા કહેવું પડે. એનું કારણ છે કે 14-15 વર્ષના જેને તરુણ કિશોર કહીએ છીએ કે તરુણી કિશોરી કહીએ છીએ, એ લોકોનું પણ રમત ગમત અને બીજા અનેક ક્ષેત્રે એ લોકોનું પ્રદાન છે અને એમની નોંધ લેવાઈ રહી છે. એટલે યુવા વર્ગ ખૂબ બહોળો અને એનો પટ બહુ પહોળો થઈ ગયો છે. તો સૌથી પહેલું એમની ભૂમિકા આપણે પોલિટિકલ ફ્રન્ટ ઉપર જોઈએ. આ ફ્રન્ટ બહુ મહત્ત્વનો છે કારણ કે હવે યુવા મતદાતાઓની સંખ્યા બહુ મોટી છે અને આ વર્ગ જો ધારે તો આખા રાજકીય સમીકરણો બદલી નાખી શકે છે અને આપણે વારંવાર આ જોઈ રહ્યા છે અને આવનાર ચૂંટણીઓમાં પણ આ વસ્તુ આપણે જોવાના છે કે યુવાનોને આપણે ઇગ્નોર ન કરી શકીએ અને કોઈ પણ પોલિટિકલ પક્ષ હોય એના પ્રચાર પ્રસારનો મહત્તમ ટાર્ગેટ એ યુવા વર્ગ રહેવાનો છે. આ યુવા વર્ગ એવો છે કે જે આઝાદી પછી જન્મ્યો છે, જેણે આપણો ભારતીય ભવ્ય અને સંઘર્ષવાળો ભૂતકાળ જોયો નથી પરંતુ એણે જે પરિવર્તનો છે એટલા જ જોયા છે એમણે. તો એ યુવા વર્ગ કે જે આંતરરાષ્ટ્રીય કક્ષાનું વિચારે છે, તો એ યુવા વર્ગ બહુ એમ્બિશિયસ છે. એ લોકોએ પ્રાપ્ત એ કરવું છે કે જેની પાછળનો સંઘર્ષ એમને ખબર નથી પરંતુ એમને બધું જ જોઈએ છે. એ લોકો માધ્યમોથી એક્સપોઝ થઈ ગયા છે, એ લોકો નેટ પર ક્લિક કરે છે તો આખી દુનિયા એમની સામે છે, એટલે એમની અપેક્ષાઓ વૈશ્વિક છે અને એમના રિસોર્સિસ લોકલ છે. તો હું માનું છું કે આ એક સંઘર્ષ જે લગભગ તમામ યુવાને કોઈક તબક્કે ફેસ કરવાનો આવવાનો જ છે કે વૈશ્વિક અપેક્ષાઓ સાથે સ્થાનિક રિસોર્સિસ આ બેનું મેચિંગ કઈ રીતે કરવું. હું માનું છું કે સૌથી કદાચ મોટો પડકાર એમને આ છે. હવે જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ અને લોકલ લેવલ પર પણ નેતૃત્વ પણ આને કારણે યુવા થવાનું છે. બીજું એક છે તે નોલેજનો ફ્રન્ટ છે. ટેકનોલોજી જે છેલ્લા 10 વર્ષમાં વિકસી ગઈ છે એટલી આગલા 100 વર્ષમાં નહોતી અને આગલા 100 વર્ષમાં હતી એવું એના પાછલા 1000 વર્ષમાં નહોતી. તો આજે બધું જ એક માઉસની ક્લિક ઉપર છે. તો એવે વખતે જોબથી માંડીને રિલેક્સેશન, પાસ ટાઈમ, અર્નિંગ, આ તમામ આપણી જે ટેકનોલોજી અને નોલેજનો ફ્રન્ટ છે એમાં યૌવનનું મહત્ત્વ એ આપણને ચર્ચા પર મૂકી દેવું છે. ટેકનોલોજીના ઝડપી વિકાસને કારણે ઘણા બધા ફાયદાઓ છે અને કેટલાક ગેરફાયદાઓ છે. ઘણા ફાયદામાં એવું છે કે યુવાનોએ હવે એવી દોડધામ નથી કરવાની જે આજથી 50 વર્ષ પહેલાં કરવી. આજે એક કોઈ યુવાને આજે રિસર્ચ કરવું છે, એક નવા ફિલ્ડમાં કંઈ પદાર્પણ કરવું છે અથવા નવા ફિલ્ડમાં શું છે એ જાણવું છે, તો હું માનું છું કે 30 જ મિનિટમાં એની પાસે બધું હાજર છે. એટલે એક રીતે એને કેટલી સવલત થઈ ગઈ છે. એની સામે હવે પડકાર એવો થયો છે કે એને વધારે પડતી માહિતીઓ એની પાસે છે. એની પાસે એટલી બધી ઇન્ફોર્મેશન છે કે ઘણીવાર યુવા કન્ફ્યુઝ થઈ જાય છે કારણ કે હવે એને બધું સેકન્ડ હેન્ડ મળે છે. 50 વર્ષ પહેલાંનો યુવાન એવો હતો કે એ પોતાના અનુભવે જ બધું શીખે છે, એટલે એને ખબર છે કે આટલું જ લેવાનું છે, એમાંથી શું ગ્રાહ્ય છે અને શું અગ્રાહ્ય છે એને ખબર હતી. હવે આજે તો ઇન્ટરનેટનું બજાર છે, આ બજારમાં કોઈ પણ રદ્દી માલ પણ મુકાઈ જવાનો છે, કોઈ પણ ઇનઓથેન્ટિક વસ્તુ પણ એની સામે આવી જવાની છે. ત્યારે એની પાસે સ્ટાન્ડર્ડાઇઝેશનની મર્યાદાઓ છે,

0: એની પાસે કઈ વસ્તુ યોગ્ય અને કઈ અયોગ્ય એની ફર્સ્ટ હેન્ડ સમજ નથી, એની પાસે પોતાના અનુભવનું કંઈ નથી, પણ એણે પરાયા અનુભવ પર રિલાય કરવું પડે છે. તો ઓવર એક્સપોઝડ ઇન્ફોર્મેશનના વિસ્ફોટથી વધારે પડતા એક્સપોઝ થવાથી યુવાનને ગેરમાર્ગે દોરવાઈ જવાની સંભાવનાઓ છે. અર્નિંગ, આ એક મોટો ફાયદો છે ટેકનોલોજીના ફ્રન્ટ પર. પહેલાં તો કેવું હતું કે એને પડિયામાં ચાર માણસ ઓળખતા હોય અને એને કોઈક જાણીતી બેંકમાં કે કોઈ ફર્મમાં એને નોકરી અપાવી દઈ અને આખી જિંદગી કાઢી નાખે. હવે બદલાઈ ગયું છે. હવે આજનો યુવાન પોતાની આવડત ઉપર એ શોધી કાઢશે કે મારી પાસે જે આવડત છે તે તો હું ઇઝરાયલમાં જઈને વેચી શકું એમ છું. તો એને માટે હ્યુજ ઓપનિંગ છે. એને ખબર પડે કે આ વસ્તુ તો રશિયામાં ચાલે એમ છે, તો હું શું કામ અહીંયા આગળ પડી રહ્યો છું, તો એ જઈ શકે છે. તો આ નોલેજનું ફ્રન્ટ એ બેધારી તલવાર જેવું છે. એ જો એને સારી રીતે વાપરશે તો એ ક્યાંનો ક્યાં પહોંચી જશે, અને સાથે પોતે પોતાના 5-25 બીજા યુવાનોને પણ તૈયાર કરીને, ટીમવર્ક કરીને, એક ખૂણાના ગામડામાં છે ને કે જેનું નામ કોઈ નહીં સાંભળ્યું હોય ત્યાંથી એ ડાયરેક્ટ વ્યવહાર કરીને લાખો કરોડ રૂપિયા કમાઈને દેશને હુંડિયામણ અપાવશે અને બીજા 5-25 નોકરી અપાવશે. તો આ એનો ફાયદો પણ છે. ત્રીજો એક ફ્રન્ટ બહુ મહત્ત્વનો ફ્રન્ટ છે, જેને આપણે કૌટુંબિક ફ્રન્ટ કહીએ છીએ, ફેમિલિયલ ફ્રન્ટ. કૌટુંબિક હરોળોમાં આજના યુવાનનું સ્થાન અચાનક બદલાઈ ગયું છે. છેલ્લા થોડા વર્ષોમાં યુવાન હવે સોશિયલ નેટવર્કિંગ ઉપર હોય છે. મોટેભાગના યુવાનો કંઈ પણ બનાવ બન્યો અત્યારે એ લોકોએ વર્ષગાંઠ ઉજવી તો ફટાક દઈને એનું યુકેમાં એનો કઝિન હશે તો એને 10મી મિનિટે ખબર છે કે આ આટલા જણામાં હાજર હતા, આ લોકોએ હેપી બર્થડેનું સોંગ ગાયું, કેક કાપી અને આ કર્યું. 10મી મિનિટે એને કેનેડા ટોરેન્ટોમાં એના કઝિનને ખબર છે કે આ થઈ ગયું અત્યારે એક ઘરમાં. તો હવે સમયનો લેપ્સ ચાલ્યો ગયો. એ લોકો ક્ષણે ક્ષણે પોતાના રિફ્લેક્શન્સ બદલે છે, ક્ષણે ક્ષણે પોતાના એક્સપ્રેશન ચેન્જ કરી નાખે છે. એની સાથે જે પેઢી પોતાના આંદોલનો બદલતા જેને દિવસો અને અઠવાડિયાઓ લાગે છે એ પેઢી એની સાથે સેટ થવું પડે છે. તો આ યુવાન આટલો ફાસ્ટ છે, તો આટલા ફાસ્ટ હોવાનો ફાયદો એ છે ઝડપભેર પોતાના નિર્ણયો બદલી શકે છે. એને ક્ષણે ક્ષણે હિન્દુસ્તાનમાં શું છે, ગુજરાતમાં શું છે, પોતાના શહેરમાં શું છે, દરેકે દરેક વસ્તુની એને ખબર છે. એની સાથે એણે એના કુટુંબને એણે એની સાથે જોડવાનું છે. આ યુવાનને માટે એક પડકાર છે, કારણ કે જો એ પોતાના કુટુંબને સાથે ન રાખી શકે તો એ દિશાહીન બની શકે છે. એટલે એણે એવી પેઢીને સાથે રાખવાની છે કે જે પેઢી આ બધાથી વેલવર્સ નથી. તો આ એને માટે એક પડકાર છે. એક ચોથો છેલ્લો ફ્રન્ટ એ રિલેશનશીપનો ફ્રન્ટ છે. યુવાનોની રિલેશનશીપની પેટર્ન આને કારણે બહુ બદલાઈ ગઈ છે. ફટ ફટ ફટ એક સેકન્ડમાં એ લોકો પ્રેમમાં પડી જાય, એક સેકન્ડમાં લાઇક મોકલે, એક સેકન્ડમાં પાછું ડિસલાઇક થઈ જાય. તો પ્રેમ એટલો એટલો ઝડપથી થઈ બી નથી જતો અને એટલો ઝડપથી ચાલ્યો પણ નથી જતો. પણ હવે એ લોકોને ટૂલ્સ એટલા બધા ઇઝી છે કે એ લોકો બધું એક સેકન્ડમાં લાવી બી દે છે અને ગુમાવી બી દે છે. તો આ લાવવા ગુમાવવાનું આટલું ઝડપી થઈ જવાથી ઘણા યુવાનો આને એબ્સોર્બ નથી કરી શકતા. એને કારણે એ લોકો ઘણા મેન્ટલ સ્ટ્રેસમાં આવી જાય છે. તો રિલેશનશીપની પેટર્ન જે બદલાઈ જાય છે તે હું માનું છું કે આજના યુવાન માટે બહુ મહત્ત્વની ભૂમિકા છે. અને આ પેટર્નને એણે સમજવી પડશે અને એમાં એણે સેટ થવું પડશે. તો આ બધાને કારણે સરવાળે અમે જોયું છે કે યુવાનોમાં ઘણી બદીઓ વધી છે, વ્યસનો વધ્યા છે, બીમારીઓ વધી છે, આત્મહત્યા ઇમ્પલ્સિવ થઈ ગયા છે યુવાનો. અને કારણે કોઈ બી વસ્તુ ધ્યાનથી ધીમે ધીમે એબ્સોર્બ થવા દેવાને બદલે ફટાફટ આવે છે ને જાય છે, તો મગજ એને માટે પૂરતું મેચ્યોર નથી. 18 વર્ષે આટલા બધા જો ઇનપુટ પડતા હોય તો એ મગજ જો એટલું મેચ્યોર ન હોય તો એ મગજ ઇમ્પલ્સિવ થઈ જાય છે, આવેશાત્મક થઈ જાય છે, વ્યસની થઈ જાય છે, બધી બદીઓ આવી જાય છે, ખોટી ખોટી વસ્તુ અપનાવી લે છે, હિંસક બને છે, ક્રોધી બની જાય છે, મા બાપ સાથે ઝઘડા કરે છે, પોતાના પોતે જેને સૌથી વધારે ચાહે છે એની સાથે સૌથી વધારે ઝઘડે છે. તો હું માનું છું કે યુવાનો સામે અનેક પડકારો છે, પણ એ પડકારો પહોંચી વળવા માટેની સજ્જતા પણ યુવાનો પાસે જ છે. કારણ કે એ લોકો રિસોર્સફુલ છે, એ લોકોને નવા વિચારો આવે છે, એ લોકો પોતાના વિચારોને અમલમાં મૂકવા માટે એ લોકો પાસે સંસાધનો છે. તો આમાંથી એ લોકોએ જ નીકળવાનું છે અને એનો રસ્તો એ લોકોએ પોતે જ શોધવાનો છે. વડીલો ખાલી પોતે એને માટે સજ્જ રહે અને એ લોકોને યોગ્ય રીતે ગાઈડ કરે એટલું જ પૂરતું છે.
1: સાંભળી મિત્રો, આપના વાર્તાકારે કેટલી સરસ વાતો કરી. તો હવે આપણે સાંભળીશું ફિલ્મ પરિણીતાનું આ ગીત.

મિત્રો, પરીક્ષાની વાત કરી, પરિણામો આવી ગયા છે, હવે તેમના જીવનમાં એક નવો પડાવ શરૂ થવાનો છે, ત્યારે આજના યુવાનો માટે એક સરસ મજાની કવિતા લઈને આવી છું. યુવા, યુવા એટલે માત્ર ઉંમર નહીં, યુવા એટલે એક વિચાર છે, સપના જોવાની હિંમત અને તેને સાકાર કરવાની તાકાત છે. યુવા એટલે બદલાવની પવન જે જૂની વૃત્તિઓને હલાવી દે અને નવી દિશામાં સમાજને આગળ વધારી દે. યુવા, યુવા એટલે આગ પણ છે અને પ્રકાશ પણ, જો યોગ્ય દિશા મળે તો એ જ ભવિષ્યનો વિશ્વાસ પણ. આ સાથે જ આપણે સાંભળીશું ફિલ્મ ગુરુનું આ ગીત.

મિત્રો, આ મસ્ત મજાના ગીતોની જેવી મીઠાસ જીવનમાં પણ હોય છે, નાની નાની પળોમાં. આપણે ઘણીવાર મોટી સફળતાની પાછળ દોડતા રહીએ છીએ, પણ ખરેખર સુખ તો આ નાની નાની ખુશીઓમાં જ મળે છે. કોઈની સાથે હસવું, કોઈની વાત સાંભળવી, કે પછી પોતાને જ થોડી વાર સમય આપવો. જીવન કોઈ રેસ નથી કે જ્યાં પહોંચવાનું જ મુખ્ય હોય. આ તો એક સફર છે જે દરરોજ હરેક પળમાં જીવવાનું હોય. ક્યારેક ક્યારેક બધું પરફેક્ટ નથી હોતું, પણ એ પણ જરૂરી છે. કારણ કે અપૂર્ણ પળો જ આપને શીખવાડે છે કે પરફેક્ટ શું હોય છે. તો ચાલો આજથી થોડું ધીમું જીવીએ, થોડું વધારે અનુભવ કરીએ અને જે છે

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સાંજના 7 થયા છે. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ.
1: જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ હતો ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં 1 જૂનથી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થશે. ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષાનું 83.86% પરિણામ. સીધું વિદેશી રોકાણ મેળવવામાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે. સુરતમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરતી ખાનગી હોસ્પિટલને સીલ કરાઈ. કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે માવઠાની આગાહી. અને આઈપીએલ ક્રિકેટની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સમાચાર વિગતવાર. રાજ્યમાં 1 જૂનથી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થશે. રાજ્ય સરકારના ગેજેટ મુજબ 30 જૂન સુધી હાઉસ લિસ્ટિંગ ઓપરેશન હાથ ધરાશે. આ તબક્કામાં દરેક મકાન, રહેણાંક એકમ તેમજ ઘરેલુ માહિતી એકત્રિત કરવામાં આવશે અને પરિવાર દીઠ આશરે 33 પ્રશ્નો પૂછવામાં આવશે. મકાનોની ગણતરી શરૂ થાય તે પહેલા નાગરિકોને પોતાની માહિતી જાતે જ નોંધાવવાની તક અપાશે. તે અનુસાર 17 મેથી 31 મે દરમિયાન સેલ્ફ એન્યુમેરેશન પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં લોકો પોતાની માહિતી જાતે જ નોંધી શકશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરાયું છે. આ વર્ષે 83.86% પરિણામ આવ્યું છે. રાજ્યમાં સૌથી વધુ 90.85% પરિણામ સાથે નર્મદા જિલ્લો પ્રથમ ક્રમે છે, ત્યારે આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી કિરણબેન પટેલે આ સફળતાને શિક્ષકો અને વિદ્યાર્થીઓના કઠોર પરિશ્રમનું પરિણામ ગણાવ્યું છે.
1: છેલ્લા 2 વર્ષથી 3જા નંબરે હતા, આ વખતે 1સ્ટ નંબરે છીએ. અમને જે મદદરૂપ થયા છે અને બિલકુલ સ્ટ્રેસ વગર અમે આખી પરીક્ષા કન્ડક્ટ કરી શક્યા છીએ, એના માટે જિલ્લાના વહીવટી તંત્ર, જિલ્લાના પત્રકાર મિત્રો અને જિલ્લાના વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો, જિલ્લાના આચાર્ય મિત્રો, તમામે તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.
0: આજે જાહેર કરેલા પરિણામ અંગે સાંભળીએ એક અહેવાલ.
2: આ વર્ષે કુલ 7,56,392 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 6,34,327 વિદ્યાર્થી પ્રમાણપત્રને પાત્ર બન્યા છે.

0: સૌથી વધુ પરિણામ નર્મદા જિલ્લાનું 90.85%, જ્યારે પંચમહાલ જિલ્લાનું સૌથી ઓછું 76.42% પરિણામ આવ્યું છે. ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર 100% પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યું, જ્યારે દાહોદ જિલ્લાના મુનખોસલા કેન્દ્રનું સૌથી ઓછું 33.74% પરિણામ આવ્યું છે. રાજ્યની 1697 શાળાઓનું 100% પરિણામ આવ્યું છે, જ્યારે 164 શાળાઓનું પરિણામ 30% કરતા ઓછું રહ્યું. આ વર્ષે કુલ 35,508 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: આજે જાહેર કરાયેલા પરિણામમાં ગીર સોમનાથ જિલ્લાનું 82.34% પરિણામ આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 11,512 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, તો કચ્છ જિલ્લો 84.64% પરિણામ સાથે મોખરે રહ્યો. બોર્ડ કરતાં પણ 0.78% વધારે પરિણામ મેળવવા સાથે રેકોર્ડ બ્રેક 662 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી ઇતિહાસ રચ્યો છે. ડાંગ જિલ્લાના ધોરણ 10નું 88.17% પરિણામ આવ્યું છે અને રાજ્યમાં 6ઠા ક્રમે રહ્યો છે. ભાવનગર જિલ્લાની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંકુલે 100% પરિણામ સાથે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. મહીસાગર જિલ્લામાં 12,203 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે. જિલ્લામાં A1 ગ્રેડમાં 285 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. વલસાડ જિલ્લામાં 79.80% અને નવસારીમાં 84.61% પરિણામ આવ્યું છે. સાબરકાંઠા જિલ્લાનું ધોરણ 10નું 82.91% પરિણામ જાહેર થયું છે. પંચમહાલ જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં જિલ્લામાં 2.82% નોંધપાત્ર વધારો થયો છે. સીધું વિદેશી રોકાણ FDI મેળવવામાં ગુજરાત દેશમાં 3જા ક્રમે રહ્યું છે. કેન્દ્ર સરકારના આંકડા અનુસાર એપ્રિલ 2025થી ડિસેમ્બર 2025 દરમિયાન ગુજરાતે આશરે 44,041 કરોડ રૂપિયા જેટલું જંગી વિદેશી રોકાણ આકર્ષ્યું છે. રાજ્યના FDIમાં અડધાથી વધુ 52% હિસ્સો મોટા અમદાવાદ જિલ્લાનો છે. રાજ્યને 3 જ મહિનામાં 23,699 કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ પ્રાપ્ત થયું છે. ગુજરાતે છેલ્લા 25 વર્ષમાં કુલ 3,91,613 કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ મેળવ્યું છે. દેશમાં આવેલા કુલ રોકાણનું 15% રોકાણ ગુજરાતમાં થયું છે. સુરતમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરતી ખાનગી હોસ્પિટલનો ફાર્માસિસ્ટ ઝડપાયો છે. આ અંગે વધુ માહિતી આપતા આરોગ્યમંત્રી પ્રફુલ પાનસરિયાએ જણાવ્યું, વરાછા વિસ્તારમાં આરોગ્ય વિભાગે ઓચિંતો દરોડો પાડ્યો બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને હોસ્પિટલને સીલ કરી દીધી છે, જ્યારે પોલીસે ફાર્માસિસ્ટ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
2: જિલ્લા આરોગ્ય તંત્રને ત્યાં રેડ પાડવાની સૂચના આપેલી હતી અને આ સૂચના પ્રમાણે 3 બહેનો ગર્ભપાત અને ગર્ભ પરીક્ષણ માટે ત્યાં આવ્યા હતા, ત્યારે એમના ઉપર એક્શન લેવામાં આવ્યા છે, એમની પર FIR કરવામાં આવી છે અને જિલ્લા આરોગ્ય તંત્રએ ઘોર બેદરકારી રાખી છે, માટે આરોગ્ય વિભાગને પણ શોકોદની નોટિસ પાઠવવામાં આવી છે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને ગાંધીનગર ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ. પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવેની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોનના ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ અને જિલ્લા મહામંત્રી હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોમનાથ મુલાકાતની રૂપરેખા અંગે મંથન થયું. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીના પ્રવાસને પગલે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મુલતવી રાખવામાં આવી છે. રાજ્યનું SC નિગમ પણ હવે કેશલેસ બની રહ્યું છે. હવે બસોની 30% આવક હવે ડિજિટલ પેમેન્ટથી થાય છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 8,000થી વધુ બસમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને UPI દ્વારા ઓનલાઈન બુકિંગ, મોબાઈલ એપ અને કરન્ટ બુકિંગ દ્વારા ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે રાજ્યભરમાં હવે હજારો મુસાફરોને મુસાફરી દરમિયાન રોકડ રાખવાની જરૂર ન રહેતી હોવાનું SC નિગમના વિભાગીય નિયામક JB કારોત્રાએ જણાવ્યું છે.
3: એન્ડ્રોઇડ એપ્લિકેશન છે, એના આધારિત પણ તે ઓનલાઈન રિઝર્વેશન બુકિંગ કરાવી શકશે અને તેમાં 60 દિવસ અગાઉ સુધી બુકિંગ કરાવી શકશે, જેથી તેઓનું પ્લાનિંગ જે મુજબ હશે તે મુજબ GSRTC ની ઓફિશિયલ એપ્લિકેશન છે એના આધારે એ મોબાઈલ રિઝર્વેશન કરાવી અને મુસાફર ઘર બેઠા એ પોતાની ટિકિટ મેળવી શકશે.
1: કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે માવઠાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે. આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, જોકે ત્યારબાદ

0: તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી વધવાની સંભાવના હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું છે.
1: 7 થી 12 મે તક મોસમ આમતર પર શુષ્ક રહેને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ. અધિકતમ તાપમાન કા વાત કરે તો અગલે 3 દિન તક કોઈ તાપમાન મે બડા બદલાવ નહીં રહેગા, લેકિન ઉસકે આગે તાપમાન મે બઢતર રહેગા, ગ્રેજ્યુઅલ રાઇઝ રહેગા 2 થી 3 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઇસમે ડિસ્કમ્ફર્ટ ફીલ હોયગી, અનઇઝીનેસ ફીલ હોયગી. સબસે અધિકતમ તાપમાન રેકોર્ડ હોય રાજકોટ મે 42.3 ડિગ્રી સેન્ટીગ્રેડ, જો સામાન્ય સે 0.9 ડિગ્રી સેન્ટીગ્રેડ જ્યાદા હૈ.
0: રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા લીગલ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યો છે, જેમાં કેદીઓ અને તેમના મુલાકાતીઓને કાનૂની સહાય તેમજ માર્ગદર્શન, જેલની મુલાકાતે આવતા પરિવારના સભ્યોને આરોપીના જામીન, અપીલ તેમજ કેસની સ્થિતિ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની ફાઇનલ મેચ 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જ્યારે ધર્મશાલા ચંદીગઢમાં નોકઆઉટ મેચ રમાશે. આ સિઝનમાં 5 મે સુધીમાં 48 મેચ રમાઈ ચૂકી છે. 70 મેચ રમાયા બાદ પ્લેઓફ મુકાબલા યોજાશે, જેમાં ક્વોલિફાયર 1 ધર્મશાલામાં 26 મેના રોજ રમાશે. તેમાં પોઈન્ટ્સ ટેબલની ટોચની 2 ટીમો સામસામે હશે. ચંદીગઢના ન્યૂ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 27 મેના રોજ એલિમિનેટર અને 29 મેના રોજ ક્વોલિફાયર 2ની મેચ રમાશે. કચ્છ જિલ્લામાં ઘૂસણખોરીના વધતા જોખમો વચ્ચે સીમા સુરક્ષા દળ BSFને મોટી સફળતા મળી છે. હરામીનાળા અને ક્રીક વિસ્તારમાં પેટ્રોલિંગ

બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે. પ્રાથમિક તપાસમાં બોટમાંથી માછીમારી માટેના સાધનો અને જાળ મળી આવી છે. આ ઘટના બાદ સરહદી અને દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કઠોળ સંશોધન કેન્દ્રને રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત બેસ્ટ સેન્ટર એવોર્ડ પ્રાપ્ત થયો છે. બેંગલુરુ ખાતે આયોજિત 3 દિવસીય રાષ્ટ્રીય ગ્રુપ મીટીંગ દરમિયાન આઈસીએઆરના મહાનિદેશક ડોક્ટર એમ એલ જાટના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પરથી આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર ગુણવંત વસાવાનું આજે અવસાન થયું છે. 65 વર્ષીય ગુણવંત વસાવાની તબિયત અચાનક લથડતા તેમને સુરત ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું છે. મહેસાણાથી મસાલા ભરેલી પહેલી ટ્રેન આસામ જવા માટે આજે રવાના થઈ છે. મહેસાણા સ્ટેશનથી પૂર્વોત્તર સીમાંત રેલવેના રગિયા મંડળમાં આવેલા આસામના અજારા સ્ટેશન માટે 4,200 ક્વિન્ટલ જીરુથી લોડેડ પહેલી ડીમ્ડ વીપી રેક સફળતાપૂર્વક લોડ કરીને રવાના કરવામાં આવી છે. આ સિદ્ધિ અમદાવાદ મંડળ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ આજે વઢવાણ ભોગાવો નદીના કાંઠે રિવરફ્રન્ટના 3જા તબક્કાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે રિવરફ્રન્ટના 1st અને 2જા તબક્કાની સફળતા બાદ હવે 3જા તબક્કાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં 1 જૂનથી વસ્તી ગણતરીનો 1st તબક્કો શરૂ થશે. ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષાનું 83.86% પરિણામ. સીધું વિદેશી રોકાણ મેળવવામાં ગુજરાત દેશમાં 3જા ક્રમે. કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે માવઠાની આગાહી. અને આઈપીએલ ક્રિકેટની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. મિત્રો, ગામનો છોરો કાર્યક્રમમાં આપ તમામ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કહેવાય છે ને કે જેની કોઢમાં પશુ ધણ ધણે એનું આખું આંગણું હર્યું ભર્યું લાગે. પણ મિત્રો, આજનો જમાનો માત્ર મહેનતનો નહીં પણ ગણતરીની મહેનતનો છે. આપણે ત્યાં પશુપાલન તો સદીઓથી થાય છે, પણ હવે સમય આવ્યો છે એમાં વિજ્ઞાન અને આધુનિકતા ભેળવવાનો. કેમ દૂધ ઉત્પાદન ઓછું આવે છે, કેમ પશુઓ વારંવાર બીમાર પડે છે, અને કેવી રીતે પશુપાલનને એક સામાન્ય વ્યવસાયમાંથી મોટો નફાકારક બિઝનેસ બનાવી શકાય. મિત્રો, આવા અનેક સવાલોના જવાબ લઈને આજે ગામનો ચોરો કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે. મિત્રો, આ વિષય પર વિસ્તૃત માહિતી મેળવીએ એ પહેલાં સાંભળીએ આ સરસ મજાનું ગીત.

0: મિત્રો, સરસ મજાનું ગીત સાંભળ્યા બાદ આજે આપણા આકાશવાણી સ્ટુડિયોમાં પ્રવીણ કાકાએ લીધેલ આ ઇન્ટરવ્યૂ આપણે સાંભળીએ, જેમાં માહિતી છે આધુનિક પશુપાલનથી વધુ નફો કેવી રીતના મેળવી શકીએ. તો ચાલો સાંભળીએ આ ઇન્ટરવ્યૂ.
1: નમસ્કાર શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રો. મિત્રો, ગામના ચોરો કાર્યક્રમમાં આપ સૌ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ગામના ચોરો કાર્યક્રમમાં આપણે ખાસ કરીને ખેતીને, પશુપાલનની અને ખેડૂતોને લગતી પ્રવૃત્તિઓને આપણે આ કાર્યક્રમમાં વાતો કરતા હોઈએ છીએ. મિત્રો, ભારત ખેતી પ્રધાન દેશ છે અને એમાં ખેતીની સાથે સાથે પશુપાલનનો પણ પૂરક વ્યવસાય તરીકે વિકસ્યો છે અને વ્યવસાયિક ધોરણે આપણા ખેડૂત મિત્રો અને પશુપાલકો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. તો મિત્રો, આજે આપણે વાત કરીશું આધુનિક પશુપાલનથી વધુ નફો કેવી રીતે મેળવી શકાય. અને મિત્રો, આ વિષય ઉપર વાત કરવા માટે અમારા આકાશવાણી સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર બ્રિજલ સી બારોટ, કે જેઓ મદદનીશ પ્રાધ્યાપક પશુ ઉત્પાદન અને વ્યવસ્થાપન વિભાગ પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય કામધેનુ યુનિવર્સિટી રાજપુર હિંમતનગર ખાતે પોતાની સેવાઓ આપે છે. પ્રથમ તો આકાશવાણી પરિવાર અને અમારા ખેડૂત મિત્રો વતી મેડમ આપનું સ્વાગત છે. નમસ્કાર.
2: નમસ્કાર.
1: તો મેડમ, પહેલાં આપણે જેમ વાત કરીએ એમ આધુનિક પશુપાલનથી વધુ નફો, તો ખેડૂત મિત્રોને મોટાભાગે જ્યારે ચારાની વાત આવે, ઘાસચારાની વાત આવે, ત્યારે લગભગ અડધ ખર્ચો ઘાસચારાની પાછળ થતો હોય છે. તો આપણા ખેડૂત મિત્રો અને ખાસ કરીને જે પશુપાલક પશુપાલનનો વ્યવસાય કરે છે, તો આ ઘાસચારાનું વ્યવસ્થિત મેનેજમેન્ટ કેવી રીતે કરી શકે જેથી કરીને એમને આર્થિક રીતે પૈસાની બચત થાય, તો એ વિશે વાત કરશો?
2: સૌપ્રથમ તો હું પશુપાલક મિત્રોને એમ કહીશ કે લગભગ 70-75% જેટલો જે ખોરાકનો ખર્ચ છે એ જતો હોય છે. દિવસે દિવસે આપ જાણીએ છીએ તેમ ઘાસચારા, દાણ બધાની કિંમત વધી રહી છે. તો ઘણી વખત આપણે શું કરતા હોઈએ છીએ કે પશુઓને સીધો સાદો પૂળો નાખી દઈએ છીએ, જેના કારણે 20-30% જેટલો બગાડ થઈ જાય છે. કારણ કે એની અંદર પશુ એ પૂળો પૂરેપૂરો હોય તો એને તોડવા માટે એનર્જી, એની જે શક્તિ હોય, વેસ્ટ કરે છે. અને સૌથી વધારે જે મોટો ભાગ છે એનો પૂળાનો છાણ અને મળમૂત્રમાં વેડફાઈ જાય છે, કારણ કે પૂળો મૂળ અવસ્થામાં હોવાથી પાચન થતું નથી. અને જેની કારણે ઘણી વખત ખેતરમાં જે તે ટાઈમે જીવજંતુઓ ઉધઈ જેવી સમસ્યાઓ પણ ઊભી થાય છે. અને જો ગુણવત્તાસભર ખાતરનો જે હોય આપણને ખેતીમાં લાભ પણ મળતો નથી. એ તો એના માટે આ જે અવ્યવસ્થા ઊભી થઈ છે એને વ્યવસ્થા કરવા માટે ઘાસચારાના જે નાના નાના ટુકડા હોય એમને આપણે ચાફિંગ કરી દેવું જોઈએ. ચાફિંગ કરવા માટે મુખ્યત્વે આપણે નાના પાયે ચાફિંગ કરવું હોય તો સૂડાનો ઉપયોગ કરીએ છીએ, અને જો મોટા પાયે તમારું બહુ મોટું ફાર્મ હોય તો એના માટે આપણે ચાફ કટર સાધનનો ઉપયોગ કરીએ છીએ. આ ચાફિંગ એટલે કે કટિંગ કરવાથી શું ફાયદો થાય કે જે ખોરાકના જે દાણના જે ટુકડા હોય છે એને નાના નાના કરી દે, જેના કારણે પચાવવામાં આસાનીથી પચી જાય અને દૂધ ઉત્પાદનની અંદર ફેટમાં પણ વધારો કરે છે. અને જો આપણી ગમાણ પાકી હોય તો એની અંદર આપણે પૂરતા પ્રમાણમાં એ ટુકડા નાખી શકીએ છીએ, જેનાથી ખોરાકનો બગાડ અટકાવી શકાય છે.
1: ખેડૂત મિત્રો, જેમ મેડમે વાત કરી એમ નાના ટુકડામાં કરીને આપીએ તો આપણે ઘાસચારાને આપણે બચાવી શકીએ અને વધુ નફો કરી શકીએ. હવે જ્યારે પશુની સંખ્યાની વાત આવે છે, તો આપણા ખેડૂત મિત્રો જો પશુપાલન ક્ષેત્રે સારો એવો નફો લેવા માંગતા હોય તો પશુઓની સંખ્યા કેટલી રાખી શકાય, ને પશુઓની સંખ્યા એ કયા કયા ધોરણો પર, ખાસ કરીને કયા મુખ્ય બાબતો ઉપર આધાર રાખે છે વિશે વાત કરો?

0: છો?
1: સૌ પ્રથમ તો હું જણાવવા માંગીશ કે આપની પાસે, એટલે કે જે ખેડૂત છે એની પાસે જમીન કેટલી ઉપલબ્ધ છે, પાણીની વ્યવસ્થા શું છે, મૂડી કેટલી છે એની પાસે, રોકાણ, મજૂરો અને એની આજુબાજુનું જે દૂધ વેચાણનું જે માર્કેટ છે એ કેવું છે, એ બધી બાબતને ધ્યાનમાં રાખીને આપણે પશુધન નક્કી કરતા હોઈએ છીએ. શરૂઆતમાં ઘણી વખત કેવું થતું હોય કે કોઈ પશુપાલક મિત્રો ખૂબ જ ઉત્સાહી હોય તો પોતાનું જે આ પાછળનું જે મુખ્ય જે ધ્યેયો છે એ જાણ્યા વગર જ વધુ સંખ્યામાં વધુ જાનવરો લાવી દે, જેના કારણે અવ્યવસ્થા ઊભી થાય છે, જેના કારણે થોડા સમય પછી વ્યવસાયની અંદર નુકસાન પણ થાય છે. તેથી ઓછા પશુઓ રાખવા જરૂરી છે, પરંતુ સારું ઉત્પાદન આપતા એવા પશુઓ રાખવા જોઈએ. અને સતત આવક મેળવવી હોય તો જે ખેડૂત મિત્રો છે એમને એમના જે ફાર્મ છે એની અંદર દૂધાળા અને વસુકેલા જે દૂધ નથી આપતા એ પ્રાણીઓનું પ્રમાણ પણ જાળવવું જોઈએ, જેનો સરેરાશ રેશિયો જે છે 75:25, 75 પ્રાણીઓ હોય એ દૂધમાં, એટલે કે દૂધ ઉત્પાદન આપતા હોય, અને 25 હોય એ વસુકેલા, એટલે કે જેનું દૂધ ઉત્પાદન પતી ગયેલું છે. આ રેશિયો જો જળવાઈ રહે તો પશુપાલક મિત્રોને દૂધ ઉત્પાદનમાં પણ વધારો થાય છે અને પશુઓની જે સંખ્યા છે એ પણ જાળવી શકાય છે. આપણો પશુપાલન જે વ્યવસાય છે, સર્વપ્રથમ જાણીએ તો આપણે એની અંદર સૌથી વધારે મજૂરો પર જ આપણે નિર્ભર હોઈએ છીએ. ખાસ કરીને મજૂરો જે દૂધનું દોવાનું કામ કરતા હોય, દૂધ વેચાણનું કામ કરતા હોય, ફાર્મની સ્વચ્છતાનું કામ કરતા હોય, પશુઓના સાફસફાઈ કરવાનું કામ કરતા હોય, આવા પ્રકારના મજૂરો હોય એની અંદર જે મજૂરો આપણે રોકીએ છીએ એમનું દૈનિક કામ છે, એના માટે તેઓ કુશળ હોવા જોઈએ, મહેનતુ હોવા જોઈએ, નિષ્ઠાવાન અને જવાબદાર વ્યક્તિ હોવો જોઈએ, જે તે આપણે મજૂર તરીકે આપણે ફાર્મમાં રાખીએ છીએ, અને સમયસર પોતાનું કામ જેમ કે ઘાસચારાનું નિરણ અને યોગ્ય રીતે એ પોતાનું કામ કરવામાં નિપુણ હોવો જોઈએ. જો મજૂરો આપણે વ્યવસ્થિત રીતે રોકીએ તો આપણું જે આર્થિક વળતર છે એ પણ આપણને મળી રહે છે.
0: હવે બીજો એક મહત્વનો પ્રશ્ન છે કે પશુપાલનમાં વૈજ્ઞાનિક અભિગમ કઈ રીતે અપનાવી શકાય અને વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણા ખેડૂત મિત્રો કઈ રીતે પશુપાલન રાખી શકે?
1: પશુપાલનમાં વૈજ્ઞાનિક અભિગમ એ ખૂબ જ જરૂરી વાત છે. સૌ પ્રથમ તો હું એમ કહીશ કે જે આપણે ફાર્મની અંદર જે પશુધન આપણે રાખીએ છીએ એની અંદર પાડી અને વાછરડીઓનું વૈજ્ઞાનિક રીતે આપણે કઈ રીતે ઉછેર અને માવજત કરવી જોઈએ. તો આપણે સૌ જાણીએ છીએ કે પાડી અને વાછરડી જ્યારે જન્મે ત્યારે સૌ પ્રથમ એને જે પાડી કે વાછરડી જન્મી હોય તેનું નાક સાફ કરવું જોઈએ, એના છાતીના ભાગે માલિશ કરવી જોઈએ જેથી એનો શ્વાસોશ્વાસ ચાલુ થઈ જાય, શરીરને સાફ કરવું જોઈએ. એનો જે ડૂંટો હોય એ ખરી જાય તો ત્યાં એને ડૂંટા ઉપર એન્ટીસેપ્ટિક સોલ્યુશન દવા લગાવવી જોઈએ, જેથી કોઈપણ જાતનું ઇન્ફેક્શન જે બચ્ચાઓમાં શરૂઆતના સમયમાં થતું હોય, ડાયરિયા કે જોવા ના મળે. પછી એને જંતુરહિત કરીને 1-1.5 કલાકની અંદર ખીરું, એટલે કે કોલેસ્ટ્રમ, ઇંગ્લિશમાં આપણે કહીએ તો કોલેસ્ટ્રમ પીવડાવવું જોઈએ, અને એ પ્રથમ ચાર દિવસે 4 વખત એના શરીરના વજનના 10% જેટલું ખીરું પીવડાવવું જોઈએ. અને એ ખીરું છે એનું તાપમાન જો આપણે બીજા દિવસે પણ પીવડાવવું હોય 4 દિવસ પછી, તેનું તાપમાન જળવાઈ રહે તે માટે એને બોટલ કે એમાં કોઈમાં ભરીને એનું તાપમાન જળવાઈ રહે જોઈએ. અને જે બચ્ચા તાજા જન્મેલા છે વાતાવરણમાં ઠંડી ગરમી વરસાદ કંઈ પણ હોય તો એમને આપણે કોથળા કે જે ઘની બેગ્સ હોય એનું જેકેટ બનાવીને ઠંડીથી બચાવવાનો પ્રયાસ કરવો જોઈએ. અને જન્મના બાદ તરત જ આપણે જે બચ્ચાઓ છે એમનું 10 દિવસ પછી કૃમિનાશક દવાઓ આપવી જોઈએ. કૃમિનાશક દવાઓ આપવાનું એક જ કારણ કે એમનું જે અંદરનું જે પેટના જે ભાગો હોય ડેવલપ થયેલા ના હોય તો તેના કારણે જો કૃમિનાશક દવા ના આપીએ તો ઘણી વખત ડાયરિયાની સમસ્યા ઊભી થતી જેના કારણે સૌથી વધારે મૃત્યુદર જોવા મળતો હોય. અને કૃમિનાશકનો જે ડોઝ છે એ પ્રથમ દિવસે, પછી 21મા દિવસે, પછી દર 3 મહિને કૃમિનાશક દવાઓ પીવડાવવી જોઈએ. અને 3જા અઠવાડિયાથી આપણે બચ્ચું જે છે એને દાણની સાથે મિનરલ મિક્સર પાવડર પણ પીવડાવવો જોઈએ. અને આ રીતે વૈજ્ઞાનિક ઢબે ઉછેર કરવાથી પાડી વાછડીઓને આપણે પુખ્ત સમયે પુખ્ત બનાવીને ગરમીમાં લાવી શકીએ છીએ અને ગાભણ પણ બનાવી શકીએ છીએ, જેથી ભવિષ્યની અંદર ઉંમરલાયક અને કોઈપણ કારણસર આપણે કોઈપણ ગાય કે ભેંસનો નિકાલ કરવો હોય તો આ જે તે વાછડીઓ કે પાડીઓ છે એ એની જગ્યા લઈ શકે. તેથી એમાં એક ખર્ચ આપણે ઘટાડી શકીએ કે આપણા ફાર્મની જ ઉછેર કરેલી પાડી અને વાછડીને આપણે અપનાવીએ અને બહારથી આપણે વેચાણ કરવાનો ખર્ચ ના કરીએ.
0: હવે પશુના વિયાણ બાદ દૂધાળા પશુઓની માવજત આપણા પશુપાલકો કેવી રીતે કરી શકે એ વિશે પણ માહિતી આપશો?
1: આપણે તાજું વિયાળું પશુ હોય તો એની યોગ્ય સાર સંભાળ રાખવી જોઈએ. સૌ પ્રથમ તો એમાં એમ કહીશ કે જે દૂધ હોય એના એમના કુલ માત્રા પ્રમાણે આપણે દાણ આપવું જોઈએ. દૂધના 50% જેટલી જે એની વત્તા, એટલે કે શરીર નિભાવ માટે 1-1.5 કિલો જેટલું દાણ આપવું જોઈએ. એની સાથે સાથે લીલા ઘાસચારા

0: ની ઉપલબ્ધતા હોય તો 15 થી 30 કિલો જેટલો લીલો ઘાસચારો તેમજ 5 થી 10 કિલો જેટલું સૂકું ઘાસ મિશ્ર કરીને આપવું જોઈએ. પશુઓ જે દૂધમાં આવેલા હોય એમને 24 કલાક માટે સ્વચ્છ પાણી, તાજું પીવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. નિયમિત સમયે દોહન કરવું જોઈએ અને દોવાની જે જગ્યાએ સ્વચ્છ અને શાંત વાતાવરણ હોવું જોઈએ. વિયાણ બાદ 4 થી 5 મહિના સુધી તેમને દાણમાં દૈનિક 25 ગ્રામ સવારે અને 25 ગ્રામ સાંજે એમ 50 ગ્રામ લેખે મિનરલ મિક્સર પાવડર આપવો જોઈએ. અને આપણે દૂધ દોહનની વાત કરીએ તો દૂધ દોહનમાં જે આપણો 8 કલાક કે 12 કલાકનો જે સમયગાળો છે, સવારે 4 વાગે દોહન કર્યું તો સાંજે બીજે 4 વાગે, એ સમયગાળો પશુઓનો આપણે નિર્ધારિત કરવો જોઈએ.
1: પશુપાલકોને દૂધ દોહવાની રીત વિશે પણ વાત કરશો.
0: મુખ્યત્વે દૂધ દોહવાની જે રીત છે એમાં આપણે સૌથી સાચી સચોટ પદ્ધતિ છે ફૂલ હેન્ડ મિલ્કિંગ, જેની અંદર આપણે અંગૂઠો બહાર રાખીએ અને મુઠ્ઠી વાળીએ છીએ, જેનાથી આંચળને કોઈ ઈજા થતી નથી. પરંતુ આપણા જે પશુપાલક મિત્રો છે, અમે ઘણી વખત જોયું છે, એ લોકો અંગૂઠો નકલિંગ પદ્ધતિ વાપરતા હોય છે, જેના કારણે આંચળમાં દુખાવા થાય છે, ઇન્જરીના બી ચાન્સીસ રહે છે. અને જે આપણે સૌ જાણીએ છીએ કે જે દૂધનો સમયગાળો છે એ 5 થી 7 મિનિટનો હોય, એટલે જે બી દૂધ દોહન કરતા મજૂરો હોય એ ઝડપી હોવા જોઈએ અને એ 5 થી 7 મિનિટમાં સંપૂર્ણ દૂધ દોહન કરી લેવા જોઈએ. જો અધૂરું દૂધ દોહન કરવામાં આવે તો દિવસે દિવસે જે દૂધનું પ્રમાણ એ આંચળમાંથી ઘટી જાય છે અને ઘણી વખત જે ગાય કે ભેંસ હોય એ વસૂકી પણ જાય છે, એટલે એ પશુપાલક મિત્રોને એનું નુકસાન થાય છે. દોહનાર વ્યક્તિ, હવે જે દૂધ દોહન કરી રહ્યો છે એ વ્યક્તિ કેવું હોવું જોઈએ? જે વ્યક્તિ છે એ સ્વચ્છ હોવું જોઈએ, એના નખ કાપેલા હોવા જોઈએ, એને દૂધ દોતા પહેલાં એનું જે આંચળ હોય ધોવું જોઈએ, સાફ કરવું જોઈએ, જે એના વાસણો છે એ વાસણો ધોવા જોઈએ, એનું આજુબાજુનું જે રહેઠાણ છે એ પણ ધોવું જોઈએ, કોઈ પણ જાતના માવા મસાલા એવું કોઈ પણ જાતનું એમનું વ્યસન ના હોવું જોઈએ. બરાબર, દૂધ ઉત્પાદન એ મોટા પાયાની જરૂરિયાત છે. વધુ સંખ્યામાં પશુઓ હોય તમારી પાસે તો તમે મજૂરો દ્વારા દૂધ દોહન નહીં પણ મશીન મિલ્કિંગનો પણ ઉપયોગ કરી શકો છો, જેના કારણે સમયસર દૂધ દોહન થઈ શકે છે.
1: સરસ મજાની માહિતી આપી મેડમ. હવે પશુના વિયાણ બાદ ફેરવણી અને ઘર પરીક્ષણ વિશે પણ અમારા પશુપાલકોને વાત કરશો.
0: આપણે સૌ જાણીએ છીએ કે પશુ વિયાણ પછી 3 મહિનામાં ગાભણ થવું જોઈએ. ગરમીમાં જે તે પશુઓ ના આવતા હોય કે ના ફરતા હોય તો તેમને વહેલી તકે, આપણે પશુપાલક મિત્રોને ખાસ મારી અરજ છે કે વહેલી તકે તેઓ દફતરી તપાસ કરાવવી જોઈએ, એટલે કે પશુ ચિકિત્સક અધિકારી હોય એમના જોડે લઈ જવા જોઈએ. અને ખાસ કરીને જે બે વિયાણ છે એ વચ્ચેનો સમયગાળોના દિવસો વધારે ના હોવા જોઈએ. લાંબા સમય સુધી જો પશુ છે એ બિન ઉત્પાદક રહે તો તેના કારણે આપણા દૂધ ઉત્પાદનમાં નુકસાન થાય છે. પશુને એકવાર ફેરવવાનું ચૂકી જઈએ તો આપણો જે ઇકોનોમિકલ રૂપિયાનો જે લોસ છે 7 થી 8 હજાર જેટલું આપણને નુકસાન થાય છે. શક્ય હોય તો પશુઓને કૃત્રિમ બીજદાન એટલે કે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કરાવવું જોઈએ, કારણ કે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન એ નવી ટેકનોલોજી છે, એનો ઉપયોગ કરવો જોઈએ, જેના કારણે પશુ ફેરવવામાં બહુ જ સરળતા રહે છે. અને ફેરવ્યા બાદ પણ તમારે 3 મહિના પછી 1.5 મહિના પછી ચેક ફરીથી પશુ ચિકિત્સક અથવા બોલાવીને એનું નિરીક્ષણ કરાવવું જોઈએ કે પશુ ગાભણ છે કે નથી.
1: હવે આપણા પશુઓ જે પાળ્યા હોય, રાખ્યા હોય આપણા પશુપાલક હોય, એ પશુ તંદુરસ્ત રહે, સ્વસ્થ રહે તો જ એની ઉત્પાદકતા વધતી હોય છે. તો પશુઓનું સ્વાસ્થ્યનું રક્ષણ વિશે પણ વાત કરશો.
0: પશુઓનું સ્વાસ્થ્ય આપણે ઠંડી, ગરમી અને વરસાદથી આપણે રક્ષણ આપવું જોઈએ. જેમ આપણે અત્યારનો સમયગાળો છે ઉનાળાનો સમયગાળો, તો ઉનાળાના સમયમાં કેવું ભેંસો હોય ગરમ તળાવથી બચાવવી જોઈએ, જેના માટે એમના જે રહેઠાણ હોય એના છત પર પૂળા ગોઠવવા જોઈએ, દિવસે લીમડાના છાંયડા નીચે બાંધવી જોઈએ, રહેઠાણની આજુબાજુ ફોગર્સ એટલે કે ફુવારા લગાવવા જોઈએ જેથી પશુઓને વારે વાર પાણીનો છંટકાવ થાય તો તાપમાન જળવાઈ રહે શરીરનું, દિવસમાં 3 વાર નવડાવવા જોઈએ, યોગ્ય સમયે રસીકરણ કરાવવું જોઈએ, રસીકરણ પછી કૃમિનાશક દવાઓ પણ પીવડાવવી જોઈએ. રસીકરણની અંદર ખાસ કરીને જે આપણા ફિલ્ડની અંદર અમે જોઈએ છીએ જે રોગો હોય એની અંદર ગળસૂંડો, ખરવા મોંવાસા, કાળીયો તાવ, ગાંઠિયો તાવ, ગર્ભપાત, થાઇલેરિયોસિસ અને હડકવા જેવા જે રોગો છે એ રોગોથી બચાવ માટે ખાસ કરીને રસીકરણ કરવું જોઈએ. એ બાદ કોઈ પણ જાતનો રોગચાળો ફાટી ના નીકળે તેનું સૌથી વધારે કાળજી રાખવી જોઈએ. બાહ્ય પરજીવી જેવા કે ઈતરડી હોય એ બધા માટે પણ પશુ ચિકિત્સકની સલાહ મુજબ દવાઓ કરાવી જોઈએ. અને પશુઓના રહેઠાણો જૂના થઈ ગયા હોય તો એમની દિવાલો, ભોંયતળિયાની તિરાડો પુરવવી જોઈએ, જેના કારણે કોઈ પણ જાતની ઈતરડી કે કોઈ બી કીટક બાહ્ય પરોપજીવી પશુઓના શરીર પર ચોંટે નહીં. અને બીમાર પશુઓને તંદુરસ્ત પશુઓથી અલગ બાંધવું જોઈએ, ખાસ કરીને કેમ કે જેમ કે બીમાર પશુ હોય એને સ્વસ્થ પશુ જોડે બાંધવામાં આવે તો એ રોગચાળો ફેલાવી શકે.

0: શકે છે, જેના કારણે આપણને આર્થિક નુકસાન થઈ શકે છે. તો ખાસ કરીને જે બીમાર પશુ હોય એને સ્વસ્થ પશુથી અલગ બાંધવું જોઈએ, એ યોગ્ય છે.
1: આપણા પશુપાલકો છે એ પશુઓનો રેકોર્ડ અથવા એમની નોંધ અથવા વિગતો નોંધવી હોય તો એ કઈ રીતે નોંધી શકે એ વિશે પણ વાત કરશો.
0: પશુપાલનનો આપણો વ્યવસાય એ જાણીએ છીએ, તો હું એક શબ્દમાં પહેલી જ લાઇનમાં એમ કહીશ કે પશુપાલનનો જે અરીસો છે એ આપણો રેકોર્ડ હોય. રેકોર્ડ એટલે એવી વસ્તુ કે જેની અંદર આપણે પશુઓની ખરીદી ક્યારે કરી, વેચાણ ક્યારે કર્યું, દાણ, સૂકું, લીલું, ઘાસ, કૃત્રિમ વિદ્ધાન ક્યારે કરાયું, બે વિયાણ વચ્ચેનો સમયગાળો શું હતો, મિનરલ મિક્સચર કેટલું આપ્યું, એ બધાનો જેટલો બી રેકોર્ડ હોય આપણે રજીસ્ટરો મેન્ટેન કરતા હોઈએ છીએ. એના સિવાય પણ આપણે કોઈ પણ જાતનું વેચાણ કરીએ, દૂધનું વેચાણ, છાણનું વેચાણ, કોથળા ખાલી હોય એનું વેચાણ, અળસિયાનું જેમ કે વર્મી કમ્પોસ્ટનું વેચાણ તમે કરતા હોય, તો એ બધાનું બી તમારે એક રજીસ્ટર મેન્ટેન કરવું જોઈએ. આ પશુપાલકોને ખાસ કરીને રજીસ્ટરનું એટલા માટે કહેવાનું કે કોઈ પણ પશુ તમે પસંદગી કરવા માટે જાઓ, તમારા ફાર્મ માટે કોઈ નવું પશુ તમે લેવા માટે જાઓ, તો તમે પહેલાં એની હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ ચેક કરવો જોઈએ. એટલે ઇતિહાસ ચેક કરવા માટે સૌથી પહેલાં આપણને શું જરૂર પડે, રજીસ્ટરની. તો આ રેકોર્ડ જાળવણી કરવી ખૂબ જ જરૂરી છે. અને કોઈ પણ જાતના બીમાર પશુ હોય એની પણ નોંધ લેવી જોઈએ, જેના કારણે ભવિષ્યમાં કોઈ પણ એવા જાતનો રોગચાળો ફાટી નીકળે તો એની આપણે પહેલાંથી સાચવણી કરીને એ પશુઓને આપણે બચાવી શકીએ. અને આ જે રેકોર્ડ છે એના પરથી આપણું ફાર્મનો આપણને અરીસો એ મળશે કે આપણા ફાર્મની અંદર આપણને આર્થિક રીતે નુકસાન જઈ રહ્યું છે કે આપણને નફો થઈ રહ્યો છે, અને આપણે કયા પ્રકારના પ્રાણી, કઈ ગાય કે કઈ ભેંસ કે કઈ પાડા કે પાછળી કે કયા રાખવા છે કે નથી રાખવા, એનું પણ આપણે એના પરથી માહિતી લઈ શકીએ છીએ.
1: અત્યારે પ્રાકૃતિક ખેતીની ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે. પ્રાકૃતિક ખેતીથી જે પહેલાં રાસાયણિક ખાતરના ઉપયોગથી આપણી ખેતી ઝેર બની રહી છે, તો ગાય ભેંસના જે છાણ મૂત્ર છે એનું ખેતીમાં સારી રીતે ખેડૂતો ઉપયોગ કરી શકે અને ખેડૂતો બીજી એક પૂરક આવક ઊભી કરે, તો આ ગાય ભેંસના છાણ મૂત્રનું વ્યવસ્થાપન વિશે પણ વાત કરશો.
0: એક ગાય અથવા એક ભેંસ હોય એ દિવસનું સરેરાશ 10-12 કિલો જેટલું છાણ આપે છે. હવે આ છાણનો આપણે ઘણી વખત ખેડૂત મિત્રો નિકાલ કરી દેતા હોય છે. હવે એનો નિકાલ નથી કરવાનો, એને આપણે આવકનું સાધન બનાવવાનું છે. કઈ રીતે? કે જે એમને છાણ કે મળમૂત્ર છે એને ફેંકી નથી દેવાનું, એને ખાડામાં ભેગું કરી અને વૈજ્ઞાનિક રીતે સડાવવાનું છે અને ઉત્તમ ગુણવત્તાવાળું સજીવ ખાતર વર્મી કમ્પોસ્ટ બનાવવાનું છે. આ જે વર્મી કમ્પોસ્ટ છે એ બજારમાં આપણે જે પ્રાકૃતિક ખેતીની વાત કરી એ પ્રમાણે ખૂબ જ ઊંચા ભાવે અત્યારે વેચાય છે, અને એ છાણનો ઉપયોગ કરીને આપણે ગોબર ગેસ પ્લાન્ટ પણ બનાવી શકીએ છીએ. હવે ગોબર ગેસ પ્લાન્ટનો આપણે વાત કરીએ તો ગોબર ગેસ પ્લાન્ટ આપણે ફાર્મના જે છાણ અને મળમૂત્ર હોય એમાંથી ઉપયોગ કરીને બનાવીએ છીએ, અને જેની અંદર આપણે મોસ્ટ ઓફ ટાઈમ ગરમ કોઈ બી વસ્તુ ગરમ, રસોઈ બનાવવા માટે, વીજળી ઉત્પાદન કરવા માટે એ ગોબર ગેસનો આપણે ઉપયોગ કરતા હોય છે. ગોબર ગેસ પ્લાન્ટની અંદર બે પ્રકારના પદાર્થો હોય છે, ઘન અને પ્રવાહી. હવે ઘન પદાર્થ તો મેં વાત કરી એ પ્રમાણે આપણે ગેસ તરીકે ઉપયોગ કરી નાખીએ છીએ, પણ જે પ્રવાહી સ્લરી છે એનો આપણે ઉપયોગ ખેતરની અંદર ખાતર, જૈવિક ખાતર તરીકે કરીએ છીએ. જેમ પ્રાકૃતિક ખેતીની તમે વાત કરી એ પ્રમાણે જ એ સ્લરી પણ આપણને મદદરૂપ થાય છે ખેતીની અંદર. અને જે વર્મી કમ્પોસ્ટ આપણે જે બનાવીએ છીએ ઉચ્ચ ગુણવત્તાનું ખાતર હોય છે, જે બજારમાં ઊંચી કિંમતે વેચાય છે. આ રીતે છાણનો યોગ્ય અને વૈજ્ઞાનિક રીતે ઉપયોગ કરવાથી પશુપાલક મિત્રો દૂધ સિવાય અનેક રીતે પણ આવક વધારી શકે છે.
1: મેડમ, અત્યારનો સમય ટેકનોલોજીનો યુગ છે અને ખાસ કરીને કૃત્રિમ બુદ્ધિમત્તાનો, તો ખેડૂત મિત્રો કે જે પશુપાલકો છે એમાં જો એમને નફાકારક પશુપાલન કરવું હોય તો આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને નફાકારક કઈ રીતે કરી શકાય પશુપાલનને?
0: ઓકે, પશુપાલન મિત્રોને જણાવવાનું કે આધુનિક સમયગાળો છે, તો આધુનિક સમય પ્રમાણે તમારે પોતાના ફાર્મની અંદર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો. એમાં આધુનિક ટેકનોલોજીમાં આપણે વાત કરીએ તો પ્રિસિઝન લાઇવસ્ટોક ફાર્મિંગ ટેકનોલોજી, જેની અંદર વેરિયસ ડિવાઇસીસ હોય છે, જે સેન્સર્સ બેઝિસ હોય, જે મોનિટરિંગ કરતા હોય, એની અંદર સૌ પ્રથમ આપણે વાત કરીએ તો વેરિયેબલ સેન્સર્સ એન્ડ મોનિટરિંગ ડિવાઇસ, જે ફિટનેસ બેન્ડ આપણે પહેરીએ છીએ માણસ, એવી રીતે ફિટનેસ બેન્ડ પશુઓમાં પણ ઉપયોગી થાય છે. તેની અંદર સ્માર્ટ કોલર્સ હોય છે, જે સ્માર્ટ કોલર્સ છે એ રૂમિનેશન એટલે કે પશુ દિવસમાં કેટલી વખત વાગોળે છે, કેટલી વખત હિલચાલ કરે છે એનું આપણે ટ્રેકિંગ કરી શકીએ છીએ. બીજું છે પેડોમીટર. પેડોમીટર એટલે પશુઓના પગમાં બાંધવામાં આવે છે, જે જીપીએસ બેઝ સિસ્ટમ હોય, પશુ કેટલા ડગલા ભરે છે દિવસમાં, અને જ્યારે ત્યારે કોઈ પણ માદા જાનવર હીટમાં હોય એટલે ગરમીમાં હોય ત્યારે એની એક્ટિવિટી, પગડગલાની એક્ટિવિટી વધી જાય છે, એ ટાઈમે પ્રજનન કાળની અંદર તમે એમને ઓળખી શકો કે આ પશુ ગરમીમાં છે કે નથી, તો એના માટે પેડોમીટર ખૂબ જ ઉપયોગી છે. પછી ડિજિટલ કાનના ટેગ્સ જે

0: ઇયર ટેક્સ વાપરીએ છીએ, કાનમાં જે ટેક્સ લગાવીએ છીએ, એના સિવાયના ડિજિટલ ટેક્સ હોય છે જે આપણને ટેમ્પરેચર બતાવે છે. ટેમ્પરેચર પરથી આપણે અંદાજો લગાવી શકીએ કે પશુ બીમાર છે કે સ્વસ્થ છે. એ પ્રમાણે આપણે જોઈએ તો પર્યાવરણના અને વિઝ્યુઅલ મોનિટરિંગના આપણે જોઈએ તો 3D કેમેરા એક હોય છે અને એમોનિયા સેન્સર્સ હોય છે. 3D કેમેરા ફાર્મની અંદર જરૂરી છે ખૂબ જ. 3D કેમેરા એ આપણને ફાર્મની અંદર બોડી કન્ડિશન સ્કોરિંગ એટલે કે પશુનું પોતાનું બેઝિક જે સ્વસ્થતા છે એ આપણને મોનિટરિંગ કરી આપે છે. અને બીજું છે એમોનિયા સેન્સર્સ. એમોનિયા સેન્સર્સનો મોસ્ટ ઓફ આપણે ઉપયોગ કરીએ છીએ પોલ્ટ્રી ફાર્મની અંદર. પોલ્ટ્રી ફાર્મ મરઘા પાલકો હોય એ લોકો માટે એમોનિયા સેન્સર્સનો ખૂબ ઉપયોગ છે. આપણે જાણીએ છીએ કે એમોનિયા એ ખૂબ જ ઝેરી વાયુ છે, એટલે એનું પ્રમાણ એક નિશ્ચિત પ્રમાણ હોવું જોઈએ, એનાથી વધારે એનું પ્રમાણ હોવું ના જોઈએ. એના માટે આપણે એમોનિયા સેન્સર્સ લગાવતા હોઈએ છીએ. એના સિવાય બી આપણે ફાર્મની અંદર ડેટા એનાલિસ્ટિકનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, જેની અંદર આપણે ડેટા એનાલિસ્ટિકમાં એક્સેલ શીટમાં કે એની અંદર એક એન્ટ્રી કરીએ આ ગાય છે કે આનું બધો જ હિસ્ટ્રી આપણને એક એક જ ક્લિક સાથે મળી જાય, જેના કારણે આપણને ભવિષ્યમાં કોઈ પણ જાતની મુશ્કેલી ના થાય અને પશુની દરેક માહિતી નાનામાં નાની વ્યક્તિગત રીતે આપણે માહિતી રાખી શકીએ તો પશુપાલનમાં ખૂબ જ વધારો થઈ શકે.
1: હવે મેડમ, છેલ્લે અમારા પશુપાલકોને એ જણાવશો કે આધુનિક પશુપાલનથી વધુ નફો મેળવવા માટે ખાસ મુખ્ય મુખ્ય કયા મુદ્દા ઉપર ધ્યાન રાખવું જોઈએ?
0: આધુનિક પશુપાલનમાં આપણે વાત કરીએ એ પ્રમાણે છાણનું જે ખાતર છે એનો આપણે યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. વર્મી કમ્પોસ્ટ તરીકે આપણે જે ઉપયોગ કરીએ છીએ એ ઉપયોગ કરવો જોઈએ. ડિજિટલ જે ઉપકરણોની વાત કરીએ એ ઉપકરણોનો ઉપયોગ કરવો જોઈએ. દૂધ દોહનની જે પદ્ધતિઓ છે એમાં સુધારો કરવો જોઈએ. વધુ પશુધન હોય તમારી પાસે તો મશીનનો ઉપયોગ કરવો જોઈએ. જે લેબર્સ છે તમારી જોડે, જે મજૂરો છે, એ મજૂરો જેટલા બને એટલા વ્યવસ્થિત મજૂરો રાખવા જોઈએ. પછી આપણે જાણીએ કે સ્માર્ટ ફીડર્સને એવું બધું બી માર્કેટમાં અવેલેબલ છે તો સ્માર્ટ ફીડર્સનો બી ઉપયોગ કરવો જોઈએ. અને પશુપાલનની અંદર હું તો એમ જ કહીશ કે તમે વૈજ્ઞાનિક અભિગમ અપનાવો તો જ તમારા આધુનિક પશુપાલનની અંદર તમને સાચા નફાનો આધાર મળશે.
1: મેડમ, તમે અમારા આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા અને ગામનો ચોરો કાર્યક્રમ અંતર્ગત આધુનિક પશુપાલનથી વધુ નફો એ વિષય પર સરસ મજાની માહિતી અમારા પશુપાલકોને આપી, ખેડૂત મિત્રોને આપી, એ બદલ અમારા આકાશવાણી પરિવાર અને શ્રોતા મિત્રો વતી આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
0: નમસ્કાર.
2: પશુપાલક મિત્રો, આજે ગામનો ચોરો કાર્યક્રમમાં આપણે માહિતી મેળવી આધુનિક પશુપાલનથી વધુ નફો. મિત્રો, આ વિષય પર માહિતી આપણને ખૂબ ઉપયોગી અને પાયાની મળી હશે. પશુઓના વૈજ્ઞાનિક આહારથી લઈને એમની માવજતમાં ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે આપણને કમાણીમાં વધારો કરી શકીએ છીએ તેનું સચોટ માર્ગદર્શન આપણને મળ્યું છે. આશા રાખીએ છીએ મિત્રો, આજના આ કાર્યક્રમમાં મળેલી માહિતી આપણને ઉપયોગી થઈ શકે છે. મિત્રો, હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ આ ગીત.

ખેડૂત મિત્રો, હમણાં જ આપે એક ગીત સાંભળ્યું અને હવે એક નજર હવામાન સમાચાર પર. હવામાન ખાતાની આગાહી જણાવે છે કે આવતા 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્યના તેમજ સઘન ખેતી વિસ્તારના કેટલાક જિલ્લાઓમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે તથા ગરમીનું મોજું યથાવત રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક છૂટાછવાયા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

દરિયાકાંઠા વિસ્તારના માછીમાર ભાઈઓ માટે તકેદારીની કોઈ સૂચના નથી. હવામાન સમાચાર પૂરા થયા અને આ સાથે જ કાર્યક્રમનો સમય પણ અહીં પૂરો થવા આવ્યો છે, તો રામનું નામ લઈને છૂટા પડીએ. એ આવજો. રામ રામ રામ રામ.

ગામનો ચોરો. આ હતો ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ. પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. થોડી જ વારમાં બરાબર 7:50 મિનિટે ગુજરાતીમાં સમાચાર સાંભળશો.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના રાષ્ટ્રપતિ ટુ લામ વચ્ચે વાટાઘાટો. બંને દેશો વચ્ચે ડિજિટલ ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં અનેક કરારો થયા. ટીવીકેના વડા વિજયે આજે રાજ્યપાલ સમક્ષ તમિલનાડુમાં આગામી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. ટ્રમ્પે કહ્યું છે કે જો ઈરાન કરાર માટે સંમત નહીં થાય તો બોમ્બારો વધુ તીવ્ર બનશે અને કરાર કરશે તો યુદ્ધ સમાપ્ત થશે. શેરબજારમાં આજે તેજીનો માહોલ. સેન્સેક્સમાં 941 પોઈન્ટ અને નિફ્ટીમાં 298 પોઈન્ટનો ઉછાળો. અને આઈપીએલ ક્રિકેટમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને સનરાઇઝર્સ હૈદરાબાદને બેટિંગ સોંપી. સમાચાર વિગતવાર. ભારત અને વિયેતનામ વચ્ચે આજે ડિજિટલ ટેકનોલોજી, રેર અર્થ્સ, મેડિકલ પ્રોડક્ટ્સ, રેગ્યુલેશન, પબ્લિક સેક્ટર ઓડિટ, ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અને સંસ્કૃતિ અને પર્યટન ક્ષેત્રોમાં અનેક કરારો પર હસ્તાક્ષર થયા. આજે બપોરે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના રાષ્ટ્રપતિ ટુ લામ વચ્ચે થયેલી વાતચીત બાદ આ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. વાતચીત દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોના વિવિધ ક્ષેત્રોમાં વિસ્તૃત ચર્ચા કરી. વાર્તાલાપ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે એક મહિનાની અંદર વિયેતનામના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ રાષ્ટ્રપતિ ટુ લામની ભારતની પ્રથમ રાજ્ય મુલાકાત દર્શાવે છે કે તેઓ ભારત વિયેતનામ સંબંધોને કેટલી પ્રાથમિકતા આપે છે.
1: આજ હમ અપને સંબંધો કો એનહેન્સ કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કે સ્તર પર લે જા રહે હૈ. અબ હમ અપની સાઝેદારી કો ઓર ઊંચે લક્ષ્યો કી ઓર અગ્રસર કરેંગે. કલ્ચર, કનેક્ટિવિટી ઓર કેપેસિટી બિલ્ડિંગ કે સાથ સાથ સિક્યુરિટી, સસ્ટેનેબિલિટી ઓર સપ્લાય ચેઇન રિઝિલિયન્સ હર ક્ષેત્ર મે હમારા સહયોગ નયે સ્તર પર પહોંચેગા.
0: શ્રી મોદીએ કહ્યું કે સહિયારા વારસાને જીવંત રાખવા માટે ભારત વિયેતનામની પ્રાચીન ચંપા સભ્યતાના માય સન અને નન તાઉ મંદિરોને પુનઃસ્થાપિત કરી રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે હવે ભારત ચંપા સભ્યતાની હસ્તપ્રતોનું પણ ડિજિટલાઇઝેશન કરશે અને ભવિષ્યની પેઢીઓ માટે આ અમૂલ્ય વારસાનું રક્ષણ કરશે.
1: ભારત ઓર વિયેતનામ કી સાઝેદારી મે વિરાસત ઓર વિકાસ દોનોં કા મહત્વ હૈ. હમારી સાઝા વિરાસત કો જીવંત રખને કે લિયે હમ વિયેતનામ કે પ્રાચીન ચંપા સભ્યતા કે મી સોન ઓર નાન ટવર મંદિરો કા રેસ્ટોરેશન કર રહે હૈ. અબ હમ ચંપા સભ્યતા કી મેન્યુસ્ક્રિપ્ટ કો ડિજિટલાઇઝ કરેંગે.
0: તેમણે કહ્યું કે દવાઓના સમજૂતી કરારથી વિયેતનામમાં ભારતની દવાઓની પહોંચ હવે વધશે. શ્રી મોદીએ કહ્યું કે ભારતની કૃષિ, મત્સ્યોદ્યોગ અને પશુ ઉત્પાદનો પણ વિયેતનામમાં સરળ નિકાસ જોશે. તેમણે કહ્યું કે નાણાકીય જોડાણને વધારવા માટે આજે બંને પક્ષોએ કેન્દ્રીય બેંકો વચ્ચે સહયોગ વધારવાનો નિર્ણય લીધો છે.
1: ભારત ઓર વિયેતનામ કા બાયલેટરલ ટ્રેડ પિછલે એક દશક મે ડબલ હોકર 16 બિલિયન ડોલર તક પહોંચ ચુકા હૈ. 2030 તક ઇસે 25 બિલિયન ડોલર તક પહોંચાને કે લિયે હમને આજ કઈ મહત્વપૂર્ણ નિર્ણય લિયે હૈ. હમારી ડ્રગ ઓથોરિટીઝ કે બીચ MOU સે અબ ભારત કી દવાઈઓ કા વિયેતનામ મે એક્સેસ બઢેગા. હમને ભારત આસિયાન ટ્રેડ એગ્રીમેન્ટ

0: आर्टिगा को वर्ष के अंत तक अपडेट करने पर भी सहमति बनाई।
1: પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતની યુપીઆઈ અને વિયેતનામની ઝડપી ચૂકવણી પ્રણાલીને પણ ટૂંક સમયમાં જોડવામાં આવશે. તેમણે કહ્યું કે વિયેતનામ ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી અને વિઝન ઓશનનો મુખ્ય આધારસ્તંભ છે. બંને પક્ષો ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં પણ એક સમાન દ્રષ્ટિકોણ ધરાવે છે. શ્રી મોદીએ કહ્યું કે સંરક્ષણ અને સુરક્ષા સહયોગને મજબૂત કરીને ભારત અને વિયેતનામ કાયદાના શાસન, શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિમાં યોગદાન આપવાનું ચાલુ રાખશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે નવી દિલ્હીમાં વિયેતનામના નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી જનરલ ફાન વાન ગિયાંગ સાથે મુલાકાત કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી સિંહે કહ્યું હતું કે ભારત વિયેતનામ સાથેના દીર્ઘકાળના સંબંધોને મહત્વ આપે છે. તેમણે ઉમેર્યું હતું કે બંને નેતાઓ વચ્ચેની વાતચીત ભારત અને વિયેતનામ વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવા પર કેન્દ્રિત હતી. મંત્રીએ નોંધ્યું કે આ ચર્ચા સંબંધોમાં સકારાત્મક ગતિ દર્શાવે છે. ટીવીકેના વડા વિજય આજે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથેની મુલાકાતમાં તમિલનાડુમાં આગામી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. વિધાનસભા ચૂંટણી પછી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલી તેમની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ ટીવીકેને 118ના બહુમતી આંકડાઓ સુધી પહોંચવા માટે 10 બેઠકોની જરૂર છે. હવે વિજય માટે ગૃહમાં તેમની સરકારની બહુમતી સાબિત કરવાની રહેશે. આ અગાઉ તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર આજે બપોરે કેરળ ચેન્નઈ પહોંચ્યા હતા. મીડિયા સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે તેમને એક ઇમેઇલ મળ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે ટીવી કે જેણે 108 બેઠકો જીતી છે તેમણે તેમની સાથે મુલાકાત માટે સમય માંગ્યો છે. પક્ષે પત્રમાં બહુમતી સાબિત કરવા માટે 2 અઠવાડિયાનો સમય આપવા વિનંતી કરી હતી. અન્ય એક રાજકીય ઘટનામાં એઆઈએડીએમકેના ચૂંટાયેલા ધારાસભ્યોનો એક વર્ગ ઇચ્છે છે કે પાર્ટી નેતૃત્વ ટીવીકેને ટેકો આપે. 5 ધારાસભ્યો ધરાવતી કોંગ્રેસે પણ ટીવીકેને ટેકો આપવાનો નિર્ણય લીધો છે. ટીવીકેને ટેકો આપવાને લઈને લાંબા સમયથી ડીએમકે અને કોંગ્રેસ વચ્ચે મતભેદ છે. આસામમાં વિધાનસભા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ડોક્ટર હિમંત બિસ્વા શર્માએ આજે ગુવાહાટીમાં લોકભવનમાં રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું. આ રાજીનામાથી પરિણામોની જાહેરાત પછી રાજ્યમાં નવી સરકારની રચનાનો માર્ગ મોકળો થયો છે. બાદમાં મીડિયા સાથે વાત કરતા ડોક્ટર શર્માએ જણાવ્યું કે રાજ્યપાલે નવી સરકાર રચાય ત્યાં સુધી મંત્રી પરિષદને કાર્યકારી સરકાર તરીકે કાર્યરત રહેવા કહ્યું છે. આજે કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જીએ તેમના પક્ષના વિજેતા ઉમેદવારો સાથે એક બેઠક બોલાવી હતી. આ બેઠક કાલીઘાટ સ્થિત તેમના નિવાસસ્થાને યોજાઈ હતી જ્યાં 80માંથી 69 વિજેતા ઉમેદવારો હાજર હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abdને ફોલો કરશો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે ફેબ્રુઆરી માર્ચમાં લેવાયેલી ધોરણ 10ની એસએસસી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. નિયમિત વિદ્યાર્થીઓનો કુલ પાસિંગ ટકાવારી 83.86% છે, જે ગયા વર્ષના પ્રદર્શન કરતાં સતત વધારો દર્શાવે છે. પરીક્ષા આપનારા 7,56,000 નિયમિત વિદ્યાર્થીઓમાંથી 6,34,000થી વધુ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. રાજ્યના પ્રદર્શનની દ્રષ્ટિએ નર્મદાનું 90.85% સાથે સૌથી વધુ પરિણામ પ્રાપ્ત કરનાર જિલ્લો બન્યો છે, જ્યારે પંચમહાલમાં સૌથી ઓછું 76.42% પરિણામ આવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન યુદ્ધ અને નાકાબંધી એક કરાર થતાની સાથે જ સમાપ્ત થઈ શકે છે, પરંતુ જો ઈરાન કરાર માટે સંમત ન થાય તો બોમ્બારો વધુ તીવ્ર બનશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ટ્રમ્પે કહ્યું હતું કે જો ઈરાન સંમત થાય છે તો ઓપરેશન એપિક ફ્યુરીનો અંત આવશે. તેમણે એમ પણ ઉમેર્યું કે યુએસ નાકાબંધી હોર્મુઝ સ્ટ્રેટને ઈરાન સહિત બધા માટે ખુલ્લો રાખવાની મંજૂરી આપશે. અમેરિકન રાષ્ટ્રપતિએ એવી પણ ધમકી આપી હતી કે જો ઈરાન આ કરાર કરવા સંમત ન થાય તો બોમ્બમારો ફરી શરૂ કરાશે. પશ્ચિમ એશિયામાં તણાવ ઘટાડો થવાની આશા વચ્ચે આજે સેન્સેક્સ 941 પોઈન્ટ વધીને 77,959 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 298 પોઈન્ટ વધીને 24,331 પર બંધ થયો. અગાઉ સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે બજાર ગેપઅપ સાથે ખુલ્યું. બપોરના સત્ર દરમિયાન સૂચકાંકો થોડા સમય માટે ઘટ્યા હતા, બાદ ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા ઉછળ્યા હતા. સેન્સેક્સ પેક્સમાં 30માંથી 21 કંપનીઓના શેરમાં વધારો નોંધાયો છે. ક્રિકેટ આઈપીએલ ક્રિકેટમાં આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. હમણાં મળતા અહેવાલ મુજબ સનરાઇઝર્સ હૈદરાબાદે 5 ઓવરમાં 1 વિકેટે 65 રન બનાવ્યા છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈએ ભારતીય નાગરિકોને સાયબર સ્લેવરમાં મોકલતા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર આ નેટવર્ક દ્વારા વિદેશી નોકરીની લાલચના બહાને ભારતીય નાગરિકોને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં લઈ જવાતા હતા. તપાસના ભાગરૂપે સીબીઆઈએ મુંબઈ, દિલ્હી, લખનૌ, કાશીપુર અને ઉત્તર પ્રદેશના ગોંડા અને સહરાનપુર જિલ્લાઓ સહિત 4 રાજ્યોમાં 9 સ્થળોએ દરોડા પાડ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એક વખત. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના રાષ્ટ્રપતિ ટુ લામ વચ્ચે વાટાઘાટો. ટીવીકેના વડા વિજયે આજે રાજ્યપાલ સમક્ષ તમિલનાડુમાં આગામી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. ટ્રમ્પે કહ્યું કે જો ઈરાન કરાર માટે સંમત નહીં થાય તો બોમ્બારો વધુ તીવ્ર બનશે અને કરાર કરશે તો યુદ્ધ સમાપ્ત થશે. શેરબજારમાં આજે તેજીનો માહોલ. સેન્સેક્સમાં 941 પોઈન્ટ અને નિફ્ટીમાં 298 પોઈન્ટનો ઉછાળો. અને આઈપીએલ ક્રિકેટમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને સનરાઇઝર્સ હૈદરાબાદને બેટિંગ સોંપી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
2: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે સુર માધુરી હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કે ને સાંભળીએ ફિલ્મનું નામ ઓમ શાંતિ ઓમ.

હરિહરન અને ચિત્રાને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું અફલાતુન. સુર માધુરી કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. સંજય ઓઝા અને પાર્થ ઓઝાને સાંભળીએ.

ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો

0: ઠંડક વાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત. ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે, તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીશું સમાચાર સંધ્યા.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ આશા ભોસલે અને કિશોર કુમારના સ્વરમાં અધિકાર ફિલ્મનું ગીત.

0: હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. 9 દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ. આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
1: દર સોમવાર અને ગુરૂવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. શબ્દોમાં મહેકતી યાદો. આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો. બુધવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં શબ્દોમાં મહેકતી યાદો.
0: રાત્રિના 11 થવા જઈ રહ્યા છે.

0: runs off 43 balls and Ishan Kishan's 55 off 32. And that is the end of this news bulletin.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સાંભળીએ અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. આવતીકાલે 7 મે 2026 ગુરુવાર સવારે 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, અમૃતધારા 6:30, જેમાં ભક્તિ કરવાથી સુખની પ્રાપ્તિ થાય એ વિશે પ્રેમ વત્સલ સ્વામીનો વાર્તાલાપ, શ્રી રામચરિત માનસ ગાન 6:35, સુર સરિતા હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ 6:45, સદાબહાર ગીતો 7 વાગે, 7:20 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 8:30 NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, 9 વાગે સવારે માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ, 9:30 લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ સાંભળીશું, 9:40 ગુજરાતી ગીતો, લોકસંગીત સાંભળીશું 10:02, જેમાં લોકવાર્તા સાંભળીશું કલાકાર ગોપાલ બારોટ, 10:30 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 10:45 સુગમ સંગીતમાં રુજુલ શાહને સાંભળીશું, 11:02 હિન્દી ફિલ્મ સંગીત સાંભળીશું, 11:30 ગેર ફિલ્મ હિન્દી ગીતોનો કાર્યક્રમ, 12:02 કાર્યક્રમ સુર સંગાત. આવતીકાલે સાંભળીશું આ કાર્યક્રમમાં પંડિત નકુલ મિશ્રની મુલાકાત. સહિયર બહેનો માટેનો કાર્યક્રમ 12:30 સુગમ સંગીત, 1:10 ગાયક કલાકાર સોનાલી વાડેકર, 1:30 ફોજીભાઈઓ માટે વિશેષ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ જય ભારતી, 2:40 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 5:10 ગુલમહોર હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, લોકસંગીત સાંભળીશું 5:45, જેમાં મનુભાઈ સોલંકીના સ્વરમાં પ્રાચીન ભજનનું. યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી 6:30 વિશ્વ રેડક્રોસ દિવસ નિમિત્તે વાર્તાલાપ સાંભળીશું, 7 વાગે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 7:22 કાર્યક્રમ ગામનો છોરો, સુર માધુરી હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ 8 વાગે, 8:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર, 10 વાગે ક્ષેત્રીય લોક એવં સુગમ સંગીતના કાર્યક્રમમાં ક્ષેત્રીય લોક એવં સુગમ સંગીતના રાષ્ટ્રીય કાર્યક્રમમાં આવતીકાલે સાંભળીશું રાજેશ સોઢાતરનું ગુજરાતી લોકસંગીત અને કાર્યક્રમના બીજા ભાગમાં એમ વકીલનું ગઝલ ગાયન. આ હતી માહિતી અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની. હવે સાંભળીએ હવામાન સમાચાર. હવામાન ખાતાની યાદી અનુસાર આગાહી છે કે અમદાવાદ શહેર તથા તેના આસપાસના વિસ્તારોમાં આકાશ અંશતઃ વાદળછાયું રહેશે. મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. આજનું મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું, જે સામાન્ય કરતાં 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધુ નોંધાયું. લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું, જે સામાન્ય કરતાં 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધુ નોંધાયું. 8:30 વાગે હવામાં ભેજનું પ્રમાણ 40% રેકોર્ડ થયું. વરસાદ નોંધાયો નથી. હવામાન સમાચાર આપે સાંભળ્યા. 354.6 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રાત્રિના 11:13:40 થઈ રહી છે. અમારી આજની બીજી સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર આવતીકાલે સવારે 5:50. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર, આકાશવાણીની ડીટીએચ ગુજરાતી પ્રસારણ સેવામાં આપનું સ્વાગત છે. ભારતીય સમય અનુસાર અત્યારે રાત્રિના 11:15 થઈ ચૂકી છે. પ્રથમ સાંભળીએ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. અગિયાર વાગીને 16 મિનિટથી આપ સાંભળશો ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ. રાત્રે 12 વાગે આપ માણી શકશો ગુજરાતી નાટક. રાત્રે 1 વાગે યુવા જગતના કાર્યક્રમમાં ગુજરાતી ગેરફિલ્મી ગીતો. રાત્રે 2 વાગે વિવિધ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતી ભજન અને સંતવાણી. મિત્રો, વહેલી સવારે 5 વાગે ભક્તિરસના કાર્યક્રમમાં આપ માણી શકશો ભક્તિ ગીતો. તો આવો મિત્રો, પ્રથમ સાંભળીએ ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ.

0: બસ તું તો હવે બે કલાક પછી અમદાવાદ છોડીશ. નિલેશ, તારી જગ્યા લે એવો મારા જીવનમાં કોઈ સગા સંબંધી કે મિત્ર મને દેખાતો નથી. અલ્યા ભાઈ, હું તો એકલો પડી જઈશ.
1: ચલના જીવન કી કહાની, રુકના મોત કી નિશાની.
0: મેં તને કોઈ વાતે ગંભીર થતો જોયો નથી. આ ઘર છોડીને જાય છે, ક્યારે પાછો આવીશ એ ખબર નથી. મિત્રો, સગાવાલા, અરે હા, આપણા ક્લાસ ટીચર નરોત્તમ સાહેબે તારા માટે આ પુસ્તક મોકલ્યું છે.
2: અરે વાહ, લાવ લાવ લાવ, જો. ઓહો, માદરે વતન. ભરત, જો, હું તો જાઉં છું દેશની સરહદે. મારા જેવા અનેક માદરે વતન છોડીને દેશની સરહદે, દેશની રક્ષા માટે રાત દિવસ જોયા વગર સગા સંબંધીને છોડીને
0: પાછા આદર્શ લવારા શરૂ. મને બરાબર યાદ છે, વર્ગમાં સ્કૂલનું ઇન્સ્પેક્શન કરવા ઇન્સ્પેક્ટર આવેલા. બધાને એક જ સવાલ પૂછતા હતા, ભગવાન ઘરે આવે તમને કહે માંગ માંગ, તો તું શું માંગે? બધાએ જુદા જુદા જવાબો આપ્યા. કોઈએ કહ્યું ખૂબ પૈસાવાળા, કોઈએ મોટા ઉદ્યોગપતિ થવાનું કહ્યું, કોઈએ ડોક્ટર, તો કોઈએ ન્યાયાધીશ, તો કોઈએ પાયલટ. પણ તારો જવાબ આજે મારા હૈયામાં કોતરાયેલો છે. અક્ષરો સ્પષ્ટ વાંચી શકાય છે. તે રણકતા અવાજે ઉત્સાહભેર કહ્યું, સાહેબ, મારે તો લશ્કરના વડા, સર્વોચ્ચ પદ, જનરલ ઓફ ઇન્ડિયન આર્મી થવું છે. સાહેબે ફરી કહ્યું, હજી વિચાર કરીને જવાબ આપ. સરહદે લાડવા ખાવા નથી જવાનું, તોપગોળા, બોમ્બ મારો, ગોળીઓની રમઝટ. જો ભાઈ, ત્યાં જીવન મરણનો જંગ હોય છે.
2: બસ એ જ ક્ષણે, એ જ ક્ષણે મનમાં ગાંઠ વાળી દીધેલી. ને કદાચ એ જ દિવસથી મારી કલ્પના, મારી મહત્વાકાંક્ષા, મારા સપના આર્મીમાં, લશ્કરમાં જવાનો સંકલ્પ બની ગયા. ને એ પછી તો મિત્રોમાં, ઘરમાં, સગાવાલાઓમાં, બધામાં નવા ચહેરા દેખાવા લાગ્યા. લશ્કરનો ગણવેશ પહેરેલો પંજાબી, હિન્દી, મરાઠી, મલયાલી, તમિલ, બંગાળી. અને ભરત, મારું કુટુંબ મોટું ને

0: મોટું થતું ગયું. ભારતની તમામ ભાષાઓ મારા કાનમાં ગુંજવા માંડી. ભરત,
1: અરે કાકાએ મને કહ્યું છે કે જામનગરની બાલાછડી સૈનિક સ્કૂલમાંથી સ્ટેશને મૂકવા 10 મિત્રો તારી રાહ જોતા હશે.
0: અરે વાહ,
1: ચાલ તું તૈયાર થા, હું પણ કપડાં બદલીને સ્ટેશને આવું છું.
0: મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ દે, હો મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ.
2: જરાય કુટુંબ છોડવાનું દુઃખ છે ભાઈ, આ લે નાસ્તો, તને ખૂબ ભાવે છે ને તે તલ સાંકળી તારા પપ્પાએ ખાસ યાદ કરીને બંધાવી છે. આ ભાવતી મીઠાઈઓ, હલવાસન, ઘારીના પેકેટ મોકલ્યા છે, પાણીની બોટલ પણ અંદર મૂક.
0: બા બા, તારી પાડેલી આ બધી ટેવો મને નડવાની છે. લશ્કરના કમાન્ડરે માર્ચનો ઓર્ડર આપ્યો હતો એવા સમયે તે મને આ લાગણીથી આપેલી તરબતર મીઠાઈ ખાવાની લાલચ થશે તો ત્યાં મને કોણ આવા નાસ્તા ને મીઠાઈ આપવા આવશે? બા, હું આમાંનું કશું જ નહીં લઈ જાઉં. આમે હું સરહદ ઉપર જમાઈ થઈને નથી જતો, દીકરો થઈને માની રક્ષા માટે જાઉં છું. આવા લાગણી ભીરા છપછબિયા સૈનિકને ના શોભે. બા, કાલ સુધી તમે કલેક્ટરના પત્ની હતા, પણ આજથી તમારી ડિગ્રી વધી છે, નવી ઉમેરાઈ છે ડિગ્રી. હવેથી તમે લશ્કરી કેપ્ટનના માતા છો, એ કેમ ભૂલી જાઓ છો?
2: દીકરા, સાચું છે બેટા, મારે તો ડોક્ટરની માં થવાની ઈચ્છા હતી, પણ તે ક્યાં કોઈનું સાંભળ્યું છે? જેવી પ્રભુની ઈચ્છા. લે હવે ગોળ ખા. બેટા, આપણી પેઢીઓમાં કોઈએ વિચાર્યું ન હતું કે તું લશ્કરમાં જઈ અને કેપ્ટનની માં બનાવશે મને. પણ હવે જતા જતા એક વાત કહે, તું હવે રજા લઈને આવીશ ત્યારે આપણી જ્ઞાતિના સીજી રોડ પરના પાટડિયા જ્વેલર્સવાળા કાંતિભાઈની દીકરી શ્વેતાને કેપ્ટન નિલેશની પત્ની ક્યારે બનાવીશ કે નહીં બનાવે એ ચોખ્ખે ચોખ્ખું કહે.
0: બા, મારી વાલી બા, એક વાત કહું, આજે હું જ્યારે દેશની પત્નીઓની, બહેનોની અને અનેક દીકરીઓની રક્ષા માટે સરહદે જાઉં છું ત્યારે તને આવી સ્વાર્થી વાતો કરવાનું મન થાય છે? જો બા, હમણાં કશું જ નહીં, પાછો રજા લઈને આવું ને ત્યારે તું જે કહીશ તે, તારી પસંદગી પ્રમાણે તું જે નક્કી કરીશ એની સાથે ફેરા ફરીશ. બસ, વચન વચન.
2: જતા જતા શું કામ રોડાવતો જાય છે?
3: અરે ભાઈ, તારા સરકારી ઓળખપત્રો, પછી બ્રિગેડિયરનો તારા પોસ્ટિંગનો છેલ્લો પત્ર, પછી મીઠાઈનું પેકેટ, બધું મૂક્યું કે નહીં વ્યવસ્થિત?
0: અરે બાપુજી, મારા મા બાપને મૂકીને કોઈ પણ મીઠાઈ મારા ગળે ઉતરે ખરી? બાપુજી, હું આવતી રજાઓમાં આવું ને ત્યારે આપણે સાથે મીઠાઈ ખાઈશું, ભરતના લગ્ન વખતે. આ જઈને નવરાશના સમયમાં હું ત્યાં ભાંગડા શીખી લઈશ, અને પછી તો લગ્નમાં એ બલે બલે બલે બલે બલે.
3: બરાબર છે, સારું સારું સારું. તારું આ બધું બરાબર બેગમાં ગોઠવાઈ ગયું?
0: હા બાપુજી.
3: તારું ઓળખપત્ર ફાઇલમાં કશું રહી નથી જતું ને?
0: હા ના.
3: તો હવે સાંભળ, હવેની રજાઓ જરા વધારે મંજૂર કરાવીને આવજે, તારા લગ્નનું ફાઇનલ કરીને જ જવાનું છે, સમજો?
0: બાપુજી, તમે તો ભગવાનમાં માનો છો ને, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ બધું થાય છે ને, આપણું ચાલે છે. અત્યારે તો બસ એક જ વાત મનમાં છે, હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો. તો બાપુજી, હવે હરિની આજ્ઞા પ્રમાણે મને આશીર્વાદ આપો.
3: આશીર્વાદ બેટા.

0: આજે નિલેશને લેવા કોણ ગયું છે? ડ્રાઈવર સમય પર આવ્યો હતો ને?
1: સમયથી વહેલા બંને ડ્રાઈવરો હાજર હતા. મેં નરો તમને મોકલ્યો છે, હવે આવતા જશે.
0: પણ ટ્રેન સમયસર હોય તો ને? કાયમની સૂચના આપેલી છે, સ્ટેશનેથી નીકળે ત્યારે ફોન કરીને જાણ કરે. ફોન આવ્યો?
1: આવતો હશે. આજનો દિવસ કલેક્ટર નહીં બનતા. તમે હવે નહીં લો. આજે તમે ગાંધીનગર જવાનું ના રાખ્યું તો ના ચાલત.
0: સરકારમાં નોકરી કરું છું, મારે ઉપર જવાબ આપવાનો હોય છે. લો આ ફાઇલો આવી ગઈ. અરે ભાઈ ત્યાં મૂકી દે ને. હા બસ. અને ઓફિસમાં જાણ કરજે, તૈયાર થઈને આવું છું.
1: આજે તમે શાંતિ રાખજો, દીકરો ઘેર આવે છે. રોજની જેમ મુલાકાતીઓને ધમકાવો એ મને તો નથી ગમતું. આ ઘર છે, ફાઇલ, મુલાકાતીઓ, ટેલિફોન હજાર આવે, આ ઘર તો લાગતું જ નથી. અલે શંકર, આજે નિલેશભાઈ આવે છે, હમણાં રજા પાડતો નહીં, જરા સાચવી લેજે. હા, મોટો લશ્કરી અમલદાર થયો છે. લે આ શાક રસોડામાં મૂકી દે.
2: બા,
1: ઓહો, ભૈલો આવી ગયો. ભૈલો સુકાઈ ગયો. હા જોને, પહેલા જેવો ગોળ ગોળ ગાલ હવે નથી રહ્યા તારા. હા, જે નાસ્તો આપ્યો તો તે ખાધો કે બીજાને ખવડાવી દીધો?
2: અરે બા, મારા બધા ઓફિસર મિત્રોએ એ જ સાંજે તારો આપેલો નાસ્તો પૂરો કરી નાખ્યો. હવે આ વખતે છે ને, જરા વધારે આપજો.
1: હવે મારે મજૂરી નથી કરવી, આવશે તારી સગલી ને બનાવશે.

0: કરણી ભણતો હતો, તને યાદ છે?
1: હા હા
0: હા, એ 10 દિવસ પછી અહીંયા આવવાનો છે, અને પછી અમે લોકો બંને સાથે સિયાચીન મોરચે જવાના છીએ.
2: આ હા નિલેશ, આ હા મારો દીકરો, મારો વાઘ આવ્યો છે. વાહ વાહ,
0: પ્રણામ બાપુજી,
2: આશીર્વાદ. આ વખતે 10 દિવસ નહીં ચાલે હો, તારા મોટાભાઈના લગ્ન કરતા તારા વખતે વધારે મારે ધામધૂમ કરવી છે. આપણી કુળદેવી ક્ષેમ કરી માતાના દર્શને 2 દિવસ બધાને ભિન્ન માળ 5 લક્ઝરી બસ લઈને જવાનું છે. કલેક્ટરનો ડગલો ઉતારી હવે બાપની શેરવાની પહેરી મારે માલવું છે. એ પહેલાં એ જવાબ આપ, સિયાચીન પોસ્ટિંગ તને ફાવે છે ને? એટલે કે હમણાં તો મોરચો શાંતિ છે ને, એટલા માટે કે આ છાપાઓ વાંચીને મને જરા ચિંતા થઈ ગઈ.
0: બાપુજી, 1947 થી 1987 3 યુદ્ધો થયા, પણ એ લોકો ક્યાં કંઈ સમજે છે, ક્યાં કંઈ માને છે. એ કાયમનું રાજકારણ તો ચાલવાનું, બહુ લાંબુ ચાલવાનું.
3: એ સાહેબ, પેલા રોડ ખાતાવાળા સાહેબ આવી ગયા છે.
2: હા હા, જુઓ તમે મા દીકરો અંદર જઈને વાતો કરો. નિલેશ, તારી ભાભીએ તને ખૂબ ભાવથી સુખડી કરી રાખી છે. અરે તમે શું મા થયા છો? છોકરાને ખવડાવીને અસલ પહેલાં જેવો 5મા ધોરણમાં હતો એવો ગોળમટોળ કરીને મોકલો, જેથી જીતીને છાતી ઉપર 4 મેડલ વધારે લગાવીને આવે. લઈ જાઓ, લઈ જાઓ એના અંદર, અને જમાડો એને ભાવતા ભોજન.
4: ગુડ મોર્નિંગ સાહેબ.
2: ઘેર કેમ આવવું પડ્યું? આપણે ઓફિસમાં મળવાનું રાખેલ છે. કંઈ નહીં, ચાલો બોલો, શું વાત છે?
4: બધાની હાજરીમાં ઓફિસમાં ઉતાવળે થોડા સમયમાં શું વાત થાય સાહેબ?
2: હવે મુદ્દાની વાત કરો ને, શું કહેવું છે? ટૂંકમાં કહો, મારે આજે સમયની મારામારી છે. બોલો, તમે પૈસા લીધા હતા?
4: હા સાહેબ. અરે બધા જ વ્યવહાર કરે છે, આ જ રીત છે, આ જ રીત ચાલી આવે છે બધા જ.
2: બધાની વાત છોડો, કાયદો કાયદાનું કામ કરશે. અત્યારે તો તમારી જ વાત કરો ને.
4: સાહેબ, રહેમ રહે વિચારો, આ જ રીતે ચાલ્યું આવે છે. 30 લાખ મોટી વાત નથી કરોડોની સરખામણીમાં. લાંચ રૂશ્વત ખાતાના સાહેબને મળી લીધું છે, સેટિંગ પણ થઈ ગયું છે. જો આપનો રિપોર્ટ આજે મને મળે ને તો કામ પતી જાય એમ છે સાહેબ.
2: એમ તો તમે મારી સાથે કામ પતાવવા આવ્યા છો.
4: સાહેબ, એન્ટી કરપ્શનના ગોયલ સાહેબને આજે તમારો રિપોર્ટ પહોંચાડું ને તો આજે જ ઓર્ડર થશે, એવું બધું ગોઠવાઈ ગયું છે.
2: કેટલામાં ગોઠવ્યું છે?
4: 25 લાખ. પણ સાહેબ, તમારા પણ એટલા જ હો?
2: 30 લાખમાં પકડાયા અને કરોડનો ખર્ચો.
4: હા સાહેબ, હવે બધા માની ગયા છે. કોઈને હોન્ડા સિટી કાર, તો કોઈને છોકરાની ઓસ્ટ્રેલિયાની કોલેજની ફી, ટિકિટને વિઝા, કોઈના ઘેર દાગીના, કોઈને કાશ્મીરના કુટુંબ પ્રવાસનો ખર્ચો.
2: ઓ, 30 લાખમાં પકડાયા અને 85 લાખનો ખર્ચો. મિસ્ટર ગાંધી, 14 વર્ષની નોકરીમાં કેટલું ભેગું કર્યું છે?
4: સાહેબ, ભેગું તો નથી કર્યું, પણ અમારી ઓફિસમાં એકબીજાને પડખે ઊભા રહી અને મુસીબતમાં સ્ટાફને સાચવી લેવાય છે. જુઓ ને, મારી સાથેવાળાઓએ 2 કરોડ ભેગા કરીને એ જ રાત્રે મારા ઘેર મોકલી દીધા. આવા વખતે બધા સંપી જતા હોય છે સાહેબ.
2: નિકળ, બહાર નિકળ, ગેટ આઉટ. નોનસેન્સ, યુ ગેટ આઉટ, તને તો જેલ ભેગો કરીશ. અરે શંકર, નોકરને બોલાવું, સીધી રીતે બહાર જાય છે કે પછી ધક્કા મારીને તને નોકર બહાર મૂકી આવે? આ બંગલામાં આવે કદી પગ ના મૂકતો.
3: એ સાહેબ, શું કામ ગરમી દેખાડો છો? હું તો જઈશ, મારું કામ તો થશે જ. અરે કેસ નીકળી પણ જશે, બધું જ ગોઠવાયું ગયું છે. અરે સિસ્ટમની સામે શું કામ પડો છો સાહેબ?
2: ગેટ આઉટ.
3: તો સાંભળ, તારાથી કંઈ જ નહીં થાય. હા, તારી બદલી કરાવી નાખીશ અને બીજા અધિકારીઓ આ કામ પતાવશે. આવનાર અધિકારી સહી તો કરશે જ, આમ જ થશે, આ જ રીત છે, આ જ રીતે બધું

0: ચાલ્યું આવે છે અને ચાલશે જ, કોઈ જ ફેર નહીં થાય. આ તો સીધી રીતે કામ થાય એટલા માટે હું મારી જાતે આવ્યો છું. અને સાંભળ, હવે આ તને ગાંધીનગર બોલાવ્યો છે ને એ આ કેસ માટે જ. હું જાઉં છું.
1: બધા જ પટાવાળાથી છેક ઉપર સુધી મારો સ્વભાવ ક્યાંથી બદલીશ? આ દેશદ્રોહી પ્રથા, આ ભ્રષ્ટાચાર, હજી તો વરસ પૂરું થયું નથી ને આ મારી ચોથી વાર બદલી થશે. મારા સાથીઓ, અરે મારાથી જુનિયર આ સોલંકી, પ્રજાપતિ, ભટ્ટ, પટેલે ટૂંકા ગાળાઓમાં બંગલા, જમીનો, શહેરો, સોનામાં રોકાણ કરી લીધું. મારા લોહીમાં નથી આ બધું. મા બાપ, શિક્ષકો, વડીલો, ગાંધીજી, ધર્મપુસ્તકો, મારો શું આ સ્વભાવ આ સંસ્કારોથી ઘડાયો છે? આ સિસ્ટમ પ્રથામાં હું બંધ બેસતો નથી. દુશ્મનો ઉપર નીચે બધા જ સંપી ગયા છે. થોડા મુઠ્ઠીભર નેતા, મંત્રી, વડાપ્રધાન આ સડો દૂર કરી શકશે? મારા મોટાભાઈ નરસિંહભાઈ 7 વર્ષથી ઇન્ક્વાયરી તપાસનો સામનો કર્યા કરે છે. કોઈ આશા નથી, કોઈ આશા નથી ઉકેલની. સરકારી ખજાનાની ઉઘાડી લૂંટની પ્રથા કદી બદલાશે? આ અને આવા બધાનું રક્ષણ કરવા મારો દીકરો 18,000 ફૂટ ઊંચે સિયાચિન ગ્લેશિયરની -30 ડિગ્રી ઠંડી સરહદે લગ્ન, કુટુંબ સુખ છોડી સરહદે ચોકી કરી રહ્યો છે? આ ભ્રષ્ટ સમાજ માટે પ્રાણની બાજી લગાવી રહ્યો છે? શું લાંચ લઈને આતંકવાદીઓ, શસ્ત્રો કે RDX દેશમાં આવે છે? રે રે રે, આનો ક્યારે અંત આવશે ખબર નહીં.
2: શું વિચારમાં ડૂબી ગયા બાપુજી?
1: કંઈ નહીં, બોલ. કેટલા દિવસ અમારી સાથે છે? આ વખતે બધાને શાંતિથી મળજે, સુખી થજો ને બધાને કરજો.
2: સુખની વાત ક્યાં આપણા હાથમાં છે? બધું જ લખાયેલું છે, કંઈ બદલી શકાતું નથી. બાપુજી, તમારા ને બાના શબ્દો, શિક્ષકોએ આપેલા સંસ્કાર અને ગીતા મેં વાંચેલી છે ને એ બધું જલ્દી ભૂલાતું નથી. બાપુજી, તમારે તો બસ ઘરમાં બહુ લઈ આવું, એ સિવાય બીજી કોઈ વાત જ નથી.
1: તે શું ખોટું છે? જો 7 મહિના પછી 25 વર્ષ પૂરા થશે, હવે મોડું કરવાની ક્યાં વાત રહી? 25 વર્ષે લગ્ન, 50 વર્ષે તમારો દીકરો 25 વર્ષનો હોય, 75 વર્ષે 50 વર્ષનો પૌત્ર 25 વર્ષનો ઘરમાં હોય, એવી જિંદગીનું પ્લાનિંગ જરૂરી છે. મોડું કરવાની હવે જરૂર ક્યાં છે?
2: પણ સાચું કહું બાપુજી, હાલ 2 વર્ષમાં તો મારો કોઈ જ વિચાર નથી. હું બહુ સ્પષ્ટ છું અને મને યોગ્ય પાત્ર લાગશે તો, પણ હમણાં તો નહીં જ. હલો, કોણ? કુલકર્ણી. શું ટ્રેન મોડી છે? તો બરાબર 1 કલાક પછી સ્ટેશને પહોંચીશ. શું? અરે બેગ બિસ્તરા સાથે સ્ટેશને આવું? ભાઈ શું વાત છે, પાછી સરહદ સળગી કે શું?
1: શું થયું? શું વાત છે?
2: બાપુજી, મારે જવું પડશે. સરહદ પર તણાવ વધી ગયો છે, બધાની રજા રદ થાય એવી છે, બધાને મોરચે હાજર થવાનો સંદેશો આવે છે, મારે જવું પડશે.

0: અહીં નિલેશના સમાચારના શું ખબર છે? નિલેશના સમાચારને હવે 10 દિવસ આડા છે. લગ્નમાં વટ પાડી દઈશ. કોઈ પરમસિંહ નામનો લાન્સ નાયક નિલેશને ભાંગડા શીખવાડે છે. બરોબર પ્રેક્ટિસ કરીને આવવાનો છે મારા લગ્નમાં. બધા ભાંગડા કરતા કરતા માંડવે પહોંચવાનું પ્લાનિંગ છે.
1: અલે ભરતિયા, હા તને શું ઉતાવળ આવી કે ભાઈને મૂકીને ઘોડે ચડી ગયો? અમારો તો વિચાર હતો કે એક માંડવે તમારા બંનેના પ્રસંગ ઉકેલવા.
0: આંટી, લગ્નનું એ ક્યાં નક્કી કરે છે? તમારી જોડે આમન્ય નડે, પણ મારી જોડે ક્યાં દિલ ખોલીને વાત કરી છે? કોઈ દિવસ 5 નંબરવાળી સ્મિતા પંચોલી જો બારીએ ના દેખાય ને તો સોસાયટીના નાકેથી ઘેર પાછો આવે, કંઈક ભૂલી ગયાનું બાનું કાઢે, થોડી વારે પાછો આવે, પાછો જાય, જ્યાં સુધી સ્મિતાના દર્શન ના થાય.
1: જા જા હવે. અને એવું હોય ને તો મને ખબર ના પડે? જ્યારે લગ્ન વિશે એને પૂછીએ ને ત્યારે આ દેશની વાતો કરે, ડાઈ ડાઈ મોટી મોટી. અલ્યા, તારે તો વાત કરવી હતી મને એની માં સુશીલાને. 1 મિનિટમાં રાજી કરત.
0: કાકી, એક દિવસ મેં એને પકડી પાડ્યો હતો. આપણો ભાઈ રોજ કંઈક ને કંઈક ભૂલી જવાનું બહાનું કાઢીને પાછો આવે. શું

0: એમ માણસને સોસાયટીના નાકે જઈને જ યાદ આવે, વાત મારી સાથે કરે ને નજર સ્મિતાની બારી તરફ રાખે. કાકી મને ખબર ના પડે, પણ એવા મેંઢા જોડે હજાર વાર પૂછવા છતાં પણ મારી જોડે શું છુપાવવાનું? મગનું નામ મરી નથી પાડતો. મેં કહ્યું, સ્મિતાને હું પૂછી લઉં, બોલ તને ગમે છે? લાખ વાર પૂછેલું, એક જ વાત એ કયા કરે. ના ભાઈ ના, એવું કંઈ નથી. અને કાકી, એની નજર તો 5 નંબરના બંગલાની બારી સામે, જવાબ મને આપે અને મારી સામે જોવે નહીં. કાકી, હું એને નથી ઓળખતો, એની રગે રગ જાણું છું. તમે જ કહો કાકી કે છોકરીવાળા પણ ક્યાં સુધી રાહ જોવે. આમ ને આમ એની કંકોત્રીએ છપાઈ ગઈ અને સ્મિતા સાસરે જતી રહી.
1: અલે ભરતિયા, તારે મને વાત તો કરવી હતી.
2: અરે કાકી, તમે આપણા નંગ નિલેશકુમારને નથી ઓળખતા? હવે આ વખતે મારી 8 સાળીઓમાંની એકની જોડે ફિટ કરવાની ગેરંટી મારી, બસ.

બે કલાકથી કોઈ ફાયરિંગ થયું નથી. અહીંની પૂનમની રાત મને બહુ જ ગમે છે. કવિતા લખવાનું મન થાય એવી ચાંદનીમાં ઉર્મીઓની ભરતી આવે છે. હજુ વધારે યાદ આવે છે, સાબરમતી નદીની રેતમાં ઉઘાડા પગે કલાકો ફરતા. આજે ભરતનો કાગળ આવ્યો છે, એની સાળીનો ફોટો મોકલ્યો છે. પૂછે છે કેવી લાગે છે. ફોટો એની સાળીનો અને છતાંય ચહેરો સ્મિતનો કેમ દેખાય છે મને. અરે, સરહદના સૈનિકો દર વખતે બધા પોતાના વતનમાં પગે ચાલીને નથી જતા, ઘણાને કોફિનમાં જતા જોયા છે. 1984માં દેશની ચીન સરહદે મારું પોસ્ટિંગ હતું, આજે મને સ્પષ્ટ યાદ છે. એક જવાન ફાયરિંગમાં શહીદ થયો. કોફિન લઈને અમે ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાની સરહદે આવેલા સાવ નાના ગામ સમરિયામાં પહોંચ્યા. પહેલી વાર કોફિન લઈને એ ગામમાં એ દિવસ પહેલા કોઈ કોફિન નહોતું આવ્યું. એની સગર્ભા પત્નીનું હૈયા ફાટ રુદન આજે મારા કાનમાં પડઘાયા કરે છે. કપાળમાં પૂરો ગોળ ચાંદલો મારી નજર સામે ભૂંસાયો, કપાળ લાલ થયું. એ હૃદય વિદારક કલ્પાંત મારા કાનમાં ગુંજી રહ્યું છે. આજે આટલા વર્ષે નથી ભૂલાતું એ કલ્પાંત. 5 વર્ષની ને 3 વર્ષની 2 દીકરીઓ એ હૈયા ફાટ રુદન બેચેન કરી નાખે છે. આજે એમની જિંદગી વિચારતા ખબર પડે છે કે જિંદગી તો સરહદ હોય કે શહેરો હોય કે ગામડા હોય, ક્યાં ક્યારે અચાનક પૂરી થાય છે એની કોને ખબર હોય છે. મૃત્યુને દેશ શું, પરદેશ શું, શહેર શું કે ગામડા શું, શું ફરક પડે છે. સ્મિતાના ઉપરના હોઠને ખૂણે તલ છે. આ ફોટામાં તલ હોઠની નીચે જમણી બાજુ છે. આવો સુંદર ચહેરો. કોફિન ઘરે આવે ને રડે તો કેવો લાગે.

આયા, ઘર યાદ આવે છે. સ્મૃતિના ચિત્રપટ થઈને ઝડપથી દ્રશ્યો બદલાય છે, વર્ષોના દ્રશ્યો બદલે છે. પપ્પા, મમ્મી, બે ભાઈઓ અને એક બહેન. સાચું કહું તો

એની બહેનપણી બહુ યાદ આવે છે. અમારાથી પાંચમું મકાન એ સંતાઈને જોતી પડદા પાછળ ઊભી રહીને, ને હું પણ ચોરી છુપીથી કશાય પ્રયત્ન વગર એ મને દેખાઈ જતી. પણ એની માનો અભિપ્રાય મારા માટે બદલાઈ ગયો. લશ્કરમાં શું કામ લોકો મરવા જતા હશે? એની નજરે મારી મૂર્ખાઈ મોટી, ખૂબ મોટી, માફ કરી શકાય નહીં એવી હતી. એકવાર મારી નાની બહેન શ્વેતા સાથે સ્મિતા મારા ઘરે આવી હતી. એણે જ્યારથી જાણ્યું કે લશ્કરમાં મારી પસંદગી થઈ છે, ત્યારે મારા નીકળવાના સમયે તેની બારી પાસે પડદા પાછળ દેખાઈ નહોતી. બહુ સૂનું સૂનું લાગેલું. નેશનલ ડિફેન્સ એકેડેમી દહેરાદૂન અને મહારાષ્ટ્રના ખડકવાસલા ખાતે લશ્કરની ટ્રેનિંગ પૂરી કરી જ્યારે ઘેર ગયો, ત્યારે એના બંગલા નંબર 5 સામે નજર નાખી. ફરી પાછું સૂનું સૂનું લાગ્યું. ઘેર પહોંચ્યો, કંકોત્રી હાથમાં લઈ જોવા ગયો તો બાનો પાછળથી અવાજ આવ્યો, સ્મિતાના લગ્ન વખતે તને ખૂબ યાદ કરેલો. એ પૂછતી હતી, માસી નિલેશ લગ્નમાં નહીં આવે? જતા જતા સરસ પેકિંગ કરેલી ચોપડી તને આપવાનું કહીને ગઈ છે, લે. એ ચોપડી રોજ હાથમાં લઉં છું. પાનાઓની વચ્ચે ચપ્પટ થઈ ગયેલી ગુલાબની પાંદડીઓમાં આજે હું નિયમિત સ્મિતાની સુગંધ શોધું છું. હવે પરણવાના વિચાર નથી આવતા. જનૂનથી લશ્કરી આદમીની રૂક્ષતા કેળવી રહ્યો છું. બહુ વસમું લાગે છે. આ ભીડમાં, વસ્તીમાં, અનેક ચહેરાઓમાં નજર શોધે છે એને. લૂંટાઈ ગયું, બધું લૂંટાઈ ગયું. મારી મૂડી, મારું નૂર, મારી દુનિયા. બહુ વસમું વસમું લાગે છે. એ મોજાની જેમ ઉછળતી હતી ને પવનની જેમ લહેરાતી હતી, ને હું હસું હસું થઈ જતો હતો. મારી પાછળ શરમાઈને એક બે ઘડી આંખના પોપચા પાછા ઢાળી દેતી. શરમાતી સ્મિતા નથી ભૂલાતી, નથી ભૂલાતી સ્મિતા. આજે એ જ મારી સુકાર ભેકાર લાગે છે. નિર્ધન થઈ ગયા, લૂંટાઈ ગયા. ભવરે ને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા રાજકુંવર. કોણે રાજકુમાર? એ રૂપની રાણી, મારા વ્યક્તિત્વને સુગંધિત કરનારી મેરે સપનો કી રાણી. ભવરે ને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા.

0: દાદાજી, નેશનલ એકેડેમી ઓફ ડિફેન્સ દહેરાદૂન જાઉં છું. મારું લશ્કરી જીવન ગૌરવવંતું થાય તે માટે આશીર્વાદ આપો.
1: દીકરા, તે તારા કાકા કેપ્ટન નીલેશના ડગલે ચાલવાનું નક્કી કર્યું છે, પણ યાદ રાખજે, લશ્કરમાં ઘર જેવું ખાવાનું નહીં મળે, આ લાડ પ્રેમ એ પણ નહીં મળે. ટીવી પર કાલે જોયું ને, દાળ પાણી જેવી હશે, રોટલી દાઝેલી હશે, સગવડ

0: ઘર જેવી તો નહીં જ મળે.
1: ભારત માતાના પનોતા પુત્ર તરીકે જાઉં છું, તમામ મુશ્કેલીઓ માટે તૈયાર છું. કોઈ તકલીફ મને ડરાવી કે હરાવી નહીં શકે. કેપ્ટન નિલેશ કુમારના અધૂરા કામ પૂરા કરવા છે. દાદી માં, આપ મને આશીર્વાદ આપો.
2: વિજયી ભવ. કુળદીપક છજે, આપણા કુટુંબનું નામ ઉજળું કરજે. જા દીકરા, આજથી આ કુટુંબનો વધુ એક દીકરો

જેત જો ભાઈ તમે આવી તે ડોસીઓ થી જેત જો ભાઈ તો સંખણી નારની એ દાણી માં ડોસી માં આય માં ડોસી માં આય માં ડોસી માં

0: પેલો ડુંગરો જોયો
1: જોયો
0: એ ડુંગરાને માથે પેલો આંબો એની જોડે પેલી આંબલી
1: આંબાને આંબલીને પ્રેમ
0: પૂછો કેમ પ્રેમ એટલે પ્રેમ
1: પૂછાય નહીં કે

અરે જુઓ જુઓ આ કોથળો, એમાં ભર્યો ભંડાર, હીરા માણેક મોતી નીલમ એમાં.